નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजे एआर। ईश्वरे बनावेला बढ़ा जीवो माथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजो एक पण जीव भूख्यो रहतो नथी अने मानवी क्यारे धरातो नथी। मित्रों, आ विचार एटला माटे उत्तम छे कारण के आपणे सौ पेटियो रळवा माटे कमाईए छीए अने ए धन कमावा माटे आपणे बधा ज नियमोने नेवे मूकीए छीए, पण ए विचार आपणे करता ज नथी કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી। આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો પાલનપુર, 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજી એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજા એક પણ જીવ ભૂખ્યા રહેતા નથી અને માનવી ક્યારેય ધરાતો નથી. આ ઉત્તમ સુવિચાર છે, કારણ કે આપણે સૌ કારણ આપીએ છીએ કે પેટીઓ રડવા અમારે કમાવવું પડે.

અને દુનિયાવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય. પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ. કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે અને મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે એ આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં ક્યારેય.

ત્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે, એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનો

0: સ્વાવલંબન ને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગ ની પાસે, પાલનપુર.
1: પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ. ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં. અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ. ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે. સબમિશનને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે. અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. તો યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.
2: દોસ્તો, રેડિયો પાલનપુર લાયા હૈ આપ સબકે લિયે વ્યાખ્યાન શ્રેણી ઓનલી ઓન 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

न पहुंचाए और तारीफ नहीं कर सकते तो बुराई भी ना करे। आ पंक्તિઓ કહી જાય છે કે જીવનમાં આપણે કોઈને કશું આપી ન શકીએ તો છીનવવાનો પ્રયાસ શા માટે કરવો જોઈએ। બસ આમ ચાલતા ચાલતા બેઠા બેઠા વિચારતા વિચારતા કંઈ જ કરવા માટે નથી તો કોઈકને હેરાન અને પરેશાન શા માટે કરવું જોઈએ। જીવન છે જીવવા માટે, સુખ

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: ચિતે પ્રસન્ને ભુવનમ, પ્રસન્નમ ચિતમ વિષ્ણે, ભુવનમ વિષ્ણમ અતો ભિલાસુ યદિ તે સુખે, સ્યાત ચિત્ત પ્રસાદે પ્રથમ યત્સ્વી. મન પ્રસન્ન હોય તો સર્વ જગત પ્રસન્ન દેખાશે, મન ખિન્ન હશે તો આખું જગત ખિન્ન દેખાશે. એટલે સુખની આકાંક્ષા જો હોય તો કાયમ મનને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ

ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: એક સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો. મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમમાં આપણે 12મો અધ્યાય પૂરો કરી ને 13મા અધ્યાયની સમજવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. 13મા અધ્યાયની શરૂઆતમાં જ પહેલો શ્લોક એમ કહે છે કે ઇદમ શરીરમ કૌંતેય, હે કૌંતેય, તું આ શરીરને ક્ષેત્રમિત્યભિધીયતે, ક્ષેત્ર જાણ અથવા તો એને ક્ષેત્ર કહેવામાં આવે છે અને એને જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ છે એવું કહેવામાં આવ્યું છે. એટલે એક નવો રૂપક આપણી સામે આવ્યો કે આપણું આ જે શરીર છે તે ક્ષેત્ર છે. ઇદમ શરીરમ, આ શરીર એટલે આપણાથી અલગ થઈ ગયું. ઇદમ કહીને આપણે વાત શરૂ કરી એટલે આપણા પોતાનાથી અલગ છે એ વાત તો થઈ જ ગઈ. ઇદમ શરીરમ, આ શરીર જુદું છે એટલે એને ઇદમ શરીરમ કહ્યું અને એને ક્ષેત્ર એમ કહેવામાં આવે છે. ક્ષેત્ર એટલે ખેતર. શરીર એ શું છે? આમ તો ઇન્દ્રિયોનો સમૂહ છે અને એની અંદર રહેલું ચૈતન્ય છે એ શરીરને હાલતો ચાલતો કરે એટલે કાર્ય.

શરીર ને કારણ શરીર ને સ્થૂળ શરીર ને એવા બધા પ્રયોગો આપણે જોઈએ છીએ, છેલ્લે છેલ્લે આપણે જોયા પણ હતા. એમ પણ કહે છે વિદ્વાનો વેદાંત વગેરે કે આ શરીર છે એ તો અન્નમય કોષ છે. અન્નમય કોષ, શરીરની વૃદ્ધિ થાય છે અન્નથી થાય છે, ખાવાથી થાય છે. આપણે જે કંઈ ખાન પાન કરીએ એનાથી આપણું શરીર, સાવ નાનો બાળક હતો ત્યાંથી કિશોર થયો, યુવાન થયો, વૃદ્ધ થયો, શરીર છે એ અન્નમય કોષ છે. એટલે મૂળ જે તત્વ આત્મા છે એ અંદર હોય એની આજુબાજુનો એક કોષ આવરણ છે. ગઈ વખતે આપણે આ જોયું હતું કે તલવાર મ્યાનમાં હોય તો મ્યાન જે છે એ એનો કોષ છે, ચર્મમય કોષ છે. ચામડાનું બનાવેલું મ્યાન હોય તો ચામડાનો, પણ એ જ તલવાર નથી. આપણે એને કહીએ ખરા કે આ તલવાર છે, પણ તલવાર તો અંદર છે, કોષ છે એ એનું આવરણ છે, અન્નમય કોષ છે. અન્નમય કોષ ઉપર કોક માણસ કદાચ ધારો કે વિજય પામી લે તો એનાથી ઉપર અન્નમય કોષનું આવરણ માનો કે હટાવી લઈએ તો શરીરની અંદર જે સ્પષ્ટ દેખાતું નથી પણ જે છે તે મન છે. એટલે કલ્પના કરી કે મનોમય કોષ છે. પંચ પ્રાણ, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, એને આધારે આ શરીરનું સંચાલન થતું હોય છે એમ આપણે કહીએ છીએ. કોઈ માણસ ગુજરી જાય ત્યારે આપણે એમ કહીએ કે એના પ્રાણ નીકળી ગયા. તો ત્રીજો કોષ છે પ્રાણમય કોષ છે. આ બધું શરીરની સાથે સંકળાયેલું છે, શરીરની સાથે ચાલ્યું આવે છે. ઇદમ શરીરમ, આ શરીર, અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, કોષ છે, બધા આવરણ છે, મૂળ તત્વના આવરણ રૂપ છે. બુદ્ધિ, આપણા જે અંતઃકરણો છે એની અંદર બુદ્ધિ પણ છે તો એને પણ જ્ઞાનમય કોષ કહે છે. જ્ઞાનમય કોષ એ પણ મૂળ તત્વનું તો આવરણ જ છે. એટલે અહીંયા એને શરૂઆત કરીએ એ રીતે કરી કે ઇદમ શરીરમ કૌંતેય, આ શરીર એ ક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે ખેતર, એમાં તમે ચણા વાવો તો ચણા ઉગશે, એમાં મગ વાવો તો મગ ઉગશે, અને બાવળિયા વાવો તો બાવળિયા ઉગશે. એટલા માટે એક ક્ષેત્ર છે. જેવું કર્મ તેવું ફળ, તેવું ઉગશે એમાંથી. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે, એને ક્ષેત્ર કહેવાય છે. હું ક્ષેત્રનો થોડો વિસ્તૃત અર્થ પણ લેવાની વિનંતી કરું. આપણે જે હું માનો કે શિક્ષણ ક્ષેત્રમાં કામ કરું છું તો શિક્ષણનું ક્ષેત્ર મૂળમાં તો એ પણ ખેતરના અર્થમાં જ છે. ખેતર ગુજરાતીમાં બોલીએ તો એ ક્ષેત્રનું અપભ્રંશ છે. તો શરીર છે એ ક્ષેત્ર છે. હવે શરીરને આપણે ક્ષેત્ર કહીએ તો એનો માલિક ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રને જાણનાર, આ મારું ખેતર છે, એની અંદર મારે આ વર્ષે ઘઉં વાવવા છે, કે ઘઉંમાં જે આવક થાય છે એમાં તો બહુ વાર લાગે છે, તમાકુ વાવવું છે. ભાઈ તું તમાકુ વાવીશ તો તને તમાકુ મળશે. તો ક્ષેત્રનો જે જાણકાર છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય, જે ક્ષેત્રને જાણે છે. આપણે આપણી સમજણ પૂરતું એમ કહીએ કે આ બે તત્વો થયા, એક તો જે શરીર છે તે, અને બીજું એની અંદર નિવાસ કરતો જે જીવાત્મા છે તે. બે તત્વો થયા, એક ચૈતન્ય છે, એક અચેતન છે.
ચૈતન્ય

સ્વરૂપ છે એ ક્ષેત્ર જ્ઞાન છે, એને ક્ષેત્રનું જ્ઞાન હોવું અપેક્ષિત છે, પણ હોય જ છે એવું નિશ્ચિત નથી.

એને જાણનારાઓ જીવાત્માને ક્ષેત્રજ્ઞ તરીકે ઓળખે છે. પણ આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એમ કહી દીધું એટલે ચાલશે એમ નથી, કારણ કે આખું સંચાલન તો કરનારું જે તત્વ છે એ જુદું જ છે, જેની આગળ વાત આપણે કરી છે. આગળના અધ્યાયોમાં વાત થઈ છે કે આ સમગ્ર સંસારના બીજ રૂપ જે તત્વ છે એ પરમેશ્વર છે. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કહી દીધું એટલે ચાલશે, તો પછી અનેક ક્ષેત્રો છે અને અનેક ક્ષેત્રજ્ઞો છે એમ કહેવાનો પ્રશ્ન ઉભો થાય. તો એમ પણ કહેવાનું ગીતાને અભિપ્રેત નથી. એટલે કહે છે કે ક્ષેત્રજ્ઞમ અપિ મામ વિદ્ધિ, 13મા અધ્યાયનો બીજો શ્લોક ત્યાંથી આપણે આજે શરૂ કરવાનું છે. ક્ષેત્રજ્ઞમ ચાપિ મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ તજ્ઞાનમ મતમ મમ યત તજ્ઞાનમ મતમ મમ. જે જ્ઞાનની ઉપાસના કરનારાઓ, જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરનારાઓ છે એમની વાત, કારણ કે સગુણ સાકારની વાત તો 12મા અધ્યાયમાં કહી દીધી ને મને પ્રિય છે એમ કહી દીધું. અહીંયા કહે છે કે ચાલો આ તત્વોનો આપણે વિચાર કરીએ. તત્વોનો વિચાર પછીથી સાંખ્ય દર્શનમાં વિગતે થયો છે. ન્યાય દર્શન પણ દ્રવ્યો અને પદાર્થો ગણાવે છે. સંખ્યા ઉપરથી સાંખ્ય શબ્દ બન્યો છે અને સમ્યક જ્ઞાન ઉપરથી સાંખ્ય શબ્દ બન્યો છે. બે રીતે સાંખ્ય દર્શન સાંખ્ય શબ્દ બને છે. પણ હજુ એ દર્શનના ઊંડાણમાં કે દર્શનની રીતે ગીતામાં વાત નથી કરવામાં આવી. એકમ સાંખ્યમ ચ યોગમ ચ એમ કરીને જ્યારે વાત કરી છે ત્યારે પણ સાંખ્ય દર્શન તરીકે વિકસિત થયેલું દર્શન એ ત્યાં અપેક્ષિત નથી, સાંખ્ય જ્ઞાનના અર્થમાં છે. અહીંયા એ રીતે વાત શરૂ કરી કે જે શરીર છે કે મેં હમણાં કહ્યું અમનમય કોષ વગેરે છે, એ શબ્દો હજુ પ્રવૃત્ત થયા નહોતા એ સમય. તો આ જે શરીર છે માણસનું, એ શરીર જો ક્ષેત્ર છે તો અંદરનો જીવાત્મા ક્ષેત્રજ્ઞ છે. પણ બીજા શ્લોકમાં કહ્યું કે આ બધા જ ક્ષેત્રો જેટલા હોય એટલા એનો એક ક્ષેત્રજ્ઞ તું મને માન. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ, બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ, ક્ષેત્રજ્ઞમ ચ અપી મામ વિદ્ધિ મને માન. એટલે જીવાત્મા અને પરમાત્મા એ બે અલગ છે એવું નથી એમ અહીંયા અન્યથા બીજી રીતે કહેવામાં આવ્યું. શરીર ક્ષેત્રજ્ઞ છે, એની અંદર રહેલો જીવાત્મા શરીર ક્ષેત્ર છે, અંદર રહેલો જીવાત્મા ક્ષેત્રજ્ઞ છે. તો બધા જ ક્ષેત્રોનો એક ક્ષેત્રજ્ઞ તું મને માન, મને જાણ, મામ વિદ્ધિ મને જાણ. એટલે જીવાત્મા અને પરમાત્મા એ બે અલગ છે, જુદા છે એમ કહેવાની જરૂર નથી. એક પરમાત્માનો અંશ જ અહીં પણ છે, જે પરમ ચૈતન્યનો અંશ ચૈતન્ય છે તે પણ. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્તજ્ઞાનમ મતમ મમ, હું માનું છું

એ હવે ભગવાન પણ એમ કે હું માનું છું કે એટલે આપણે શું સમજવાનું કે આ માન શું કે સાચું જ્ઞાન કયું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોર યદ જ્ઞાનમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બેનું જે જ્ઞાન છે તે સાચું જ્ઞાન છે એમ તું માની લે.

સામે ઉભેલી બીજી વસ્તુઓ પણ આપણને જળ જગતનો ભાગ લાગે છે. તો એ જળ જગત આખું વિસ્તૃત થયેલું, એ જળ જગત અને અંદર રહેલું ચૈતન્ય, આ બેનું જો જ્ઞાન થઈ જાય તો જીવ જગત અને ઈશ્વરનું જ્ઞાન આપણને થઈ જાય. જીવ કોને કહેવો, જગત કોને કહેવું અને ઈશ્વર કોને કહેવો? એટલે કહ્યું કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બેને તમે જો ઓળખી લીધા, એટલે એક જડ પ્રકૃતિ, સાંખ્ય દર્શનની અંદર જે કઈ જડ જગત છે એને પ્રકૃતિ તરીકે ઓળખાવેલી છે, અને મૂળ પ્રકૃતિ ની અંદર જગત હોય તો એને પ્રલયાવસ્થા તરીકે ઓળખાવી છે, એની અંદર થી એનો ક્રમે ક્રમે ક્રમે ક્રમે વિકાસ થતા થતા પંચભૂત સુધી આવે, અને આપણે જેનો અનુભવ કરીએ છીએ તે પંચભૂતાત્મક જગતનો અનુભવ કરીએ છીએ. તો એ આખું પંચભૂતાત્મક જગત જેને દર્શને પ્રકૃતિ તરીકે ઓળખાવી, બીજા દર્શનો બીજી રીતે ઓળખાવે, પણ મૂળ વાત આ છે કે એક આખું એ જળ જગત પ્રકૃતિ અને ક્ષેત્રજ્ઞ. એટલે જો સાંખ્ય દર્શનની પરિભાષામાં કહેવું હોય તો પુરુષ, અન્ય પરિભાષામાં કહેવું હોય તો બ્રહ્મ આત્મા. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જળ જગત અને પરમ ચૈતન્ય, આ બંનેનું જો જ્ઞાન થઈ જાય, આ બંનેના સંબંધનું જો જ્ઞાન થઈ જાય તો એ સાચું જ્ઞાન છે. આ બંનેના સંબંધનું જ્ઞાન થાય એટલે શું કે ભાઈ આ જળ જગત છે, આપણે એમ કહીએ કે મારું શરીર છે, મારા ભાઈ બહેન છે, મારી વસ્તુઓ છે, મારું ઘર છે, તો મારું કહીને જે હું છે એ વસ્તુતઃ અલગ જ તત્વ છે, અને આ બધું મારું મારું મારું છે, તો બધું જળ છે, અજ્ઞાન નથી માટે બંધ છે. અજ્ઞાન જો થઈ ગયું તો બંધનો નાશ થઈ ગયો. એટલે કહે છે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું જ્ઞાન જો થઈ ગયું તો એ જ્ઞાની, અને જ્ઞાન એ તો મોક્ષ સ્વરૂપ છે, બીજાની કશાની જરૂર જ નથી, જ્ઞાનની ક્ષણ જ મોક્ષની ક્ષણ છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત તદ જ્ઞાનમ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણી લેવા, જડ અને ચેતન પદાર્થો એને સમજી લેવા, જડત્વ અને ચેતનત્વ ચૈતન્ય શું છે એને સમજી લેવું, એ તો જ્ઞાન છે, બાકી બધું ઇન્ફોર્મેશન છે. તો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો યદ જ્ઞાનમ તદ જ્ઞાનમ, એને જ્ઞાન માનવું જોઈએ.

આ બધાને આપણે સમજવું જોઈએ. તો કે એ હવે હું તને કહું છું કે તત્ક્ષેત્રમ, આ જે ક્ષેત્ર છે એનું યચ્ચ યાદ્રક છે, એ જે કઈ છે યાદ્રક જેવું છે, યદ વિકારી એના જે વિકાર વગેરે છે એનો જે પ્રભાવ છે, આ બધું હું હવે સમાસ પૂર્વક કહું છું. સાંખ્ય દર્શન ની અંદર આખી એ ચર્ચા છે. એ પ્રકૃતિ અને વિકૃતિ એવા બે શબ્દોનો પ્રયોગ કરે છે. માનો કે દૂધમાંથી દહીં બન્યું, તો દહીં એ વિકૃતિ છે અને દૂધ છે એ પ્રકૃતિ છે. તો એમાંથી મૂળ પહેલામાંથી પ્રકૃતિમાંથી વિકાર પામતા પામતા પામતા જે જગત આપણે અનુભવી રહ્યા છીએ તે જગત એનું સાચું સ્વરૂપ

છે અને જે જગત વિકસિત થાય છે તો એનું કારણ શું છે એ આપણે જરા એનો સ્વભાવ શું છે એ આપણે સમજવું જોઈએ. તે એમ કહે છે કે હું સમાસથી એટલે ટૂંકાણમાં હું તને ટૂંકમાં કહું છું કે આ જે જગત છે આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રનું જે સ્વરૂપ છે એ ક્ષેત્રનો જે સ્વભાવ છે એ ક્ષેત્ર જે જે વિકારોને પામે છે અને એ ક્ષેત્રના જે કારણો છે આ બધું હું તને હવે સમાસેન એનો જે પ્રભાવ છે એ પણ યત પ્રભાવ એમ કહ્યું છે. હવે હું તને કહું છું ઋષિ ભેરુ બહુધા ગીતમ છંદો ભેર વિવિધ પૃથક બ્રહ્મ સૂત્ર પદૈશ્ચૈવ હેતુ મદ ભેર વિનિશ્ચિત ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ જે તત્વ છે એ હું તને તત્વજ્ઞાન પહેલી વખત કહું છું એમ નથી. આ તો ઋષિઓએ કહ્યું છે પહેલા પણ કહ્યું છે. ઋષિભીર બહુધા ગીતમ ઋષિઓએ અનેક રીતે કહ્યું છે. એકમ સદ્વિપ્રા બહુધા વદંતી વેદમાં કહેવાયું તત્વમસી તુને એ તત્વ જુદું નથી વેદમાં કહેવાયું. અહમ બ્રહ્માસ્મિ વેદમાં કહેવાયું. જુદી જુદી રીતે અનેક ઋષિઓએ આ તત્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઋષિભિર બહુધા ગીતમ ઋષિઓએ અનેક પ્રકારે આ કહ્યું છે. છંદો ભીર વિવિધ પૃથક અને છંદ છંદસ આવે ને એટલે વેદ મંત્રો થાય. આપણે છંદ વૃત્ત માટે વાપરીએ છીએ શિખરણી ને મંદાક્રાંતા ને એ બધા, પણ છંદસ શબ્દ હંમેશા વેદ માટે વપરાયેલો છે. વેદના મંત્રો છે એ છંદસ કહેવાય. એટલે ક્યારેક આવે સંદર્ભમાં એકદમ છંદસી એટલે વેદોમાં કહેવાયું છે. હમણાં આપણે એના ઉદાહરણો જોયા વેદોમાં ઉપનિષદોમાં. વેદ થી શરૂ કરીને ઉપનિષદ પર્યંતનું બધું શ્રુતિ કહેવાય છે, કારણ કે એ સમયમાં બધું સાંભળીને કંઠો ઉપકંઠ ચાલતું હતું, એની પરંપરાઓ ચાલતી હતી. જે ઋષિની જે પરંપરા હોય એને તે ઋષિનું ગોત્ર કહેવાતું હતું, તો એવા ગોત્ર પ્રમાણે ચાલતા હતા. તો આવા ઋષિઓએ બહુધા ગીતમ અનેક રીતે કહ્યું છે. છંદો ભેર વિવિધ પૃથક વેદ મંત્રો જુદા જુદા વેદ મંત્રો વિવિધ વેદ મંત્રો દ્વારા આની આ વસ્તુ જુદી રીતે કહેવાયેલી છે. એના વિભાગો કરીને કહેવામાં આવી છે. બ્રહ્મ સૂત્ર પદૈશ્ચૈવ બ્રહ્મ સૂત્ર, બ્રહ્મ એટલે પરમાત્મા, એને ટૂંકમાં કહેવાની પદ્ધતિ એટલે બ્રહ્મસૂત્ર. બ્રહ્મસૂત્ર નામનો ગ્રંથ પણ છે જે વેદાંત શાસ્ત્રનો દર્શનનો મૂળભૂત ગ્રંથ છે, જે પૂર્વમીમાંસા ઉત્તરમીમાંસા મીમાંસાનો મૂળભૂત ગ્રંથ કહેવાય છે, જે ભગવાન વ્યાસજીનો રચેલો કહેવાય છે. તો એવા ગ્રંથો વડે પણ બ્રહ્મસૂત્ર પદૈહી બ્રહ્મસૂત્રના પણ અનેક પદો દ્વારા આ વાત પૂર્વે કહેવાયેલી છે. તું સમજ કે આ વાત આજની ચર્ચા અત્યારે જ થાય છે એમ નહીં, વેદોમાં ઉપનિષદોમાં બ્રહ્મસૂત્રોમાં અનેક ઋષિઓ દ્વારા આ એકની એક વાત વિવિધ રીતે અનેક રીતે કહેવાયેલી છે. પુરાણો પણ જ્યારે કહેતા હોય છે ત્યારે વેદ મંત્રોના અર્થોને કથાઓની અંદર વણી લઈને કહેતા હોય છે. કથાઓની અંદર વણી લઈને એટલા માટે કહેવાતું હોય છે કે સામાન્ય માણસ સમજી શકે. ઉચ્ચ પ્રકારનું ઉચ્ચ કોટીનું જ્ઞાન હોય તો સામાન્ય માણસ સમજી ન શકે. વેદોની તો તકલીફ ઘણી છે, કારણ કે વેદ

ની રચના પછી સૈકાઓ સુધી એના અર્થઘટનોની વાત અટકી પડેલી હતી, જે કંઠોપકંઠ ચાલતી હશે, પણ એમાંથી જ બધા દર્શનો વિકસ્યા. દરેક દર્શનનું મૂળ જોવા જઈએ ને તો આપણને વેદમાં મળી આવશે કોઈને કોઈ સ્વરૂપમાં. એટલે આણે કહ્યું કે છંદોભીર વિવિધૈહી પૃથક, વિવિધ વેદ મંત્રો દ્વારા. વેદ મંત્રો કહું ત્યારે હું માત્ર સંહિતાઓ નહીં, બ્રાહ્મણ આરણ્યક ઉપનિષદનો સમાવેશ કરીને વાત કરીએ આપણે તો, બ્રાહ્મણ આરણ્યક ઉપનિષદ અને સંહિતાઓ વગેરેની અંદર જે પૃથક અલગ રીતે વિભાગશઃ વર્ણવવામાં આવ્યું છે અને બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ એ કહેવામાં આવ્યું છે. મહાભારતના રચયિતા પણ વ્યાસ અને બ્રહ્મસૂત્રના રચયિતા પણ વ્યાસ. એટલે વ્યાસ વ્યક્તિ નથી, વ્યાસ આખી સંસ્થા થઈ ગઈ છે. આ વાત સમજવી જોઈએ, કારણ કે નહીં તો આપણા આપણને સમજણમાં મુશ્કેલી ઊભી થાય કે વ્યાસ હજારો વર્ષો સુધી ક્યાં હતા. તો વ્યાસ એ એક વ્યક્તિ નથી, વ્યાસ એ આખી સંસ્થા થઈ ગઈ છે. અને એ રીતે અહીંયા ગીતાકાર કહે છે કે બ્રહ્મસૂત્રાદિની અંદર પણ બ્રહ્મસૂત્ર પદૈહી, પદ પદ એટલે શબ્દો એની અંદર આવેલા, એના વડે પણ આ હેતુ મદભેર વિનિશ્ચિતૈહી, વિનિશ્ચિત હેતુ પૂર્વક તર્કની દ્રઢતાથી દરેક વસ્તુને જેમ માત્ર શબ્દ પ્રમાણથી ના ચાલે તો પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણની જરૂર પડે તો એને યુક્તિ કહેવાય. યુક્તિપૂર્વક, તર્કશાસ્ત્ર પૂર્વક, હેતુપૂર્વક, હેતુ એટલે કાર્ય કારણ સંબંધને હેતુ કહેવાય. તો એ યુક્તિઓને કારણે આવે તો એ યુક્તિઓથી પણ આમ કેમ, તો એને સમજણ પાડવા માટે આ બધા શાસ્ત્રો રચાયા હોય તો એ શાસ્ત્રોની સમજણ પૂર્વક. બ્રહ્મસૂત્રમાં તો એક આખો પાદ તર્ક પાદ છે, એક આખો પાદ છે જેને તર્કપાદ તરીકે ઓળખવામાં આવે છે. અને શંકરાચાર્યજીએ એની પછી ધીમે ધીમે ધીમે વ્યાખ્યા કરી છે. વ્યાખ્યા કરતી વખતે તાર્કિક રીતે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ વેદાંત જે છે એ ખરેખર શું કહેવા માંગે છે. બીજા દર્શનોમાં કહેવાયું છે તેની સાથે યુક્તિપૂર્વક આજે કહેવામાં આવ્યું છે એ કેવી રીતે સિદ્ધ થાય છે. એટલે અહીંયા છેલ્લા ચરણમાં કહ્યું હેતુ મદભેર વિનિશ્ચિતૈહી, વિનિશ્ચિત યુક્તિપૂર્વક અને નિશ્ચિત કરીને કે માટે, તર્કથી સાબિત કરીને. આપણા પ્રમાણોમાં વેદને પ્રમાણ માન્યું છે એટલે વેદમાં કહેવાયું, એટલે આગળ ચર્ચા બંધ. શબ્દ પ્રમાણ કહેવાય કે આગમ પ્રમાણ કહેવાય, તો કેવળ આગમ પ્રમાણથી નહીં પણ કેવળ શબ્દ પ્રમાણથી નહીં પણ યુક્તિથી એટલે તર્કના પ્રમાણથી, અનુમાન ઉપમાન વગેરેનો ઉપયોગ કરીને એક વસ્તુ આપણે સિદ્ધ કરીએ તો હેતુપૂર્વક સિદ્ધ કરી કહેવાય. પેલા પર્વત ઉપર અગ્નિ છે, આપણને દેખાતો નથી, અગ્નિ તો દેખાતો નથી પણ આપણે, આપણને કોઈ કહે કે પેલા પર્વત ઉપર ભાઈ મને લાગે છે કે અગ્નિ છે, તો સામેનો માણસ આપણને પૂછે કે તમને કેવી રીતે ખબર પડી, તો કે ધુમાડો દેખાય છે ને, તો કે હા ધુમાડો તો દેખાય છે પણ તેથી શું, તો કે એવો એક નિયમ છે કે જે ધુમાડો છે એ હેતુ છે. એટલે જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ, એવું એક આપણે વ્યાપ્તિ વિધાન કરી શકીએ તો આવું વ્યાપ્તિ વિધાન જ્યાં કરી શકાય તેને હેતુ મત કહેવાય. ખોટો હેતુ આપો એટલે ખોટું જ્ઞાન નીકળી આવે.

0: એટલા માટે એમ કહેવાયું અહીંયા કે હેતુ મદભેર વિનિશ્ચિતઈહી, વિનિશ્ચિત નિશ્ચિત હેતુઓ વડે આ જ્ઞાન સમજાવવામાં આવ્યું છે. આપણે 13મા અધ્યાયનો 4થો શ્લોક આ જોયો, એનાથી આગળ હવે પછી આપણે આગળ વધીશું. ત્યાં સુધી વિશ્રામ લઈએ. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો વિચાર આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માણતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: ગુડ મોર્નિંગ, હું છું રાઠોડ બિનલબેન રમેશભાઈ, ગામ સલેમકોટ. હું જીણી મોદી કોલેજ ઓફ આર્ટ્સમાં MA માં અભ્યાસ કરી રહી છું. તો આજે કવિ નર્મદની જન્મ જયંતી પર હું તેમની આત્મકથા મારી હકીકત વિશે મારા વિચારો રજૂ કરવા જઈ રહી છું. કેમ છો પાલનપુર? તમે સાંભળી રહ્યા છો 90.4 FM પાલનપુર રેડિયો. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. આજે 24 ઓગસ્ટ એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય પ્રણેતા, યુગ વિધાયક કવિ અને નીડર પત્રકાર એવા કવિ નર્મદની જન્મ જયંતી. નર્મદ એટલે માત્ર કવિ નહીં પણ સાહસ, નીડરતા અને સમાજ સુધારાનું જીવંત પ્રતીક. તેમના સાહિત્યિક યોગદાન અને સામાજિક ક્રાંતિને સન્માન આપવા માટે સુરત ખાતે આવેલી યુનિવર્સિટીનું નામ વીર નર્મદ યુનિવર્સિટી રાખવામાં આવી છે. આ યુનિવર્સિટી આપણને સતત યાદ અપાવે છે કે શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવા માટે નથી પણ સમાજમાં નિડરતાથી સત્યના પક્ષે ઊભા રહેવા માટે છે. આમે મરવું તેમે મરવું, મરવું બંને પાસે, છતે જોર ને છતે ઉપાય, કા કેદીમાં ખપવું, એવું કહેનાર સુરતના પનોતા પુત્ર કવિ નર્મદ, જેમણે કલમને ખોળે પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દીધું એવા કવિ. કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્ય સંવાદ લેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક, સંશોધક તરીકેની બહુમુખી પ્રતિભાના ધની બન્યા. રચના રૂઢી છંદમાં તે કવિતા નવ હોય, અર્થ ચમત્કૃતિ ચિત્ર તે કવિતા રસથી સોય, એવું કહેનાર કવિ નર્મદની મારી હકીકત ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા છે. મારી હકીકત એટલે નર્મદના પહેલા 33 વર્ષની હકીકત. નર્મદના વ્યક્તિત્વ અને સ્વભાવના લક્ષણો એમાં સાંગોપાંગ રીતે પ્રતિબિંબિત થયા છે અને એ રીતે મારી હકીકતમાં દોષ ગુણ બની જાય છે. મારી હકીકત આંતરમાનસમાં ડોકિયું કરાવી જાય છે. મારી હકીકતમાં નર્મદની સત્યનિષ્ઠા અને અહમ, નિખાલસતા, મમતા વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરતું જણાય છે. તેઓ તેમની આત્મકથામાં લખે છે કે જે જે હું લખીશ તે મારી જાર પ્રમાણે સાચે સાચું જ લખીશ, પછી તે મારું સારું હો કે નરસું હો, લોકોને પસંદ પડો કે ન પડો. તેઓ કહે છે, મારી હકીકતમાં પ્રારંભમાં જ્ઞાતિ ગોત્ર વિશે પ્રમાણમાં વધારે કહી શકાય એટલી વિગતો ચર્ચા કરે છે, તો પછીથી સમર્ષ સાથેના સંઘર્ષ જેવી મહત્વની ઘટનાનો અછડતો ઉલ્લેખ કરીને પતાવી દે છે. વ્યક્તિચિત્ર ઉપસવાની કલા તેમની સાધ્ય છે. પિતા લાલશંકર અને માતાનું પૂજ્ય ભાવે આપેલું શબ્દ ચરિત્ર સ્મરણ મુકુર કોટીનું છે. વિધવા પુનર્વિવાહ વિચાર નહીં પણ આચરણ. 19મી સદીના મધ્યમાં હિન્દુ સમાજમાં વિધવા વિવાહ એક અતિશય અસ્પૃશ્ય અને પાપ ગણાતી બાબત હતી. નર્મદ માત્ર ભાષણો આપવાને બદલે ઉદાહરણ પૂરું પાડવાનું કામ કર્યું છે. નર્મદા નામની અનાથ નિરાધાર વિધવાને સ્ત્રીને સમાજના અત્યાચારોથી ઉગારવા માટે નર્મદાને પોતાની સાથે રાખવાનો અને તેની સાથે લગ્ન કરવાનો સાહસિક નિર્ણય લીધો. તેમજ દાંડીઓ પત્ર દ્વારા સામાજિક દમ ઉપર પ્રહાર. 1864માં નર્મદે પોતાના મિત્રો સાથે દાંડીઓ નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. નર્મદે દાંડીઓ દ્વારા કુરિવાજો, અંધશ્રદ્ધા, ઢોંગ, સામાજિક અન્યાય સામે સીધો

0: જો માંડ્યો તો તેમને કોઈ પણ મોટા ગજાના માણસની શ્રેષ શરમ રાખ્યા વિના તેના કાળા ધોળા ઉજાગર કર્યા. આ પત્ર દ્વારા ગુજરાતમાં એક નવા જ સુધારાવાદી યુગનો જન્મ થયો. જ્ઞાતિ પ્રથા, અંધશ્રદ્ધાનો વિરોધ, પોતે નાગર બ્રાહ્મણના જ્ઞાતિના ભોજનો, ખોટા રીત રિવાજો, ધર્મના નામે ચાલતા પાખંડો સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે પ્રથાગત રૂઢિચુસ્ત વિચારોને બદલે બુદ્ધિ પ્રામાણ્ય અને માનવતાવાદને પ્રાધાન્ય આપ્યું. તેવી જ રીતે 1851માં જ્યારે લાઇબ્રેરીમાં દલપતરામે હન્નર ખાનનું ભાષણ વાંચ્યું ત્યારે નર્મદ્યા દૂર ઊભા રહીને સાંભળતા હતા, પણ ભાષણ પૂરું થતાં જ તેઓ તરત ઘરે આવી ગયા. દલપતરામને જોવા માટે પણ ઊભા રહ્યા નહીં. નર્મદ કહે છે કે તેઓ પોતાની યુવાનીમાં મસ્ત મિજાજમાં હતા. તેવી જ રીતે બીજો પ્રસંગ, મનમોહનદાસ રણછોડદાસ કવિતા વિષય પર એક ભાષણ આપ્યું હતું. ભાષણ પૂરું થયા પછી સભાના પ્રમુખ અને શ્રોતાઓ તરફથી વક્તાને નિયમ મુજબ માન સન્માન આપવાની તૈયારી ચાલી રહી હતી. એ જ સમયે દલપતરામ વચ્ચે આવીને ભોજાના ચાપખા ગાઈને સભામાં ઉપસ્થિત લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું અને શ્રોતાઓનું મન જીતી લીધું. આ ઘટનાથી મૂળ વક્તા મનમોહનદાસે સભા તરફથી જે માન સન્માન મળવું જોઈતું હતું તે મળ્યું નહીં. આ જોઈને યુવાન નર્મદને દલપતરામનું આ વર્તન યોગ્ય ના લાગ્યું અને તેમને નર્મદ તરફથી અને તેમને દલપતરામ તરફથી અસંતોષને નારાજગી થઈ. દલપતરામના આ વર્તન પર કટાક્ષ કરતા નર્મદ દોહરો લખ્યો હતો, શિશુ કવિ ઉગતો જોઈને તડફે તપલી દીધ, મનમાં હતું બળુ ક્રોધથી કવિતા ખોટી કીધ. અંતમાં નર્મદ એક વાત સ્પષ્ટ કરતા કહે છે કે પ્રેમ, મિત્રતા, ધર્મ, સામાજિક સુધારા અને પોતાના સ્વભાવ વિશેના પોતાના સાચા ખુલ્લા વિચારો અત્યારે જાહેર કરવા માંગતો નથી, કારણ કે જો તેઓ બધું અત્યારે લખશે તો તેમના સગા સંબંધીઓને નુકસાન પહોંચાડી શકે તેમ છે. આથી પોતાના સ્નેહીજનોના ભલા માટે સંવેદનશીલ બાબતો વિશે લખવાનું તેઓ સ્થગિત રાખે છે. અંતમાં એટલું જ કહીશ કે મારી હકીકત માત્ર નર્મદના જીવનની વાત નથી, પણ એ ગુજરાતી સમાજનો અરીસો છે. પોતાના દોષો અને સત્યને નિડરતાથી સ્વીકારવાની નર્મદની આ હિંમત આપણને સૌને પોતાના જીવનમાં સત્ય અને સ્વાભિમાન સાથે જીવવાની પ્રેરણા આપે છે. દાંડીઓથી શરૂ થયેલી તેમની આ વૈચારિક ક્રાંતિ આજે પણ અડીખમ છે. ચાલો આપણે નર્મદના જીવનમાંથી સત્ય અને નિડરતાનો આ ગુણ અપનાવીએ. ધન્યવાદ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર, કેમ છો પાલનપુર? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. હું જુડાલ મિત્તલ કીર્તિભાઈ ગામ ગાદલવાડા MSM 3 વિદ્યાર્થીની છું. આજે હું નર્મદ જન્મ જયંતિ નિમિત્તે તેમના સાહિત્યિક અને જીવન વિશે વાત કરવા જઈ રહી છું. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પરભાત જેવી રચનાથી સમગ્ર ગુજરાતમાં ગુજરાતી ખમીર જણાવનાર અર્વાચીન ગુજરાતી સાહિત્યના પિતા અને ગુજરાતી ભાષાના અમર સપૂત વીર કવિ નર્મદને મારા સચ્ચત વંદન. સૌ ચાલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. નિરાશ થયેલાને પ્રેરણા આપતા આ શબ્દો લખનાર વીર કવિ નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833 રોજ સુરતમાં વડનગરા નાગર બ્રાહ્મણને ત્યાં થયો હતો. તેમનું આખું નામ નર્મદા શંકર લાલશંકર દવે હતું. તેમના પિતા મુંબઈમાં લહિયાનું કામ કરતા હતા, તેથી નર્મદનો મોટા ભાગનો અભ્યાસ મુંબઈની એલ્ફિસ્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં થયો હતો. નર્મદે 17 વર્ષની ઉંમરે મુંબઈમાં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી અને એકાદ વર્ષ જ્ઞાનસાગર નામનું સાપ્તાહિક ચલાવ્યું. નર્મદ ઈસવીસન 1855 સપ્ટેમ્બર માસમાં કવિતા પ્રત્યે વળ્યા. તેઓ માનતા હતા કે ભણવું, કમાવું, લગ્ન કરવા એ સૌ આનંદ માટે છે અને મને તો પદ બનાવવાથી આનંદ થાય છે. હું તો રોજ એ જ કામ કરીશ અને શેર જુવાર તો મળી જ રહેશે. નર્મદે સર્વ કાવ્ય પ્રકારોમાં પોતાની કલમ ચલાવી છે. એ નર્મદના જ શબ્દો હતા જેણે ગુજરાતી સાહિત્યની કાવ્ય નૌકાનું સુકાન બદલી નાખ્યું. કવિ નર્મદ કહે છે કે મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી,

પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. નર્મદનો આત્મા કવિનો હતો એ કરતા પ્રગતિવાદીનો વિશેષ હતો. લોક સાહિત્યમાંથી વીરોને પાનો ચડાવે એવા દુહાઓ આપી નર્મદ સુધારાનો સાચો ખડકેદ બન્યો છે. એથી જ સુધારાના એક સાધન તરીકે તેણે કવિતાનો ઉપયોગ કર્યો છે. નર્મદે સુધારાના ત્રણ અંગો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પુનર્વિવાહ, સ્ત્રીઓની સ્થિતિ અને વિષય ગુરુઓ. નર્મદે સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી શિક્ષણનો હિમાયતી હતો. તેમણે વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું અને પોતે વિધવા સાથે વિવાહ કર્યા. તેમણે દુરાચારી મહારાજોના કરતૂતો વર્તમાન પત્રો દ્વારા બહાર લાવ્યા. નર્મદે સમાજમાં ચાલતા કુરિવાજો, અંધશ્રદ્ધા, અસ્પૃશ્યતા સામે સાહિત્યની ઝુંબેશ ચાલુ કરી. તેમણે હિન્દુ ધર્મમાં વ્યાપેલા કુરિવાજોને હિન્દુઓની પડતી ગ્રંથમાં આલેખ્યા, જે સુધારાનો બાઇબલ ગણાય. એટલે જ તો કવિ નર્મદ દુનિયાના કદાચ એકમાત્ર એવા સાહિત્યકાર છે કે જેમના નામ આગળ વીર લખાય છે કે બોલાય છે. એવા વીર કવિ નર્મદને ગુજરાતી સાહિત્યનો સૌ પ્રથમ નિબંધ લખ્યો, મંડળી મળવાથી થતા લાભ. તેથી જ તો તેમને ગદ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મારી હકીકત નામની આત્મકથા તેમણે ગુજરાતી સાહિત્યને સૌ પ્રથમ આપી. આ આત્મકથામાં તેઓ લખે છે કે જે હું લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચે સાચું લખીશ. પછી તે મારું સારું હો કે નરસું હો, લોકોને પસંદ પડો કે ન પડો, કવિ નર્મદને કવિ સુંદરમ પ્રાણવંતો પૂર્વજ તેમજ કવિ રામનારાયણ પાઠક અર્વાચીનમાં ગદ્ય પદ્યનો પ્રહરી કહે છે. કવિ નર્મદ બહુમુખી પ્રતિભાના ધની હતા. તેમણે નર્મકોશ, દાંડિયો નામનું સામાયિક, નર્મવ્યાકરણ, પિંગળ પ્રવેશ, વણવિચાર જેવા કાવ્યશાસ્ત્રીય નિબંધ, બાલકૃષ્ણ વિજય, તુલસી વૈધવ્ય, રામ જાનકી દર્શન જેવા નાટક, ગુજરાતનો સર્વ સંગ્રહ, ધર્મવિચાર જેવા ઐતિહાસિક ગ્રંથ, નળાખ્યાન, નાગર સ્ત્રીઓના ગીતો, નર્મ કવિતા, વીરસિંહ, કબીરવડ વગેરે જેવા કાવ્યો તેમજ પ્રેમ શૌર્ય અંકિત કાવ્ય જય જય ગુરવી ગુજરાત, આ ઉપરાંત ગુજરાત કોની કોની, આપણે ગુજરાતી જેવા કાવ્યો ગુજરાત ભક્તિના ઉત્તમ ઉદાહરણ છે. કબીરવડ એ કવિની ઉત્તમ પ્રકારની પ્રકૃતિ કવિતા છે. તેઓ કહે છે, ભૂરો ભાંસ્યો ઝાંખો દૂરથી પહાડ સરખો, નદી વચ્ચે ઉભો નિર્ભયપણે એક સરખો. કબીરવડને એક હારેલા યોદ્ધા સાથે સરખાવવાની કલ્પના નર્મદ જેવા વીર કવિને જ આવી શકે. કબીરવડની વડવાઓ જોઈને કવિ કહે છે, જટાની શોભાથી અતિશ શરમાઈ શિવ ઉઠ્યા, જટાની સંકેલી વડ તજી ગિરીએ જઈ રહ્યા. આજે પણ લોકપ્રિય એવું ગરવી ગુજરાત ગીત જેના દ્વારા તે અમર થઈ ગયું, ગુર્જર અસ્મિતાના ગૌરવનો રણકો આ કાવ્યમાં છે. નર્મદના જુસ્સાને દેશદાજને પ્રગટ કરતી કેટલીક પ્રતિનિધિ પંક્તિઓ જેવી કે, ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, વહેણ કાઢ્યું કે ના લટવું ના લટવું, તથા દેખી દારૂણ દેશીના દુઃખ નર્મદ દિલ દાજે છે. વીરત્વ, સત્ય, રસિકતા, સર્જન અને ટેક વિશે તેમનો આત્મવિશ્વાસ તેમના અવસાન કાવ્યમાં ઝળકે છે. તેઓ કહે છે, યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી, વીર સત્યને રસિક ટેકી પણ અરી પણ ગાશે દિલથી. આવા વીર કવિ નર્મદની જન્મ જયંતિને 2010 થી વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવી છે. ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સાહિત્ય પ્રદાન કરનારને નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે, તથા નર્મદના નામની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. ઉમાશંકર જેને નવા યુગનો નાંદીની ઉપમા આપે છે, એવા વીર કવિ નર્મદનું અવસાન 26 ફેબ્રુઆરી 1886 રોજ મુંબઈમાં થયું હતું. એક યુનિવર્સિટીથી વધારે કામ કરી જનાર નીડર સુધારાવાદી યુગદ્રષ્ટા અને અર્વાચીનોમાં આદ્ય એવા વીર કવિ નર્મદને નિરંજન ભગતે આપેલી અંજલિ સાથે હું અહીં વિરમું છું. ક્યાં તું જોશો કેફ નર્મદ ક્યાં આ જંતુ માણ હા, ક્યાં તું જોશો કેફ નર્મદ ક્યાં આ જંતુ માણ હા, માથા પરનો રેફ નર્મદ જરાક ખસી ગયો, તારે મ પર હતો અને તારા પછીના બધાને દ પર જતો રહ્યો. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આજે હું તમને લઈ જવાની છું નૈનીતાલ. 1338 મીટરની ઊંચાઈ પર આવેલું આ સરોવર લીલીછમ ખીણમાં 7 ટેકરીઓની વચ્ચે આવેલું છે. 1841માં બ્રિટિશ સરકારે રજા માણવાના આશ્રય સ્થાન તરીકે તેની શોધ કરી હતી. આજે તે ભારતના એક અતિ મહત્વના ગિરિમથક તરીકે ઉભર્યું છે. નૈનીતાલ નજીક છે નૈની સરોવર. આંખ, નૈના કે નયન, આંખ આકારના આ સરોવરનું નામ નૈની દેવીના નામ પરથી પડ્યું છે. જ્યારે દેવી સતીની આંખો અહીં પડી ત્યારે આ ભરાવદાર ખીણની વચ્ચે આવેલું આ સરોવર તૈયાર થયું એવું કહેવાય છે. વિવિધ રંગી ક્રીડા નૌકાઓને સરોવરમાં તરતી જોવી એક અનોખું દ્રશ્ય બની જાય છે. નૈના પાર્ક. 2610 મીટરની ઊંચાઈ પર આવેલું આ ઉજાણી સ્થાન હિમાલય અને આખા સરોવર વિસ્તારનું દિલકશ દ્રશ્ય જોવા માટેનું ઉત્તમ સ્થળ છે. લારિયા કાંતા. 2481 મીટરની ઊંચાઈ પર આવેલું આ વન મહોત્સવ સ્થળ હિમાલયના સુંદર વિશાળ દ્રશ્યો જોવા માટેનું અનોખું સ્થાન છે. ત્યાંથી આગળ છે હનુમાનગઢી. આ યાત્રા સ્થળ સૂર્યાસ્તનું રમણીય દ્રશ્ય માણવા માટેનું જાણીતું સ્થળ છે. આગળ કયા કયા સ્થળો છે એના વિશે પણ તમને જણાવીશ, પરંતુ તમે ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટનમાં.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આજે હું તમને નૈનીતાલની સફર પર લઈ આવી છું. આગળ આપણે નૈની સરોવર, નૈના પાર્ક, લારિયા કાંતા, હનુમાન ઘડી વિશે જાણ્યું. આગળ જતા પ્રાણી સંગ્રહાલય છે. ઊંચાઈ પર રહેનારા પ્રાણીઓ અહીંયા જોઈ શકાય છે. ખુરપાતાલ, નૈનીતાલ રામનગરના રસ્તે આવેલું આ તળાવ માછીમારો માટેનું સ્વર્ગ છે. લેન્ડ્સ એન્ડ એટલે કે ભૂમિ શિખર સમી આ ટેકરી પરથી ખુરપાતાલ અને પગથિયાવાળા ખેતરોનું સુંદર દ્રશ્ય જોઈ શકાય છે. આગળ જતા આવે છે રાજ્ય વેધશાળા. ખગોળશાસ્ત્રના અભ્યાસ માટે અને માનવસર્જિત ઉપગ્રહના જટિલ પ્રવાસ માટે આ આદર્શ વેધશાળા છે. રાજભવન, પ્રખ્યાત બકિંગહામ પેલેસની પ્રતિકૃતિ રૂપે બંધાયેલ ભવ્ય નૈનીતાલ સરકારી ભવન 1990માં બંધાયું હતું. તેનું 50 એકરમાં ફેલાયેલું સુંદર ગોલ્ફ મેદાન 1994માં ખુલ્લું મુકાયું હતું. બીજા ઘણા આકર્ષણ સ્થળો છે, જેમ કે હિમદર્શન તથા ડોરોથી સીટ. આગળ આપણે નૈનીતાલની આજુબાજુ કઈ જગ્યાઓ વધારે જાણીતી છે એના વિશે જાણીશું. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટનમાં.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. આપણે છીએ નૈનીતાલની સફર પર, કેમ કે આપણે સાંભળી રહ્યા છીએ ભારત પ્રવાસ અને પર્યટન. નૈનીતાલ, યસ, આપણા ભારત દેશનું મહત્વનું ગિરિમથક છે. નૈનીતાલની આસપાસ આવેલ સ્થળોમાં એક છે ભીમતાલ. શાંત કુદરતી સૌંદર્ય ધરાવતું સરોવર, જે નૈની સરોવર કરતાં મોટું છે. મુક્તેશ્વર, આ નાનકડું ગિરિમથક ગાઢા જંગલની વચ્ચે આવેલું છે અને હિમાલયના રળિયામણ દ્રશ્યો માણવાનો મોકો પૂરો પાડે છે. નજીકમાં ભગવાન શિવને અર્પિત નિર્માલ્ય ગણાતી ચોલીકી જાળી આવેલી છે. પૂર્ણિમાના દિવસે અહીંથી અલમોડા અને ગઢવાલના ચોખંબા શિખરો સુધી ફેલાયેલ નેપાળનું આદિનામ્યાના શિખરોનું અનુપમ દ્રશ્ય માણી શકાય છે. આગળ જતા આવે છે નવકુચિયા તાલ. ભીમતાલની પહેલા 4 કિલોમીટર પર આવેલા આ સરોવરને 9 ખૂણા છે. એનું ધાર્મિક મહત્વ ખૂબ છે. યાયાવર પક્ષીઓ અહીં એકઠા થાય છે. નૌકા વિહાર અને મચ્છીમારી માટેનું આ અનોખું સ્થાન છે. આજે આપણે નૈનીતાલમાં ફરી રહ્યા છીએ. નૈનીતાલમાં આપણે ઘણા બધા સ્થળો વિશે માહિતી મેળવી, જેમ કે નૈની સરોવર, નૈના પાર્ક, લારિયા કાંતા, હનુમાનગઢી, રાજ્ય વૈદ્યશાળા, રાજભવન,

જ ભીમ તાલ, મુક્તેશ્વર અને નવખુશિયા તાલ આગળ પણ આપણે ઘણું બધું જાણવાનું છે. જોડાયેલા રહો મારી સાથે, એટલે કે આજે અંજલિની સાથે રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હમણાં હતા નૈનીતાલની સફર પર. નેક્સ્ટ હું તમને જણાવીશ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન વિશે. 1936 સ્થપાયેલું આ નયન મનોહર ઉદ્યાન ભારતના ઉત્તમ અભયારણ્યોમાંનું એક છે. જાણીતા શિકારી, લેખક અને રૂઢિરક્ષક જીમ કોર્બેટની પાછળ તેનું નામકરણ થયેલું. ઉદ્યાન લગભગ 520 ચોરસ કિલોમીટરની જંગલ વિસ્તાર ધરાવે છે. આ આખો વિસ્તાર શિવાલિક પર્વતમાળાઓની તળેટીઓમાં આવેલી ટેકરીઓ અને ખળખળ વહેતી રામગંગાની પતલી દૂન ખીણનો બનેલો છે. આમ વૈવિધ્યપૂર્ણ ભૂતલ વિવિધ પ્રકારના સમૃદ્ધ વન્ય પ્રાણીઓને આશ્રય પૂરો પાડે છે. ઉદ્યાનના ગાઢા જંગલો કુમાઉના વાઘ માટે જાણીતા છે. ચિત્તા, જંગલી રીંછ, સ્લોથ રીંચ, હાથી, હરણ, પિથોન, ઝેરી સાપ, નાગ, મગર, ઘોરિયલ વગેરે પ્રાણીઓ માટેનું આ સ્વર્ગ છે. રામગંગા નદી માહસીર, ટ્રાઉટ અને ગુંચ માછલીઓથી ભરપૂર છે. લગભગ 538

ના પક્ષીઓ અહીંયા નોંધાયા છે, તેથી આ ઉદ્યાન પક્ષી વિદ્યા જ્ઞાતાઓનું સ્વર્ગ છે. નજીકનું હવાઈ મથક છે પંતનગર. રેલવે જંકશન છે રામનગર, જે ઉદ્યાન માટેનું અનિવાર્ય પ્રવેશ દ્વાર છે. મહાન શિકારીના નામે સમર્પિત કરેલું કલાધુંગીમાં કોર્બેટ મ્યુઝિયમ છે. આગળ આપણે જવાના છીએ યમનોત્રીની સફર પર. એની માટે તમારે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર પર. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. યમનોત્રી, યમુના નદીનો પુરાણ કથિત જળસ્ત્રોત, ચારધામ યાત્રાનો પહેલો પડાવ છે યમનોત્રી મંદિર. જયપુરના મહારાણી ગુલારિયાએ દેવી યમુનાનું આ મંદિર 19મી સદીમાં બંધાવ્યું હતું. 3,235 મીટરની ઊંચાઈ પર આવેલું આ મંદિર ઉત્તુંગ બંદર પુણ્ય પર્વતના 6,316 મીટરના ઘેરાવવાળું છે અને અમુક સમય માટે આ મંદિર બંધ પણ રહે છે. દિવ્ય શિલા, યમનોત્રી મંદિરમાં પ્રવેશતા પહેલાં આ પર્વતીય શિલાનું પૂજન કરવામાં આવે છે. સૂર્યકુંડ, જ્વાળામુખીની ગરમીથી અહીં ગરમ પાણીના ઝરા ઉત્પન્ન થયા છે. ગરમ ગરમ ખળખળતું આ પાણી કકડામાં બાંધીને જબોળ કે ચોખા કે બટાટાને જોત જોતામાં બાફી નાખે છે. સપ્તર્ષિ કુંડ, યમુના નદીનું આ મૂળ સ્ત્રોત છે. અહીં સુધીની વિકટ યાત્રા કરવી એ સહનશક્તિ અને ધીરજની કસોટી છે. જાનકી ચટ્ટી, ગરમ પાણીના ઝરા છે. હનુમાન ચટ્ટી, હનુમાન ગંગા અને યમુના નદીઓનું સંગમ તીર્થ. શયન ચટ્ટી એટલે યમુના નદીને કાંઠે આવેલું સૌંદર્ય સ્થળ. હજુ આગળ આપણે જવાના છીએ ઉત્તરકાશી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હેલો હાય નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ગંગોત્રી જવાના મુખ્ય રસ્તા પર ભાગીરથી નદીને કાંઠે 1158 મીટરની ઊંચાઈ પર આ પવિત્ર સ્થળ ઉત્તરકાશી વસેલું છે. એનું ધાર્મિક મહત્વ કાશી એટલે કે બનારસ જેટલું જ માનવામાં આવે છે. અહીંના પ્રખ્યાત વિશ્વનાથના મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ છે. મંદિરની સામે 8 મુખ્ય ધાતુમાંથી બનાવેલું મહાદેવનું અનન્ય વિશાળ ત્રિશુલ છે. એવું મનાય છે કે ભગવાન શિવે બકાસુરનો વધ આ ત્રિશુલથી કર્યો હતો. બીજા મહત્વના મંદિરો છે પરશુરામનું મંદિર, ભગવાન એકાદશ રુદ્ર અને દેવી કાલી. ગંગોત્રી જતા યાત્રાળુઓ માટેનું તે મહત્વનું વિશ્રામ સ્થાન એટલે કે પડાવ છે. સાહસિક રમતો માટેના મહત્વના કેન્દ્ર તરીકે પણ ઉત્તરકાશી વિકસતું રહ્યું છે. આગળ જતા આવે છે દ્યારા બ્યુગલ. બ્યુગલ અર્થાત ખૂબ ઊંચાઈ પર આવેલું પીડ. 3048 મીટરની ઊંચાઈ પર આવેલું છે. હિમાલયનો નજારો અહીંથી માણી શકાય છે. અહીં એક નાનકડું સરોવર પણ છે, ડોડીતાલ. ઉત્તુંગ હિમાલયના ખોળામાં વસેલું આ સુંદર સરોવર ઓક, દેવદાર અને બારે માસ લીલાછમ રહેતા મોટા ફૂલોવાળા વૃક્ષોથી વીંટળાયેલું છે. હિમાલય ગોલ્ડન ટ્રાઉટ્સ સ્થાનિક લોકો અને ડોડી કહે છે, જેવી વિરલ માછલીઓથી ભરેલું આ સરોવર માછીમારો માટેનું આનંદપ્રદ સ્થળ છે. ડોડી તાલ સુધીનો વિકટ માર્ગ ધોરી માર્ગથી જોડાયેલા કલ્યાણીથી શરૂ થાય છે. આગળ જતા આવે છે ગંગનાની. ગંગોત્રી જતા તેના રસ્તા પર તે આવેલું છે. ઋષિ પરાશરનું ત્યાં મંદિર છે. મંદિર પાસે આવેલા ઋષિકુંડના ગરમ પાણીના ઝરામાં યાત્રાળુઓ સ્નાન કરે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: Believe me. Liquid music with me. Liquid music with me.

હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આજે આપણે નૈનીતાલની સફર પર હતા. આગળ જતા આપણે યમનોત્રી ઉત્તરકાશી વિશે પણ જાણ્યું. ત્યાં નજીકમાં કયા કયા સ્થળો આવેલા છે જ્યાં આપણે જઈ શકીએ.

ગયા હોય તો પણ એની માહિતી આપણે જાણવી અનિવાર્ય બને છે. અને એટલી જ માટે હું લઈને આવું છું ભારત પ્રવાસ અને પર્યટન, જેમાં હું અલગ અલગ એપિસોડમાં અલગ અલગ જગ્યાઓ વિશે વાતો કરતી હોઉં છું, અલગ અલગ જગ્યાઓની માહિતી તમને શેર કરતી હોઉં છું. નેક્સ્ટ એપિસોડમાં આપણે પંજાબની સફર પર જવાના છીએ, એટલે તમે જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે, કેમકે અહીંયા કંઈક નવું ઓલવેઝ પીરસાતું રહે છે. હું આરજે અંજલિ હમણાં રજા લઉં છું, પરંતુ નેક્સ્ટ એપિસોડમાં જલ્દીથી મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આપનો દોસ્ત, આપનો હોસ્ટ આરજે યાર. આપ સૌ માટે સમુદાયિક રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના અવાજ એવા રેડિયો પાલનપુર પર લઈને આવું છું ડોલર વહુ નવલકથા. આ નવલકથા એના લેખિકા છે સુધા મૂર્તિ, સામાજિક અગ્રણી અને ઇન્ફોસિસના પ્રણેતા. આ સુધા મૂર્તિએ લખેલી આ નવલકથાનો આપણી ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સાંપ્રત સમયમાં પણ આપણે સૌ વિદેશ અને ત્યાંના નાણાં અને તે પરિવારોને આપણા કરતાં કંઈક મોટી ઉછેરા માનીએ છીએ, અને એટલે જ એ ડોલરની કિંમત પણ વધારે છે. ત્યાંની સંસ્કૃતિ આપણને ગમતી નથી, અથવા એવું કહી શકાય કે આપણને અનુકૂળ નથી, આમ છતાં એને આપણે ઉન્નત માનીએ છીએ. અને એવા જ વિચારો સાથેના એક ભારતીય સાંસ્કૃતિક ગુજરાતી પરિવાર સાથેની આ વાર્તાની વાત છે. આપણે છેલ્લા એપિસોડમાં એની છેલ્લામાં છેલ્લી મેં કહેલી વાતમાં ત્યાં અટક્યા હતા કે સુરભીનું સગપણ જે બહારથી આવેલા અમેરિકાના એ વ્યક્તિ સાથે થવાનું હતું તે તૂટી જાય છે, અને એનો બધો જ દોષનો ટોપલો મીનાક્ષી ઉપર આવીને પડે છે. પછી શું થયું? કોઈ નવા આગંતુક અને સારા વ્યક્તિ સાથે સુરભીનું વ્યવિચાર થયું કે નહીં, આ વાતને અને આ પરિવારની આ ગેલછા જ કહો ને કે ડોલર કમાતા છોકરા સાથે દીકરીનું સગપણ અને વહુ પણ ડોલર કમાતી એવી પરિવારની હોય તો વધુ સારું, એવી ઈચ્છાનું શું થશે તે માણીશું. શરૂઆત કરીએ છીએ આપણે આ નવલકથાની આ છેલ્લામાં છેલ્લી વાતથી, પણ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવું છું, મારી સાથે જોડાયેલા રહેજો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુરભીનું સગપણ થયું. તેના ભાવિ પતિનું નામ હતું સુરેશ, જે હૈદરાબાદમાં એક બેંકમાં ઓફિસરની નોકરી કરતો હતો. તેની નાની બહેનનું લગ્ન થઈ ચૂક્યું હતું અને હવે કોઈ મોટી જવાબદારી તેના માથે બચી ન હતી. તેની માતા પણ હયાત ન હતી. એથી સુરભીને કોઈ પ્રકારે તેના સાસુ તરફથી દુઃખી થવાની કોઈ સંભાવના પણ ન હતી. ખરેખર સુરભી ભાગ્યશાળી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત રેડિયો પાલનપુર સામુદાયિક રેડિયો સ્ટેશન પર. સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશોને. સુરેશ પાસે તેનું પોતાનું રહેવાનું મકાન અને પોતાની ગાડી પણ હતા. તેના પિતા પણ બહુ સજ્જન વ્યક્તિ હતા. આ આખાય પ્રકરણની સોનાની થાળીમાં જો કોઈ લોઢાની મેક હોય તો તે એ જ કે સુરભી અમેરિકામાં વસવાટ નહીં કરી શકે. પણ તે સિવાય બીજી કોઈ પણ વાત માટે તેણે નારાજ થવાની જરૂર ન હતી. લગ્નની કોઈ પણ બાબતે મીનાક્ષીએ આ વખતે કોઈ પણ ભાગ લીધો નહીં. જે દિવસથી સુરભીએ ઠાલવેલો આક્રોશ તેણે સાંભળ્યો હતો તેને જીવનની એક કડવી વાત સમજાઈ ચૂકી હતી. બહેન તે બહેન રહે, પણ નણંદ તો નણંદ જ રહે. કદી બહેન બની ન શકે. ભલે તે કાયદાની દ્રષ્ટિએ બહેનનું સ્થાન મેળવતી હોય, છતાં સંબંધ તો કૃત્રિમ જ રહે છે, બહેનનો બનાવટી સંબંધ. સુરભી તેમજ પોતાના સાસુના અંતરંગને પણ તેણે પારખી લીધું. કેટલી હદે તેઓ સ્વાર્થી બની શકે છે તે એક વખત જોયા પછી તે એકદમ શાંત અને મૂંગી બની ગઈ. ઘરમાં કોઈની સાથે પણ વાત કરવાનું તેને મન ન રહ્યું. આમ પણ ગિરીશ વાતોડિયો ન હતો અને છેવટે તો તે પણ તેઓની સાથે લોહીના સંબંધથી જોડાયેલો તો હતો જ ને. તેથી કદાચ તેને પહોંચેલા દુઃખની ગહનતાને તે પૂરી સમજી ન શક્યો. જેમ જેમ દિવસો જતા ગયા મીનાક્ષી જાણે અંદર ને અંદર ચીમળાઈ જવા લાગી. પોતાના નરમ અંતરના રક્ષણ કાજે જેમ ફૂલ પોતાની પાંખડીઓને એક પછી એક બંધ કરે તે જ રીતે. અને પછી પછીની વાત માણવા માટે તમારે મારી સાથે આ વિરામ બાદ પણ જોડાઈ રહેવું પડશે 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર.

0: અવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
1: સુરભી આમ છતાં તેણે પોતાના સમગ્ર જીવનમાં દુઃખ સાથે જીવવાનું શીખી લીધું હતું. ઘરના વિખવાદી અને ત્રાસજનક બની ગયેલા વાતાવરણને પણ અનુકૂળ થઈને રહેવાનું પણ તે થોડા જ સમયમાં શીખી ગઈ. આ બધામાં સૌથી વધારે આઘાત જો કોઈને લાગ્યો હોય તો તે હતા મનહરલાલ. એક સમયે જે ઘર સ્વર્ગ સમૂહ હતું તે હવે જાણે એક આગની જ્વાળાઓથી ભરાઈ ચૂક્યું હતું અને તેમાં રહેનારા દરેકને દજાડી રહ્યું હતું. શૈતાન ડોલરે ઘરની શાંતિ અને સુમેળ ભર્યા વાતાવરણને ડહોળી નાખ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર RJ AR ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સુરભીની સગાઈ પણ ઘણા ઠાટમાટથી કરવામાં આવી. અમેરિકાથી શ્યામે બનેવી માટે સૂટનું કાપડ મોકલ્યું તો અનિતાએ સુરભીને $100ની ભેટ આપી. પોતાના પત્રમાં શ્યામે લખ્યું, આ વર્ષે અમને કોઈ લાંબી રજાઓ મળી શકે તેમ નથી. હવે તો અનિતા પણ અહીં એક બેંકમાં કામ કરે છે. લગ્નની તિથિ નક્કી થાય કે તરત જ અમને જણાવજો, જેથી અમે 2 અઠવાડિયાની રજા લઈ લગ્નમાં હાજર રહેવા ત્યાં આવી શકીએ. જો શક્ય હોય તો પ્લીઝ એવી તિથિ ગોઠવજો જે સહુને અનુકૂળ હોય. મીનાક્ષીની પ્રસૂતિનો સમય ઓગસ્ટ માસમાં આવતો હતો પણ વરના કુટુંબને છેક ડિસેમ્બરમાં લગ્ન લેવાય તે પસંદ ન હતું. અમદાવાદમાં જ રહીને પોતાની પ્રસૂતિ કરવાની વાત મીનાક્ષીને પસંદ ન હતી. તેણે તે માટે વલસાડ જવાનું નક્કી કર્યું અને વલસાડમાં પણ ઘણી સારી હોસ્પિટલો છે અને વળી મારા દાદી પણ મારું ધ્યાન રાખવા ત્યાં આવશે. કમલપુર હોસ્પિટલ મારા ઘરથી બહુ જ નજીક છે એવું તેણે કહ્યું. અને પછીની વાત માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર 90.4 MHz પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અને એમ ઠરાવવામાં આવ્યું કે જુલાઈ મહિનામાં લગ્ન લેવું બધાને અનુકૂળ આવશે. આ માહિતી ફોનથી અનિતાને આપવામાં આવી, પણ તેણે જવાબમાં કહ્યું, જુલાઈમાં તો અમે યુરોપની ટૂરમાં જવાનું ઠરાવ્યું છે, આ ટૂર કેન્સલ થઈ શકે તેમ નથી. તણખા ઉડવાની ક્ષણ આવી પહોંચી હતી. સ્પષ્ટ હતું કે સત્તા માટે અથડામણ થશે અને નિર્ણાયક તત્વ પૈસા જ હશે. ડોલર અને રૂપિયા વચ્ચેની આ ખેંચતાણ હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા. અને આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અનિતાએ સીધું જ કહી દીધું, જો તમે લગ્નમાં મારી હાજરી ઈચ્છતા હોવ તો મને જે સ્વીકાર્ય હોય તેવી તિથિ પસંદ કરો. જો તેને બદલે તમે મીનાક્ષીને ભાગીદાર કરી અને તેવી રીતે તમારી ઈચ્છા વ્યક્ત કરો તો તેને અનુકૂળ આવે તેવી તિથિ પસંદ કરો. મનોહરલાલે કહ્યું, નીલા, મીનાક્ષીની પ્રસૂતિ તો છેવટે આગળ ન જ ઠેલી શકાય. મને લાગે છે કે જુલાઈમાં જ લગ્ન ગોઠવી દઈએ જેથી મીનાક્ષીને પણ ભાગ લેવામાં સરળતા રહે. શ્યામ અને અનિતા, શું યુરોપની ટૂર ઠેલી ન શકે? કદાચ આવતે વર્ષે જઈ ન શકે? અથવા પોતાની એકની એક બહેનના લગ્ન માટે એક અઠવાડિયાની રજા પણ ન લઈ શકે? ભલે પછી આ મુલાકાત થોડા જ સમય માટેની રહે, મને ખોટું નહીં લાગે. પણ નીલાબાના વિચારો અને તર્ક કંઈક જુદો જ હતો. તેમણે માથું ધૂણાવ્યું, એ યોગ્ય તો નહીં થાય. જો અનિતા અહીં રોષભેર આવશે તો તે પણ સારું નહીં, અને અનુકૂળ આવે તેવી જ તિથિ આપણે તેને માટે પસંદ કરવી પડશે. તમે પુરુષો આ બધી બાબતમાં માથું ન મારો તો બહુ સારું.

આખરે પૈસા અને ડોલરની વિજય થઈ હોય તેવી અનુભૂતિ મીનાક્ષીને થઈ રહી હતી. શું થયું, લગ્ન લેવાયા, કોની તિથિથી લેવાયા, એ બધું જાણવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટ્ઝ પર. આ વિરામ બાદ હું આપ સૌને જણાવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત

0: રાખડી તેમજ ઘરગથ્થું અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
1: આ બધા કથનો પાછળ રહેલો છુપો અર્થ મીનાક્ષી તરત જ સમજી ગઈ હતી. સુરભીના લગ્ન માટે શ્યામે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા, જ્યારે ગિરીશે બેંકની લોન લઈને કેવળ 50,000ની વ્યવસ્થા કરી હતી. આથી નીલાબાનો તર્ક એ હતો કે જે ભાઈએ વધુ પૈસા આપ્યા હોય તેની અનુકૂળતા જોવી જોઈએ અને તે જ હિતાવહ છે. બીજા શબ્દોમાં અનિતા કહે તે જ પ્રમાણે પ્રસંગો ગોઠવી શકાય અને તેની જ ધૂનોને પૂરી કરવી જોઈએ. આખરે તો વિજય ડોલરનો થયો. તમે સાંભળી રહ્યા છો 90.4 MHz પર ડોલર વહુ નવલકથા આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ઉંમરમાં મોટી હોવા છતાં શાણ પણ ન કેળવી શકેલા નીલાબાએ ઘરની પરિસ્થિતિની પણ તદ્દન ઉપેક્ષા કરી અને હવે તે પોતાની ડોલર વહુની પાછળ દોડી રહ્યા હતા. તે જેમ નચાવે તેમ નાચતા હતા. આથી સુરભીનું લગ્ન ઓગસ્ટમાં જ લેવાનું નિશ્ચિત થયું અને તે પણ મીનાક્ષીની પ્રસૂતિની તારીખની ખૂબ નજીકની તિથિએ હતું. સ્પષ્ટ સંદેશ હતો, તું આ લગ્નમાં આવે કે નહીં તેથી કશો ફેર પડશે નહીં, પણ અનિતા ચોક્કસ આવશે અને એ જ તો મૂળ મહત્વની બાબત છે. અનિતાની હાજરી જો લગ્ન દરમિયાન હોય તો જ નીલાબા બધાને કહેતા ફરી શકે ને કે આ મારી મોટી વહુ અમેરિકા રહે છે, હં કૃષ્ણકાંતની એકની એક દીકરી છે. આની સરખામણીએ મીનાક્ષી શું આપી શકે તેમ હતી ભલા? અને અનિતા તો બેગ ભરીને બીજી ભેટો પણ લાવશે ને. મીનાક્ષી પ્રસૂતિ માટે વલસાડ જાય તે માટે બધા સંમત થયા. વિહવળ થઈને મનહરલાલે પૂછ્યું, બેટા તને ખાતરી છે ને કે તને બધું ત્યાં ફાવશે? શું હું એ માટેનો વિશ્વાસ રાખી શકું? મીનાક્ષીએ ખાતરી આપતા કહ્યું, બાપુ વલસાડ કંઈ નાનકડું ગામડું નથી. જ્યારે મને બાળક આવે ત્યારે મારે મારા ઘરમાં મારા બગીચાની પાસે રહેવું છે. ત્યાં મારા ઘણા ઓળખીતા લોકો પણ છે જે મને યાદ કરવા અને મદદ કરવા તત્પર છે. મારી ચિંતા ન કરશો. પણ નીલાબાની નારાજગી કોઈને કોઈ સ્વરૂપે છતી થતી હતી. વલસાડમાં એવું તો શું છે કે બાળકને ત્યાં જન્મ આપવા જવા તને આટલો બધો જ એકદમ આવેગ આવી રહ્યો છે? એ શું જાણે નીલાબા અને મીનાક્ષી, એ કહેવા ઈચ્છતી ન હતી. શું વાત આગળ થઈ તે આપણે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નીલાબા કહેતા, અહીં રહી હોત તો શું અમે તેને મદદ ન કરી હોત? જે દિવસે શ્યામ અને અનિતા ભારતમાં ઉતર્યા તે જ દિવસે મીનાક્ષીને બાળક અવતર્યું. પોતાના પહેલા પૌત્રના આગમનના સમાચારથી મનોહરલાલ ખૂબ જ ખુશી થઈ ગયા. લગ્ન હજી 15 દિવસ બાદ હતા. માંદગીનો ઢોંગ કરીને અનિતા તો બીજે જ દિવસે પોતાની માતાને ત્યાં ચાલી ગઈ. લગ્નના 2 દિવસ પહેલા જ તે પાછી ફરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર RJAR ના સ્વરમાં નવલકથા ડોલર વહુ, જે ના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. લગ્ન પછી તે થકવી નાખે તેવી જાતના શણગારવાના કામમાં, નવી રેશમી સાડીઓ પહેરવાના કામમાં અને લગ્ન પ્રસંગને કેમેરામાં કંડારવા માટે ખાસ ભાડે લીધેલો વિડીયો કેમેરા સામે પોઝ આપવાના કામમાં તે ગૂંથાઈ ગઈ. એટલે કે કોણ? એ ડોલર વહુ. સુરભીનું લગ્ન અતિશય દબદબા સાથે ઉજવાયું. 2 કિલોના ચાંદીના વાસણો, સોનાના દાગીના, ઘરવખરીની બધી જરૂરી ચીજો અને કંઈ કેટલું બધું લગ્નની ભેટમાં મુકાયું. પણ નીલાબાની આટલી બધી ઉદારતા અનિતાને ગમી નહીં. જે પૈસા આટલી છૂટથી લગ્નમાં વપરાઈ રહ્યા તે કમાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. વતનથી દૂર રહેવું પડતું હતું અને ભયંકર ઠંડી ઋતુમાં પણ ખૂબ કામ કરીને રહેવું પડતું હતું. શું એવા પૈસાને આ રીતે વેડફી નાખવા તે યોગ્ય હતું? ગુસ્સે થયેલી અનિતાને થયું કે જે વ્યક્તિની કમાણી કરી હોય તેને મન જ પૈસાની કશી કિંમત હોય છે, અન્યને નહીં. ભલે ને પછી તે ઢોંગ જ હોય, પણ મીઠી વાણીમાં માનનારી અનિતા પોતાની સાચી ભાવના વ્યક્ત કરીને કોઈને દુઃખી કરવા નહોતી માગતી. મારે શા માટે કડવા બનવું જોઈએ? ભવિષ્યમાં હું જે ડોલરો અહીં મોકલું છું તે ઓછા કરી દઈશ અને પછી બધું જ ઠીક થઈ જશે. આવો નિર્ધાર અનિતાએ કરી લીધો હતો મનમાં. અને એ સ્વાભાવિક છે, ડોલર વહુના આ જ લક્ષણો છે. પછી શું થયું? કેવી રીતે પ્રસંગ આટોપવામાં આવ્યો? અને મીનાક્ષીના પુત્રને જોવા માટે કોઈ ગયું કે નહીં? આ બધી જ વાતોને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મીનાક્ષી અને પોતાના નવજાત પુત્રને જોવા ગિરીશ વલસાડ પહોંચ્યો. મનહરલાલની ઈચ્છા હતી કે તેનું નામ હર્ષ રાખવામાં આવે. શ્યામ પણ પાછળથી મીનાક્ષીના દીકરાને જોવા વલસાડ આવ્યો. આ બાજુ અનિતા તરત જ પોતાની માતાને ત્યાં ચાલી ગઈ. સુરભિ પોતાના નવા ઘરે હૈદરાબાદ ગઈ. લગ્ન પછીના કામકાજ આટોપવાના બહાને નીલાબાએ વલસાડ જવાનું ટાળ્યું. બધાની સામે નીલાબા અનિતાના અને એકલી અનિતાના જ ભરપેટ વખાણ કરતા રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો 90.4 MHz પર રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથા, કે જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તેના સંવાદોને, તેના અંશોને આરજે એઆરના સ્વરમાં. બધાની સામે અનિતા અને માત્ર અનિતાના જ વખાણ નીલાબા કરતા હતા. જો મારી આ લાડલી વહુએ લગ્ન માટે અમને $4,000 ન આપ્યા હોત તો આ લગ્ન થાત નહીં, એટલે જ આ લગ્નનો બધો યશ અનિતાનો જ છે. હો, તેમણે ગિરીશનું તો નામ પણ ન લીધું, અને પછી મીનાક્ષીનું ક્યાંથી જ લે? એ મીનાક્ષી જેણે આ ઘરને ખૂબ જ દિલથી અને પ્રમાણિકતાથી પોતાનું માન્યું હતું, તો તે લગ્ન પહેલાં જ વલસાડ ચાલી ગઈ હતી. મનોહરલાલનું હૃદય ખૂબ જ દુઃખી થઈ ગયું હતું, અને સમગ્ર લગ્ન પ્રસંગમાં તેમની ગેરમાર્ગે દોરવાઈ ગયેલી પત્નીને એક વાર પણ એમ ન કહ્યું કે જો મીનાક્ષી અહીં હોત તો કેટલું સારું લાગત, કારણ કે એ હિંમત જ ન હતી. અને સુરભી, એણે તો મીનાક્ષીને આવજો તો ન જ કહ્યું, પણ તેના નવજાત પુત્ર માટે કશી ભેટ મોકલી નહીં, એટલે પોતાની ભાભીને મળવા એ વલસાડ જાય એ તો અશક્ય જ હતું.

વર્ષના લાંબા ગાળા પછી શ્યામ વલસાડ ફરીથી આવ્યો હતો. આટલા વર્ષોમાં કેટ કેટલું બની ગયું હતું. છેલ્લે તે વલસાડ આવ્યો ત્યારે પોતાની પહેલી નોકરી માટે આવેલો. ત્યારે તેને અનિશ્ચિતતાઓ અને ચિંતાઓ ભારે સતાવતી હતી, પણ આજે તે પરિસ્થિતિ પર રાજ કરતો હતો એટલે તેણે આત્મવિશ્વાસ કેળવી લીધો હતો. જે છોકરીએ તેની મીઠાશ અને ગાનથી તેને મોહ્યો હતો તે જ તેની આજે ભાભી બની ગઈ હતી. અને 8 વર્ષ અગાઉ બીજા વર્ગના ટ્રેનના ડબ્બામાં સીટ મળી જાય તો તે પોતાને ભાગ્યશાળી માનતો હતો. હવે તો તેને ફર્સ્ટ ક્લાસમાં શું, પ્લેનમાં પણ મુસાફરી કરવી પસંદ પડતી ન હતી. એ જ તો જીવનનો બદલાવ અને ક્રમ છે. આગળ શું એ વાતને માણીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: શ્યામ 8 વર્ષ પહેલા તેનો એ નિશ્ચિત વિચાર હતો કે તેનું ધ્યેય અમેરિકા પહોંચવું તે જ છે. હવે તે જાણી ચૂક્યો હતો કે ભલે સમૃદ્ધ તે હોવા છતાં અમેરિકા પણ કેવળ એક બીજો દેશ જ હતો. 8 વર્ષ અગાઉ તેનું ભૌગોલિક જ્ઞાન વડોદરા, કચ્છ વગેરે પૂરતું સીમિત હતું.

હવે તો સમગ્ર દુનિયાની તેની પાસે સમજ આવી ચૂકી હતી. અને આ બધા કરતાં પણ એક બહુ મહત્વનું સત્ય તે સમજી શક્યો હતો જ્યારથી તેની આવક ડોલરમાં થવા લાગી હતી. ત્યારથી લોકો તેને આદરભાવથી જોવા લાગ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજેઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. માત્ર આદરભાવથી જોતા હતા તેવું ન હતું, તેની ઈર્ષા પણ કરતા હતા અને એની સાથે કંઈક વધુ જ ઉષ્માભર્યું વલણ દર્શાવતા હતા. આ બધું મેળવવામાં તેણે એ સાચો પ્રેમ ગુમાવી દીધો હતો જે ગમે તેટલા ડોલરો પણ ખરીદી શકે તેમ ન હતા. વધુ પડતા ધનને કારણે પણ આ કૂણી સંવેદનાભરી લાગણીઓ નષ્ટ થતી જતી હોય છે. શ્યામ વલસાડમાં એક હોટલમાં ઉતર્યો અને આટલા વર્ષો વીત્યા પછી પણ વલસાડ બદલાયેલું જણાયું. વસ્તી પણ વધી હતી અને રિક્ષાઓની સંખ્યા પણ વધી ગયેલી લાગી. પહેલાં જે વિશાળ અને ખૂબ સુંદર લીલોતરી ધરાવતા મેદાનો હતા ત્યાં હવે રહેઠાણો બંધાઈ ગયા હતા. અહીંના વિદ્યાર્થીઓ પણ જાણે વધારે ફેશનેબલ બની ગયા હતા. શ્યામ મીનાક્ષીના ઘરે પહોંચ્યો. મીનાક્ષીએ તો અપેક્ષા જ નહોતી કરી કે શ્યામ તેને અને બાળકને જોવા છેક વલસાડ સુધી આવશે. મીનાક્ષીના દાદી સીતાબાએ પૂછ્યું, તું તો શ્યામ ખરું ને, કેમ છે બેટા? મીનાક્ષીએ લગ્ન પ્રસંગ વિશે પૃચ્છા કરી, કેવું રહ્યું અને અનિતા કેમ છે? લગ્ન તો બહુ સારી રીતે થઈ ગયું. અનિતા પણ મજામાં છે. શું હવે હું મોઘેરો દીકરો જોઈ શકું, હર્ષને મળી શકું? પોતાના ઢીંગલા જેવા દીકરાને માતાએ ખૂબ ગર્વથી રજૂ કર્યો. શ્યામે નક્કી ન કરી શક્યો કે હર્ષ તેની માતાને મળતો આવતો હતો કે પિતા જેવો લાગતો હતો. અને એ મનમોહક દ્રશ્યની વાત ત્યાં સ્થિર થાય છે. આપણે પણ એક વિરામ લઈશું અને વિરામ બાદ આ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને

0: બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
1: શ્યામ અને મીનાક્ષીનો સામાન્ય વાતચીતોનો દોર ચાલુ રહ્યો, પણ ભૂતકાળની એક સ્મૃતિએ તેને પૂછવા માટે પ્રેર્યો, એટલે કે શ્યામને. મીનાક્ષી, પેલું ગીત તું જે ગાતી હતી તે તને હજી યાદ છે ખરું? કંઈક આવું હતું ને, લીલા તે વનમાં મસ્તી ભરી કોયલ ટહુકે, રાજાનો તાજ પણ તેની સામે ઝૂકે રે. અને આ સાંભળીને ભૂતકાળમાં ખોવાઈ ગયેલી મીનાક્ષીએ કહ્યું, હાસતો ને, મને હજી યાદ છે જ. શું તું હજી ગીતો ગાય છે? શ્યામે પૂછ્યું. શ્યામ, કોયલને પોતાના સ્થાનની ખબર પડી ગઈ છે, તેણે ગાવાનું બંધ કર્યું છે. કેમ, શા માટે? કોયલ તો રાજાની સત્તાથી પણ ડરતી ન હતી, શ્યામે સામો પ્રશ્ન પૂછ્યો. પણ રાજા છે ક્યાં? આંબાનું એ ઝાડ પણ ક્યાં છે? જ્યારે કોન્ક્રીટના જંગલને ઊભું કરવા વૃક્ષો કાપી નંખાયા અને હવે પૈસાની લાલચ જ રાજા બની ગઈ છે, તો બિચારી કોયલ કઈ રીતે ગાય? મીનાક્ષીએ જવાબ આપ્યો. તું તેને પૈસાની લાલચ ન કહે મીનાક્ષી, શ્યામે અકળાઈને કહ્યું. તેની ડોલરની લાલચ કહેવું વધારે યોગ્ય છે. મીનાક્ષી ચૂપ રહી, પણ શ્યામ તેના દુઃખને જાણી ગયો. નિશ્વાસ મૂકતા તેણે કહ્યું, મીનાક્ષી, હું વધુ ને વધુ નિરાશાવાદી બનતો જાઉં છું, વધુ ને વધુ હતોત્સાહ થતો જાઉં છું. બંને વચ્ચેના સંવાદો કેટલા સ્પષ્ટ અને સુઘડ છે. વાત ભૂતકાળની ને વર્તમાનના અંશોનો અભિપ્રાય છે. શું થશે? આ ડોલર વહુ નવલકથા સુધા મૂર્તિએ લખી અને ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો, પણ એ વર્ષો પહેલાં લખાયેલી વાત આજે પણ સત્ય અને હકીકતથી આ માનવીય સંબંધો, પરિવાર અને ડોલર વિદેશની ગેલછામાં આપણને એ વાત જોવા મળે છે. ને સમય થયો છે તમારાથી અલવિદા કહેવાનો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી અભિપ્રાય મોકલી આપજો, અને તમારે આ માટે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક કે યુટ્યુબ પર અમારી ચેનલ પર લાઇક સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ્સ આપવાની છે. આ સાથે અમે મોબાઈલ એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છીએ, તો તમે તેને ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર પરથી કે આઈફોનમાં આઇટ્યુન્સ સ્ટોર પરથી. અને રેડિયો ગાર્ડન પર તમે વેબસાઇટ ગૂગલ ક્રોમમાં જઈને શોધીને એમાં ઉત્તર ગુજરાતના બિંદુ પર બનાસકાંઠાના પાલનપુર કેન્દ્રની સાથે તમે વ્હાઇટ બિંદુને કેન્દ્રિત કરશો તો રેડિયો પાલનપુર ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં સાંભળી પણ શકાય છે. તો બીજા મિત્રોને આ વાત વહેંચજો. સાચા પાલનપુરીઓને આ નવલકથા અને આ રેડિયોના અવાજને પહોંચાડજો, તમારી વાત પણ જણાવજો. ફરી મળીશું આ વાતને આગળ વધારવા માટે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો. અલવિદા દોસ્તો, રેડિયો પાલનપુરને.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: कुसुमलता, जगबंधु
1: और मंजू जी के साथ विमलेश को कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: तमे सांभळी रह्या छो 90.4 FM रेडियो पालनपुर। हूँ प्रियराज सौ बाळ मित्रों नु स्वागत करू छू बाळ सभा मां।
4: नमस्कार दोस्तों, આજે એક નવી વાર્તા સાથે આપણે મળી રહ્યા છીએ। એવા અનેક લોકો છે જેમણે એમની જિંદગીમાં બધું જ દેશ માટે આપી દીધું, ના પોતાની ચિંતા કરી ના પોતાના પરિવારને। આવા અનેક શહીદો છે, અનેક ક્રાંતિકારીઓ છે જે આપણી આસપાસ હશે। એમના નામે થયેલી ઘટનાઓ, એમના જોડે બનેલા પ્રસંગો એક વાર્તા હશે। આવા અનેક ક્રાંતિવીરો, અનેક દેશભક્તો, કશું ખાસ કરનાર વ્યક્તિઓ અને એવા મહાનુભાવો કે જેમણે દેશ માટે, પોતાના પ્રાંત માટે કશું કર્યું છે, એમને આપણે યાદ કરી રહ્યા છીએ, એમને આપણે યાદ કરીશું। એક નાનું ગામ, અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું ગામ, નાનું ગામ, તમામ પ્રકારની વર્ણ આગળ

આગામ ની અંદર જયશંકર પંડ્યા નામના એક બ્રાહ્મણ, જયશંકર ના પુત્ર નો જન્મ થયો, પુત્ર નું નામ પૂનમચંદ, પૂનમ ના ચાંદ જેવો સુંદર પુત્ર, દિવસે ન વધેઓ રાતે વધે, રાતે ન વધેઓ દિવસે વધે, એ પૂનમચંદ ને જોયું તો એના ગામમાં કોઈક વ્યક્તિઓ આવે, બીજા દેશના દેખાતા, બીજા ગોરા માણસો આવે, આપણા જેવા નહીં એવા જુદા માણસો આવે, અને એમના આગળ આખું ગામ ગુલામી કરે. નાનપણથી જ પૂનમચંદ ને આ પસંદ નહોતું. શું થઈ શકે, નાનપણથી પોતાનો દેશ પોતાનો નથી એવી લાગણી સાથે કામ કરતા પૂનમચંદે કેમ પણ એના શરીરને ખડતલ બનાવ્યું. કદાચ એમના મગજમાં હશે કે ખડતલ શરીર હશે તો જ હું આ અંગ્રેજ ગોરા સૈનિકોની સામે લડી શકીશ. દિવસો પસાર થતા ગયા, પૂનમચંદ યુવાન થતા ગયા. એક તરફ યુવાની, એક તરફ માતૃભૂમિની ગુલામી. પૂનમચંદે વિચાર્યું, હું શું કરું કે જેનાથી મારા ગામના લોકો, મારા આસપાસના લોકો, મારા પ્રદેશના લોકો અંગ્રેજોની સામે લડવા માટે તૈયાર થાય, હિંમત ભેગી કરે, એક તાકાત ઊભી થાય. વાત જાણે એમ બની કે આ વિસ્તારમાં વર્ષોથી એક એવો નિયમ કે હોળીના દિવસે ઈલાજીનું બાવલું બને અને એ ઈલાજીના બાવલાની આગળ પાછળ સૌએ પ્રદક્ષિણા કરવાની. તમને થશે આ ઈલાજી એટલે શું? વિકૃત અંગ્રેજ અધિકારી દ્વારા બનાવેલું એક પુરુષનું નગ્ન વિકૃત બાવલું એટલે ઈલાજીનું બાવલું. આ વિસ્તારનો મુખ્ય તહેવાર હોળી. હોળીમાં આસપાસના 500 ગામના લોકો ગામ દીઠ એક ઢોલ, બે ઢોલ, ત્રણ ઢોલ એમ મોટા મોટા ઢોલ લઈને આવે છે.

મિત્રો, આખા ગામમાં આનંદ, આખા ગામમાં ખુશી, આખું ગામ 5000 કરતા વધુ ઢોલ સાથે એક સાથે નૃત્ય કરતું હોય, પણ શરત એટલી કે ઇલાજીના બાવલા આગળ એક વિકૃત અંગ્રેજ અધિકારીએ નક્કી કરેલા નિયમમાં નગ્ન પુરુષના બાવલા આગળ પાછળ ગામના સ્ત્રી પુરુષ બાળક યુવાન પ્રદક્ષિણા કરવાની. કેવો વિચિત્ર નિયમ! એક પુરુષ શું કામ પોતાની પત્ની સાથે એક નગ્ન પુરુષના બાવલાની પ્રદક્ષિણા કરશે? એક બાળક શું કામ એના મમ્મી પપ્પા જોડે એક નગ્ન પુરુષના વિકૃત બાવલાની આગળ પાછળ કરશે? પણ આ એ અંગ્રેજોની વિચારધારા હતી, ગુલામ રાખવાની વિચારધારા હતી. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલો આ વનવાસી પ્રદેશ આજની તારીખે પણ ત્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. એ પ્રદેશમાં આઝાદીના પહેલાની વાત છે. નક્કી કર્યું હતું એ પ્રમાણે હોળીના દિવસે અંગ્રેજ અમલદારે, આ પેલા વિકૃત અંગ્રેજ અમલદારે એક નગ્ન પુરુષનું બાવલું ઊભું કર્યું. હોળીના દિવસે સાંજે 500 ગામના ઢોલ લઈને જ્યાં માણસો ઢોલ વગાડશે, નૃત્ય કરશે, પણ એ બાવલાની આગળ પાછળ પ્રદક્ષિણા ફરશે. અંગ્રેજ અધિકારી આવ્યા, એમણે બાવલું ઊભું કર્યું. ઊભું કરીને ગયા. રાત્રે વચ્ચે સાંજ પડવાની છે, રાત પડવાની છે, બીજો દિવસ હોળીનો છે. પણ આ યુવાન પૂનમચંદે એમના મિત્રોને ભેગા કર્યા અને 4-5 બીજા યુવાનો એકઠા થઈ કશોક નક્કી કર્યું. શું નક્કી કર્યું હશે કોઈને ખબર નહી. અંગ્રેજ અમલદાર, એમની ફોજ બળદગાડામાં બેસી મેઘરસથી માલપુર જવા રવાના થાય છે. અંધારું થયું. પૂનમચંદે એના મિત્રોની સાથે એકઠા થઈ એક જ રાતની અંદર એ બાવલું તોડી નાખ્યું અને ગામના જુદા જુદા વિસ્તારમાં એ બાવલાના ટુકડા ફેંકી દીધા. પૂનમચંદે કર્યું છે, રાત થઈ છે, બીજો દિવસ થયો, સવાર થઈ આસપાસના ગામના લોકો ઢોલ લઈને હોળી રમવા માટે આવ્યા. પણ વર્ષોથી ચાલતી એ પરંપરા, એ નગ્ન પુરુષનું બાવલું ન હતું. પૂનમચંદે એને તોડીને ફેંકી દીધું હતું. આ સમાચાર અંગ્રેજ અમલદારને તાર દ્વારા આપવામાં આવ્યા. પૂનમચંદને પકડવા માટે પોલીસ પાછળ પડી. પૂનમચંદ મેઘરસથી ભાગ્યા. કહેવાય છે કે મોડાસા, ટીંટોઈ, હિંમતનગર થઈ તેઓ રાજસ્થાન પહોંચ્યા. આ બ્રાહ્મણ ક્રાંતિકારીને ધરપકડ થઈ, રાજસ્થાનમાંથી તેમની ધરપકડ થઈ, એમના ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો. અંગ્રેજ સરકાર કહેવાય છે ને કે અંગ્રેજ સરકારનું રાજ કાળા પાણીનું રાજ. આ કાળા પાણીના રાજમાં આ પૂનમચંદને જેલની સજા થઈ. 6 મહિનાની જેલની સજા દરમિયાન રોટલા ખવડાવતી વખતે રોટલીના કે રોટલાના લોટમાં સિમેન્ટ નાખી એ રોટલા પૂનમચંદને ખવડાવવામાં આવ્યા અને 6 મહિનાની સજા અંગ્રેજોએ આપી હતી. એ પૂનમચંદ 4 મહિનાના અંતે જેલમાં જ મૃત્યુ પામ્યા. આજે આ ક્રાંતિવીરની યાદમાં, ક્રાંતિકારીની યાદમાં મેઘરજ ગામમાં જાહેર રસ્તાનો રોડ છે. સ્વર્ગસ્થ સ્વાતંત્ર સેનાની પૂનમચંદ જયશંકર પંડ્યા માર્ગ છે, એમનું બાવલું છે. અને જે ગામની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થામાં આજની તારીખે પણ પૂનમચંદ પંડ્યાનું બાવલું છે. આ સ્ટેચ્યુ આજે પણ આપણે ત્યાં મેઘરજ ગામમાં જોવા મળશે, મેઘરજ ગામની હાઈસ્કૂલમાં જોવા મળશે. પણ દર્શક મિત્રો, શ્રોતા મિત્રો,

0: એક ચોક્કસ વિનંતી, આવી જ અનેક જીવતી વાર્તાઓ સાથે, આવી અનેક વાર્તાઓ સાથે, સત્ય ઘટનાઓ સાથે 90.4 FM ફરી મળીશું. હું ડૉક્ટર ભાવેશ પંડ્યા, ફરી મળીશું આવી જ કોઈ વાર્તા સાથે. આભાર. જય હિન્દ, જય ગુજરાત.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. માન્યતાઓ. આ માન્યતાઓ આપણા જીવનમાં શું ભાગ ભજવી રહી છે તે જણાવવા માટે અથવા તેનું જ એક ઉદાહરણ આપવા માટે હું આરજે જ્યોતિ લઈ આવી છું એક નવી વાર્તા. પ્રાણી જીવનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન શરૂ કર્યું. જ્યારે બચ્ચું ઈંડામાંથી બહાર આવે ત્યારે તુરંત જ તે એની માની પાછળ દોડવા માંડે. સંશોધકે સતત નિરીક્ષણ કર્યું અને જોયું કે ઈંડામાંથી બહાર નીકળતું બચ્ચું સૌથી પહેલાં જેને જુએ છે એને જ તે પોતાની માં સમજે છે અને એની પાછળ દોડે છે. આ સંશોધકે કેટલાક ઈંડાઓ પર સંશોધન કર્યું. જ્યારે ઈંડામાંથી બચ્ચું બહાર નીકળવાની તૈયારી હોય એ વખતે મરઘીને ઈંડાથી દૂર કરીને મરઘીની જગ્યાએ એના આકારનો એક હવા ભરેલો ફુગ્ગો રાખવામાં આવ્યો. બચ્ચું ઈંડામાંથી બહાર નીકળ્યું અને તેની પહેલી જ નજર આ ફુગ્ગા પર પડી. પછી ફુગ્ગાને ખસેડવામાં આવ્યું તો બચ્ચું પણ ત્યાં જ ગયું. બચ્ચું ફુગ્ગાની પાછળ દોડાદોડી કરે, એને સાચી મરઘી પાસે જો લઈ જવામાં આવે તો એ એનાથી ડરે અને દોડીને ફુગ્ગા પાસે પાછું આવી જાય. ફુગ્ગાને પોતાની માં સમજીને એને ચોંટી રહે. ભૂખ લાગે એટલે પોતાની ચાંચ આ ફુગ્ગા પાસે જઈને પહોળી કરે જેથી એને એની માં ખાવાનું આપે. ફુગ્ગા તરફથી કોઈ પ્રતિભાવ ન મળે તો પણ એ ફુગ્ગાને છોડવા તૈયાર થતો નથી. એણે જેટલા ઈંડા પર આ પ્રયોગ કર્યો એ તમામમાં તેને આ જોવા મળ્યું. મરઘીનું બચ્ચું ભૂખ્યું મરી ગયું પણ ફુગ્ગાથી દૂર જવાનું તેને પસંદ ન કર્યું, કારણ કે ફુગ્ગો જ તેને તેની માતા લાગતી હતી. સંશોધકે પોતાના તારણમાં નોંધ્યું કે જે એને પહેલું દેખાય એ જ એને સત્ય માન્યું. દોસ્તો, આપણે પણ આ મરઘીના બચ્ચા જેવા જ છીએ. પહેલી વખત કોઈના વિશે જે માન્યતા બંધાય એ આપણે છોડી શકતા જ નથી. માન્યતાઓને બદલતા શીખીએ, નહીતર મરઘીના બચ્ચાની જેમ મરી જઈશું અને સત્યથી દૂર થઈ જઈશું. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

0: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. હું આરજે જ્યોતિ તમારી માટે લઈ આવી છું એક નવી વાર્તા. દોસ્તો, જીવનમાં ક્યારે ટકવું અને ક્યાં અટકવું, જો એનું આપણને ખ્યાલ આવી જાય તો જીવન બહુ સરળ થઈ જાય નહીં. તો ચાલો જોઈએ આ નવી વાર્તામાં. એક વેપારી મધનો વેપાર કરતો હતો. એ જે વખતે પોતાના ગ્રાહક માટે મધ ભરી રહ્યો હતો, એ વખતે એના હાથમાંથી એ બરણી છટકી ગઈ અને જમીન પર પડી ગઈ. હવે જમીનમાંથી જેટલું મધ લઈ શકાતું હતું એટલું મધ એ વેપારીએ ઉપર ઉપરથી લઈ લીધું અને બાકીનું મધ એને જમીન પર જ રહેવા લાગ્યું. મધ જમીન પર પડેલું જોઈ અને કેટલીક માખીઓ તેને ઘેરી વળી. ઓબ્વિયસલી, માખી છે, મધ મીઠું છે તો એને ભાવવાનું જ. તો માખીઓ બધું જ ભૂલીને એ મધ ખાવામાં મશગુલ થઈ ગઈ. આ મધ ખાવાની મશગુલમાં તે એ ભૂલી ગઈ કે તેની જ પાંખમાં આ મધ ચોંટી રહ્યું છે. જ્યાં સુધી એમનું પેટ ન ભરાયું ત્યાં સુધી એણે મધ ખાવાનું ચાલુ રાખ્યું. પરંતુ પેટ ભરી ગયા પછી જ્યારે આ માખીઓએ ઉડવાનો પ્રયાસ કર્યો તો મધ એમની પાંખોમાં ચોંટેલું હોવાથી તે ઉડી જ ન શકી. તેણે પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા પણ એ બધા જ પ્રયાસોમાં આ માખીઓ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. અરે, આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે આ બધી માખીઓની દુર્દશા જોઈને પણ સમજી ન હતી. એ પણ પોતાની જાતને રોકી ન શકી અને જાતે જ એણે મોતને આમંત્રણ આપ્યું. દોસ્તો, લાલચ, આપણે સાંભળ્યું છે ને, લાલચ બુરી બલા હે. લાલચ કેટલી રાખવી અને એને કેવી રીતે સંયમમાં પરિવર્તિત કરવી એ બહુ જ મહત્વનું છે. જીવનમાં જો સંયમ હોય અને ખબર પડી જાય કે ક્યાં અટકવાનું છે તો જીવન બહુ જ સરળ થઈ જાય. તો આજનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે. મિત્રો, આપણો દેશ રાજાશાહી અને લોકશાહી બંનેનો સાક્ષી રહ્યો છે, તો આજે આપણે વાત કરીશું રાજાશાહીના એક કિસ્સાની. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવાર પોતાના ઘોડા પર બેસીને કોઈ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં એક સ્ત્રી ઘાસનો ભારો પોતાના માથા પર ચડાવનાર વ્યક્તિની રાહ જોઈને બેઠી હતી. તે મહારાજાને ઓળખતી નહોતી, એટલે એને થયું કે આ કોઈ સામાન્ય મુસાફર છે એમ સમજી અને એ સ્ત્રીએ ભારો પોતાના માથા પર ચડાવવા માટે મહારાજાને

વિનંતી કરી. મહારાજા તુરંત જ પોતાનો ઘોડો ઊભો રાખીને નીચે ઉતર્યા અને મદદની આશા રાખીને બેઠેલી એ સ્ત્રી પાસે ગયા. ઘાસનો ભારો પેલા સ્ત્રીના માથા પર મૂકવા જતાં હાથ લંબાવ્યો. પેલી સ્ત્રીએ અજાણ્યા લાગતા મુસાફરને કહ્યું, અમારા ભગા બાપુ આમ તો પ્રજાનું બહુ ધ્યાન રાખે છે. બાપુ રસ્તામાં જો થોડા થોડા અંતરે થાકલા કરી આપે તો કોઈ વટે માર્ગુને મારી જેમ ભારો ચડાવવા માટે કોઈ બીજા વ્યક્તિની રાહ ન જોવી પડે. સર ભગવતસિંહજીએ એ વખતે એ માજીને પૂછ્યું, માડી આ થાકલો એટલે શું? એ માજીએ મહારાજાને સમજાવ્યું, થાકલો એટલે ભારો ઊંચે મૂકી શકાય એવું સ્થાન. બે મોટા પથ્થરો વચ્ચે એક ત્રીજો પથ્થર રાખી દઈએ તો કોઈ વટેમાર્ગોને વિશ્રામ કરવો હોય ત્યારે તે પોતાના માથા પરનો ભાર એ પથ્થર પર રાખી દે અને જ્યારે એને જવું હોય તો એ માથું એ પથ્થર પાસે લઈ જઈ પોતાની જાતે જ ભારો પોતાના માથા પર લઈ શકે. એટલે એ ભારો ચડાવવા માટે તેને કોઈ બીજા વ્યક્તિની મદદની જરૂર ન પડે. મહારાજા ભગવતસિંહજીએ કચેરીમાં આવીને રાજ્યના એન્જિનિયરને બોલાવ્યા અને આદેશ આપ્યો કે રાજ્યના તમામ રસ્તા પર એક માઇલના અંતરે એટલે કે 1.5 કિલોમીટરના અંતરે આવા થાકલા ઊભા કરી દો. એક ગામથી બીજે ગામ જવા વચ્ચેનું અંતર પણ તમે આ થાકલા ઉપર લખાવી દેજો. માટે આનો માઇલસ્ટોન તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ. આજે પણ ગોંડલ રાજ્યના રસ્તાઓ ઉપર પ્રજાવત્સલતાનો આ પુરાવો મોજૂદ છે, જેને જોઈએ તો અંતરને ટાઢક વળી જાય અને એક વિચાર પણ આવે કે આજની આ લોકશાહી કરતાં આવી રાજાશાહી શું ખોટી હતી. દોસ્તો, સાચા નેતા અથવા સાચા લીડર એને જ કહી શકાય કે જેને છેવાડાના માનવીની પણ ખેવના હોય, ચિંતા હોય. આજે પ્રજાવત્સલતા પુનઃ પ્રગટ થાય એવી જ પ્રભુને પ્રાર્થના. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: અભી અલવિદા મત કહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: ના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: કહ દું તુમે
3: હા
2: યા ચુપ રહું
3: ના,
2: દિલ મે મેરે આજ ક્યા હૈ
3: ક્યા હૈ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: आ रक्षाबंधन मात्र ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95.12.

6688 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: ગુડ મોર્નિંગ, હું છું રાઠોડ બિનલબેન રમેશભાઈ, ગામ સલેમકોટ। હું જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સમાં એમએમાં અભ્યાસ કરી રહી છું। તો આજે કવિ નર્મદની જન્મ જયંતિ પર હું તેમની આત્મકથા મારી હકીકત વિશે મારા વિચારો રજૂ કરવા જઈ રહી છું। કેમ છો પાલનપુર? તમે સાંભળી રહ્યા છો 90.4 FM પાલનપુર રેડિયો। વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર। આજે 24 ઓગસ્ટ એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય પ્રણેતા, યુગ વિધાયક કવિ અને નીડર પત્રકાર એવા કવિ નર્મદની જન્મ જયંતિ। નર્મદ એટલે માત્ર કવિ નહીં પણ સાહસ, નીડરતા અને સમાજ સુધારાનું જીવંત પ્રતીક। તેમના સાહિત્યિક યોગદાન અને સામાજિક ક્રાંતિને સન્માન આપવા માટે સુરત ખાતે આવેલ યુનિવર્સિટીનું નામ વીર નર્મદ યુનિવર્સિટી રાખવામાં આવી છે। આ યુનિવર્સિટી આપણને સતત યાદ અપાવે છે કે શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવા માટે નથી પણ સમાજમાં નિડરતાથી સત્યના પક્ષે ઊભા રહેવા માટે છે। આમે મરવું તેમે મરવું, મરવું બંને પાસે, છતે જોર ને છતે ઉપાય, કા કેદીમાં ખપવું, એવું કહેનાર સુરતના પનોતા પુત્ર કવિ નર્મદ, જેમણે કલમને ખોળે પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દીધું એવા કવિ। કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્ય સંવાદ લેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક, સંશોધક તરીકેની બહુમુખી પ્રતિભાના ધની બન્યા। રચના રૂઢી છંદમાં તે કવિતા નવ હોય, અર્થ ચમત્કૃતિ ચિત્ર તે કવિતા રસથી સોય, એવું કહેનાર કવિ નર્મદની મારી હકીકત ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા છે। મારી હકીકત એટલે નર્મદના પહેલા 33 વર્ષની હકીકત। નર્મદના વ્યક્તિત્વ અને સ્વભાવના લક્ષણો એમાં સાંગોપાંગ રીતે પ્રતિબિંબિત થયા છે અને એ રીતે મારી હકીકતમાં દોષ ગુણ બની જાય છે। મારી હકીકત આંતરમાનસમાં ડોક્યું કરાવી જાય છે। મારી હકીકતમાં નર્મદની સત્યનિષ્ઠા અને અહમ, નિખાલસતા, મમતા વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરતું જણાય છે। તેઓ તેમની આત્મકથામાં લખે છે કે જે જે હું લખીશ તે મારી જાર પ્રમાણે સાચે સાચું જ લખીશ, પછી તે મારું સારું હો કે નરસું હો, લોકોને પસંદ પડો કે ન પડો। તેઓ કહે છે, મારી હકીકતમાં પ્રારંભમાં જ્ઞાતિ ગોત્ર વિશે પ્રમાણમાં વધારે કહી શકાય એટલી વિગતો ચર્ચા કરે છે, તો પછીથી સમર્ષ સાથેના સંઘર્ષ જેવી મહત્વની ઘટનાનો અછડતો ઉલ્લેખ કરીને પતાવી દે છે। વ્યક્તિચિત્ર ઉપસવાની કલા તેમની સાધ્ય છે। પિતા લાલશંકર અને માતાનું પૂજ્ય ભાવે આપેલું શબ્દ ચરિત્ર સ્મરણ મુકુર કોટીનું છે। વિધવા પુનર્વિવાહ વિચાર નહીં પણ આચરણ। 19મી સદીના મધ્યમાં હિન્દુ સમાજમાં વિધવા વિવાહ એક અતિશય અસ્પૃશ્ય અને પાપ ગણાતી બાબત હતી। નર્મદ માત્ર ભાષણો આપવાને બદલે ઉદાહરણ પૂરું પાડવાનું કામ કર્યું છે। નર્મદા નામની અનાથ નિરાધાર વિધવાને, સ્ત્રીને સમાજના અત્યાચારોથી ઉગારવા માટે નર્મદાને પોતાની સાથે રાખવાનો અને તેની સાથે લગ્ન કરવાનો સાહસિક નિર્ણય લીધો, તેમજ દાંડીઓ પત્ર દ્વારા સામાજિક દમ ઉપર પ્રહાર 1864માં નર્મદે પોતાના મિત્રો સાથે દાંડીઓ નામનો પાક્ષિક શરૂ કર્યું હતું। નર્મદે દાંડીઓ દ્વારા કુરિવાજો, અંધશ્રદ્ધા, ઢોંગ, સામાજિક અન્યાય સામે સીધો મોરચો માંડ્યો હતો। તેમને કોઈપણ મોટા ગજાના માણસની શ્રેય શરમ રાખ્યા વિના તેના કાળા ધોળા ઉજાગર કર્યા। આ પત્ર દ્વારા ગુજરાતમાં એક નવા જ સુધારાવાદી યુગનો જન્મ થયો। જ્ઞાતિ પ્રથા, અંધશ્રદ્ધાનો વિરોધ, પોતે નાગર બ્રાહ્મણના જ્ઞાતિના ભોજનો, ખોટા રીતરિવાજો, ધર્મના નામે ચાલતા પાખંડો સામે અવાજ ઉઠાવ્યો હતો। તેમણે પ્રથાગત રૂઢિચુસ્ત વિચારોને બદલે બુદ્ધિ, પ્રામાણ્ય અને માનવતાવાદને પ્રાધાન્ય આપ્યું। તેવી જ રીતે 1851માં જ્યારે લાઇબ્રેરીમાં દલપતરામે હન્નરખાનનું ભાષણ વાંચ્યું ત્યારે નર્મદ ત્યાં દૂર ઊભા રહીને સાંભળતા હતા, પણ ભાષણ પૂરું થતાં જ તેઓ તરત ઘરે આવી ગયા, દલપતરામને જોવા માટે પણ ઊભા રહ્યા નહીં। નર્મદ કહે છે કે તેઓ પોતાની યુવાનીમાં મસ્ત મિજાજમાં હતા। તેવી જ રીતે બીજો પ્રસંગ, મનમોહનદાસ રણછોડદાસ કવિતા વિષય પર એક ભાષણ આપ્યું હતું। ભાષણ પૂરું થયા પછી સભાના પ્રમુખ અને શ્રોતાઓ તરફથી વક્તાને નિયમ મુજબ માન સન્માન આપવાની તૈયારી ચાલી રહી હતી। એ જ સમયે દલપતરામ વચ્ચે આવીને ભોજાના ચાપખા ગાઈને સભામાં ઉપસ્થિત લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું અને શ્રોતાઓનું મન જીત્યું।

0: લીધું. આ ઘટનાથી મૂળ વક્તા મનમોહનદાસે સભા તરફથી જે માન સન્માન મળવું જોઈતું હતું તે મળ્યું નહીં. આ જોઈને યુવાન નર્મદને દલપતરામનું આ વર્તન યોગ્ય ના લાગ્યું અને તેમને નર્મદ તરફથી અને તેમને દલપતરામ તરફથી અસંતોષની નારાજગી થઈ. દલપતરામના આ વર્તન પર કટાક્ષ કરતા નર્મદ દોહરો લખ્યો હતો. શિશુ કવિ ઉગતો જોઈને તડફે તપલી દીધ, મનમાં હતું બળવું ક્રોધથી કવિતા ખોટી કીધ. અંતમાં નર્મદ એક વાત સ્પષ્ટ કરતા કહે છે કે પ્રેમ, મિત્રતા, ધર્મ, સામાજિક સુધારા અને પોતાના સ્વભાવ વિશેના પોતાના સાચા ખુલ્લા વિચારો અત્યારે જાહેર કરવા માંગતો નથી, કારણ કે જો તેઓ બધું અત્યારે લખશે તો તેમના સગા સંબંધીઓને નુકસાન પહોંચાડી શકે તેમ છે. આથી પોતાના સ્નેહીજનોના ભલા માટે સંવેદનશીલ બાબતો વિશે લખવાનું તેઓ સ્થગિત રાખે છે. અંતમાં એટલું જ કહીશ કે મારી હકીકત માત્ર નર્મદના જીવનની વાત નથી, પણ એ ગુજરાતી સમાજનો અરીસો છે. પોતાના દોષો અને સત્યને નિડરતાથી સ્વીકારવાની નર્મદની આ હિંમત આપણને સૌને પોતાના જીવનમાં સત્ય અને સ્વાભિમાન સાથે જીવવાની પ્રેરણા આપે છે. દાંડીઓથી શરૂ થયેલી તેમની આ વૈચારિક ક્રાંતિ આજે પણ અડીખમ છે. ચાલો આપણે નર્મદના જીવનમાંથી સત્ય અને નિડરતાનો આ ગુણ અપનાવીએ. ધન્યવાદ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર, કેમ છો પાલનપુર? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. હું જુડાલ મિત્તલ કીર્તિભાઈ ગામ ગાદલવાડા MSM 3ની વિદ્યાર્થીની છું. આજે હું નર્મદ જન્મજયંતિ નિમિત્તે તેમના સાહિત્યિક અને જીવન વિશે વાત કરવા જઈ રહી છું. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પરભાત જેવી રચનાથી સમગ્ર ગુજરાતમાં ગુજરાતી ખમીર જણાવનાર અર્વાચીન ગુજરાતી સાહિત્યના પિતા અને ગુજરાતી ભાષાના અમર સપૂત વીર કવિ નર્મદને મારા સચ્ચત વંદન. સૌ ચાલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. નિરાશ થયેલાને પ્રેરણા આપતા આ શબ્દો લખનાર વીર કવિ નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833 રોજ સુરતમાં વડનગરા નાગર બ્રાહ્મણને ત્યાં થયો હતો. તેમનું આખું નામ નર્મદા શંકર લાલશંકર દવે હતું. તેમના પિતા મુંબઈમાં લહિયાનું કામ કરતા હતા, તેથી નર્મદનો મોટા ભાગનો અભ્યાસ મુંબઈની એલ્ફિસ્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં થયો હતો. નર્મદે 17 વર્ષની ઉંમરે મુંબઈમાં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી અને એકાદ વર્ષ જ્ઞાનસાગર નામનું સાપ્તાહિક ચલાવ્યું. નર્મદ ઈસવીસન 1855 સપ્ટેમ્બર માસમાં કવિતા પ્રત્યે વળ્યા. તેઓ માનતા હતા કે ભણવું, કમાવું, લગ્ન કરવા એ સૌ આનંદ માટે છે અને મને તો પદ બનાવવાથી આનંદ થાય છે. હું તો રોજ એ જ કામ કરીશ અને શેર જુવાર તો મળી જ રહેશે. નર્મદે સર્વ કાવ્ય પ્રકારોમાં પોતાની કલમ ચલાવી છે. એ નર્મદના જ શબ્દો હતા જેણે ગુજરાતી સાહિત્યની કાવ્ય નૌકાનું સુકાન બદલી નાખ્યું. કવિ નર્મદ કહે છે કે મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. નર્મદનો આત્મા કવિનો હતો એ કરતાં પ્રગતિવાદીનો વિશેષ હતો. લોક સાહિત્યમાંથી વીરોને પાનો ચડાવે એવા દુહાઓ આપી નર્મદ સુધારાનો સાચો ખડકેદ બન્યો છે. એથી જ સુધારાના એક સાધન તરીકે તેણે કવિતાનો ઉપયોગ કર્યો છે. નર્મદે સુધારાના 3 અંગો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પુનર્વિવાહ, સ્ત્રીઓની સ્થિતિ અને વિષય ગુરુઓ. નર્મદે સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી શિક્ષણનો હિમાયતી હતો. તેમણે વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું અને પોતે વિધવા સાથે વિવાહ કર્યા. તેમણે દુરાચારી મહારાજોના કરતૂતો વર્તમાન પત્રો દ્વારા બહાર લાવ્યા. નર્મદે સમાજમાં ચાલતા કુરિવાજો, અંધશ્રદ્ધા, અસ્પૃશ્યતા સામે સાહિત્યની ઝુંબેશ ચાલુ કરી. તેમણે હિન્દુ ધર્મમાં વ્યાપેલા કુરિવાજોને હિન્દુઓની પડતી ગ્રંથમાં આલેખ્યા, જે સુધારાનો બાઇબલ ગણાય. એટલે જ તો કવિ નર્મદ દુનિયાના કદાચ એકમાત્ર એવા સાહિત્યકાર છે કે જેમના નામ આગળ વીર લખાય છે કે બોલાય છે. એવા વીર કવિ નર્મદને

ગુજરાતી સાહિત્યનો સૌ પ્રથમ નિબંધ લખ્યો, મંડળી મળવાથી થતા લાભ, તેથી જ તો તેમને ગદ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મારી હકીકત નામની આત્મકથા તેમણે ગુજરાતી સાહિત્યને સૌ પ્રથમ આપી. આ આત્મકથામાં તેઓ લખે છે કે જે જે હું લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચે સાચું લખીશ, પછી તે મારું સારું હો કે નરસું હો, લોકોને પસંદ પડો કે ન પડો. કવિ નર્મદને, કવિ સુંદરમ, પ્રાણવંતો પૂર્વજ તેમજ કવિ રામનારાયણ પાઠક અર્વાચીનમાં ગદ્ય પદ્યનો પ્રહરી કહે છે. કવિ નર્મદ બહુમુખી પ્રતિભાના ધની હતા. તેમણે નર્મકોશ, દાંડિયો નામનું સામાયિક, નર્મવ્યાકરણ, પિંગળ પ્રવેશ, વણવિચાર જેવા કાવ્યશાસ્ત્રીય નિબંધ, બાલકૃષ્ણ વિજય, તુલસી વૈદવ્ય, રામ જાનકી દર્શન જેવા નાટક, ગુજરાતનો સર્વ સંગ્રહ, ધર્મ વિચાર જેવા ઐતિહાસિક ગ્રંથ, નળાખ્યાન, નાગર સ્ત્રીઓના ગીતો, નર્મ કવિતા, વીરસિંહ, કબીરવડ વગેરે જેવા કાવ્યો તેમજ પ્રેમ શૌર્ય અંકિત કાવ્ય જય જય ગુરવી ગુજરાત, આ ઉપરાંત ગુજરાત કોની કોની, આપણે ગુજરાતી જેવા કાવ્યો ગુજરાત ભક્તિના ઉત્તમ ઉદાહરણ છે. કબીરવડ એ કવિની ઉત્તમ પ્રકારની પ્રકૃતિ કવિતા છે. તેઓ કહે છે, ભૂરો ભાંસ્યો ઝાંખો દૂરથી પહાડ સરખો, નદી વચ્ચે ઉભો નિર્ભયપણે એક સરખો. કબીરવડને એક હારેલા યોદ્ધા સાથે સરખાવવાની કલ્પના નર્મદ જેવા વીર કવિને જ આવી શકે. કબીરવડની વડવાઓ જોઈને કવિ કહે છે, જટાની શોભાથી અતિશ શરમાઈ શિવ ઉઠ્યા, જટાની સંકેલી વડ તજી ગીરીએ જઈ રહ્યા. આજે પણ લોકપ્રિય એવું ગરવી ગુજરાત ગીત જેના દ્વારા તે અમર થઈ ગયું, ગુર્જર અસ્મિતાના ગૌરવનો રણકો આ કાવ્યમાં છે. નર્મદના જુસ્સાને, દેશદાજને પ્રગટ કરતી કેટલીક પ્રતિનિધિ પંક્તિઓ જેવી કે, ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, વહેણ કાઢ્યું કે ના લટવું ના લટવું, તથા દેખી દારૂણ દેશીના દુઃખ નર્મદ દિલ દાજે છે. વીરત્વ, સત્ય, રસિકતા, સર્જન અને ટેક વિશે તેમનો આત્મવિશ્વાસ તેમના અવસાન કાવ્યમાં ઝળકે છે. તેઓ કહે છે, યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી, વીર સત્યને રસિક ટેકી પણ અરી પણ ગાશે દિલથી. આવા વીર કવિ નર્મદની જન્મ જયંતિને 2010 થી વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવી છે. ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સાહિત્ય પ્રદાન કરનારને નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે, તથા નર્મદના નામની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. ઉમાશંકર જેને નવા યુગનો નાંદીની ઉપમા આપે છે, એવા વીર કવિ નર્મદનું અવસાન 26 ફેબ્રુઆરી 1886 રોજ મુંબઈમાં થયું હતું. એક યુનિવર્સિટીથી વધારે કામ કરી જનાર નીડર સુધારાવાદી યુગદ્રષ્ટા અને અર્વાચીનોમાં આદ્ધ એવા વીર કવિ નર્મદને નિરંજન ભગતે આપેલી અંજલિ સાથે હું અહીં વિરમું છું. ક્યાં તું જોશો કેફ નર્મદ ક્યાં આ જંતુ માણ હા, ક્યાં તું જોશો કેફ નર્મદ ક્યાં આ જંતુ માણ હા, માથા પરનો રેફ નર્મદ જરાક ખસી ગયો, તારે મ પર હતો અને તારા પછીના બધાને દ પર જતો રહ્યો. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.

આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આ રક્ષાબંધન

0: पर गुजरात महिला आर्थिक विकास निगम लिमिटेड महिला अने बाल विकास विभाग द्वारा आयोजित करयो छे राखी मेळो, ज्यां गुजरात राज्यना तमाम जिल्लाओनी बहेनोना स्वावलंबनने प्रोत्साहन आपवा तेमना द्वारा उत्पादित राखड़ी तेमज घरगथ्थु अवनवी वस्तुओना प्रदर्शन सह वेचाण करवामां आवशे। तो आवो तारीख 14-23 ऑगस्ट सवारे 11-10 वागे राखी मेळो ब्रह्मर्षि हॉल जहानारा बागनी पासे पालनपुर।
1: नमस्ते श्रोता मित्रो, મારો આ વાર્તાલાપ લગભગ 24 ઓગસ્ટે સોમવારે પ્રસારિત થશે। 17 ઓગસ્ટે મેં વાત કરી એમ જૈન જીના સંદર્ભે મેં વાત કરી હતી, અને આજે આ બીજી ટોકમાં આ મારો વાર્તાલાપ પૂર્ણ કરીશ। અગાઉ પણ મેં કહેલું કે બહુ સેન્સિટિવ સબ્જેક્ટ છે, એટલે કોઈ વિવાદાસ્પદ વિધાન ન આવી જાય ધ્યાનમાં રાખીને જે કન્ટેન્ટ છે એ પ્રયત્ન કરી રહ્યો છું। તો આ જૈન જી માટેનો 17 ઓગસ્ટ પછીનું આ 24 ઓગસ્ટનો વાર્તાલાપ। શિક્ષણ, કરિયર, માનસિક સ્વાસ્થ્ય, પર્યાવરણ, લિંગ સમાનતા અને સામાજિક ન્યાય જેવા મુદ્દાઓ પર ખુલીને પોતાનો મત રજૂ કરવો જૈન જીની મુખ્ય ઓળખ, સંદેશમાં આ માહિતી પ્રદલેખ છે। કોણ છે જૈન જી, જેમનો અવાજ બદલી રહ્યો છે ટ્રેન્ડ અને ઝૂકી રહી છે સરકારો? અલગ અલગ પેઢીઓનો અર્થ શું છે અગાઉ પણ આવી ગયું છે, અહીંયા થોડી જુદી રીતે રજૂઆત કરી છે એટલે રિપીટેશન થશે પણ શબ્દો બદલાઈ ગયા છે। એક બેબી બુમર્સ 1946-1964, બીજા વિશ્વયુદ્ધ પછી જન્મેલી પેઢી, બે જનરેશન એક્સ 1965-1980 પરંપરાગત અને આધુનિક યુગ વચ્ચેની પેઢી, મિલેનિયલ્સ એટલે કે જેન વાય 1981-1996 ઇન્ટરનેટના શરૂઆતના તબક્કા સાથે મોટી થયેલી પેઢી, જેન જી 1997-2012 ડિજિટલ યુગમાં જન્મેલી અને ઉછરેલી પેઢી, જેન આલ્ફા 2013 પછી એઆઈ સ્માર્ટ ડિવાઇસ અને અત્યંત ડિજિટલ વાતાવરણમાં મોટી થઈ રહેલી નવી પેઢી। જૈન જીની સૌથી મોટી ઓળખ, એક ટેકનોલોજીનો ઝડપથી ઉપયોગ કરવો, બે નવી વસ્તુઓ ઝડપથી શીખવાની ક્ષમતા, ત્રણ સોશિયલ મીડિયા પર સક્રિય રહેવું, ચાર માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલીને વાત કરવી, પાંચ વિવિધતા અને સમાનતાને મહત્વ આપવું, છ બ્રાન્ડ કરતાં વધુ તેના મૂલ્યો અને પારદર્શિતા પર ધ્યાન આપવું, સાત પરંપરાગત નોકરીની સાથે સ્ટાર્ટઅપ, ફિનાન્સિંગ અને કન્ટેન્ટ રિએક્શન જેવા વિકલ્પો અપનાવવા। જૈનજીની સફળતાનો અર્થ માત્ર નોકરી નથી, આ પેઢી વર્ક લાઈફ બેલેન્સ, શીખવાની તકો, કામમાં ફ્લેક્સિબિલિટી, સામાજિક પ્રભાવ અને વ્યક્તિગત સંતોષને પણ મહત્વ આપે છે। આ પેઢી માહિતી એકત્રિત કરવા માટે ટીવી અથવા અખબારની તુલનામાં સોશિયલ મીડિયા, વિડીયો પ્લેટફોર્મ અને ઓનલાઈન સ્ત્રોતોનો વધુ ઉપયોગ કરે છે, સાથે જ કોઈ મુદ્દા પર પોતાનો અભિપ્રાય સાર્વજનિક રૂપે રજૂ કરવામાં અને ડિજિટલ માધ્યમો દ્વારા અન્ય લોકોને જોડવામાં પણ સક્રિય રહે છે। શું જૈન ઝી આવનારા સમયમાં સૌથી પ્રભાવશાળી પેઢી છે? બાંગ્લાદેશ, નેપાળ, પેરુ અને હવે ભારતમાં જૈન ઝીનું આંદોલન એ વાતની સાક્ષી છે કે આવનારા વર્ષોમાં જૈન જીનો પ્રભાવ રાજકારણ, શિક્ષણ, રોજગાર, ટેકનોલોજી, બજાર અને ગ્રાહકના વર્તન પર વધુ વધશે। આ પેઢી ડિજિટલ અર્થવ્યવસ્થા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન ટેકનોલોજી અને કન્ટેન્ટ ક્રિએશન જેવા ક્ષેત્રોમાં નવી દિશા નક્કી કરી રહી છે। જો કે દરેક પેઢીને પોતાની ખૂબીઓ અને પડકારો હોય છે, તેથી જૈન જીને સમજવા માટે માત્ર તેમની સોશિયલ મીડિયાની હાજરીથી જ નહીં પરંતુ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ, નવી ટેકનોલોજી અને તેમના સામાજિક દ્રષ્ટિકોણના સંદર્ભમાં પણ સમજવું જરૂરી છે। ટૂંકમાં જૈન જીને સમજવી પડશે તો કદાચ મને લાગે છે કે કોઈ મતમતાંતર કે કોઈ બીજી કોઈ મુશ્કેલી આવશે નહીં। આ જે સંદેશના કન્ટેન્ટનું મુખ્ય સાર છે। એમાં જ આગળ વધીએ, આ દિવ્ય ભાસ્કરમાં કેવલ ઉમરેઠિયાએ માહિતી આપી છે, આજે અત્યારની આ જે જૈન જી છે એની જે કામ કરવાની શું પદ્ધતિ છે એ આંદોલનનો ભાગ છે પણ એમાં કોઈ વિવાદાસ્પદ છે નહીં મારી દ્રષ્ટિએ। તો આવો, જૈન જી આંદોલનથી લઈને ડિજિટલ ભાષા સુધી મીમ્સનો ઉદ્ભવ, ઉત્ક્રાંતિ અને સામાજિક સાંસ્કૃતિક પ્રભાવ, થોડા દિવસ પહેલા દિલ્હીના જંતર મંતર પર એક વિદ્યાર્થી આંદોલન

જેને જેન આંદોલન તરીકે ઓળખ મળી. આંદોલન તો પૂરું થયું, પણ એક વાતે સૌનું ધ્યાન ખેંચ્યું અને એ હતી તેમની વિરોધ પ્રદર્શન કરવાની અનોખી રીત. આ વિરોધ પ્રદર્શનમાં દેખાયેલા પ્લે કાર્ડ્સ કે પોસ્ટરો પર કોઈ રાજકીય નારા નહોતા લખ્યા, પરંતુ મીમ્સ છાપેલા હતા. એટલે કે તે પોસ્ટર ઓછા અને સોશિયલ મીડિયાની પોસ્ટ વધારે લાગતા હતા. આ પ્લે કાર્ડ્સના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા. છેલ્લે વાત એ તારણ પર આવી કે મીમ્સ હવે નવી પેઢીની ભાષા બની ગયા છે. તો આવો આ નવી ભાષા વિશે થોડું જાણીએ. એટલે અહીંયા આપણે મીમ્સની થોડી વિગતો જાણવા માગીએ છીએ. મીમ્સના વિવિધ પ્રકાર, એમાં એક પોસ્ટર એ છે કે ધીસ પ્રોટેસ્ટ ઇઝ પાર્ટ ઓફ અવર પ્રેક્ટિકલ એક્ઝામ. ઇમેજ મીમ્સ, એક સામાન્ય તસવીર કે ફોટો જેના પર કોઈ રમૂજી કે કટાક્ષભર્યું લખાણ લખેલું હોય છે. રિએક્શન મીમ્સ, પોતાની ચોક્કસ લાગણી કે હાવભાવ વ્યક્ત કરવા માટે વપરાતા ફોટા અથવા GLFs. વિડીયો મીમ્સ, ટૂંકા અને રમૂજી વિડીયો ક્લિપ્સ જે સામાન્ય રીતે સોશિયલ મીડિયા રીલ્સ અને શોર્ટ્સ પર વધુ વાયરલ થાય છે. ટેમ્પલેટ, એક બ્લેન્ક ક્લાસિક ફોટો કે સીન જેમાં લોકો પોતાની મરજી મુજબ લખાણ ઉમેરીને નવા જોક્સ બનાવે છે. ઓડિયો મીમ્સ, કોઈ પ્રખ્યાત ડાયલોગ મ્યુઝિક કે રમૂજી અવાજ જેના પર લોકો લિપ સિંક અથવા વિડીયો શૂટ કરે છે. ટેક્સ્ટ મીમ્સ, કોઈ પણ ચિત્ર વિના માત્ર શબ્દો, વનલાઇનર કે ટૂંકા કાલ્પનિક સંવાદો દ્વારા બનતા જોક્સ. તો આ મીમ્સ વિશેનું બ્રીફ આપી, હવે એમાં જ થોડા આગળ જઈએ. મીમ્સ એટલે શું અને આ શબ્દ ક્યાંથી આવ્યો, એટલે એની ઉત્પત્તિની વાત કરી છે. મીમ એટલે કોઈ ફોટો, વિડીયો, લખાણ કે વિચાર જેની સાથે સામાન્ય લોકો તરત જ કનેક્ટ થઈ જાય છે અને વારંવાર તેને શેર કરે છે. આ એક એવી ડિજિટલ વસ્તુ છે જેને લોકો પોતાના સંદર્ભ અનુસાર સોશિયલ મીડિયા પર મૂકે છે. મીમ ક્યારે સ્થિર નથી હોતા, તેમાં સતત રીમિક્સિંગ થતું રહે છે. લોકો મૂળ ઇમેજ કે વિડીયોમાં પોતાની કલ્પના અને સ્થાનિક ભાષા ઉમેરીને તેને નવો વળાંક આપે છે અને જૂથ જોતામાં તે વાયરલ થઈ જાય છે. મોટાભાગે આમાં કોઈ જાણીતી તસવીર એટલે કે ટેમ્પલેટ કે વાયરલ વિડીયોના સીનનો ઉપયોગ અલગ અલગ પરિસ્થિતિમાં દર્શાવવામાં આવે છે. મોટાભાગના લોકોને લાગે છે કે મીમનો જન્મ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામના કારણે થયો છે, જોકે આ વાત સાચી નથી. મીમ શબ્દ તો ઇન્ટરનેટ પહેલાંનો છે અને એક સમયે તેને ઇન્ટરનેટ સાથે કોઈ લેવા દેવા પણ નહોતી. આ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ વર્ષ 1976માં પ્રખ્યાત બ્રિટિશ જીવવિજ્ઞાની રિચાર્ડ ડોકિન્સે તેના પુસ્તક ધ સેલ્ફિશ જીનમાં કર્યો હતો. તેમણે મૂળ ગ્રીક ભાષાના શબ્દ મીમેમાં ને ટૂંકાવીને આ શબ્દ બનાવ્યો હતો, જેનો અર્થ થાય છે નકલ કરવામાં આવેલી વસ્તુ. આ શબ્દના ઉપયોગ વડે તેઓ સમજાવવા માગતા હતા કે જેવી રીતે જીન એક શરીરમાંથી બીજા શરીરમાં જૈવિક ગુણો પહોંચાડે છે, તેવી જ રીતે વિચારો, ટેવ, સંસ્કૃતિ અને રીતિરિવાજો પણ એક મગજમાંથી બીજા મગજમાં નકલ થઈને ફેલાય છે. આજે સોશિયલ મીડિયા પર મીમ બરાબર આવું જ કામ કર્યા છે. જોકે ડોકિન્સે આ શબ્દ ઇન્ટરનેટ માટે નહોતો આપ્યો, તેમણે તો સપનામાં નહીં વિચાર્યું હોય કે તેમનો આપેલો શબ્દ એક દિવસ વૈશ્વિક સ્તરે એક આખી ભાષા બની જશે. મીમ્સની સફર ઈમેલથી લઈને રીલ્સ સુધી એ પણ જરા જોઈ લઈએ. ઇન્ટરનેટ મીમની શરૂઆત 1990ના દાયકામાં થઈ, જ્યારે ઇન્ટરનેટ સામાન્ય લોકો સુધી પહોંચ્યું. 1996માં આવેલો ડાન્સિંગ બેબી નામનો એક 3D એનિમેશન વિડીયો ઈમેલ દ્વારા ફરતો થયો, જેને દુનિયાનું સૌથી પહેલું વાયરલ ઇન્ટરનેટ મીમ માનવામાં આવે છે. ત્યારબાદ લોલકેટ્સનો ટ્રેન્ડ આવ્યો, જેમાં બિલાડીઓના ફોટા પર ભાંગી તૂટી અંગ્રેજીમાં મજેદાર કેપ્શન લખવામાં આવતા હતા. 2005ની આસપાસ શરૂ થયેલો આ ક્રેઝ એટલો લોકપ્રિય થયો કે તેના માટે એક આખી અલગ વેબસાઇટ બનાવવી પડી. ત્યારબાદ રેજ કોમિક્સ અને એડવાઇસ એનિમલ્સ જેવા ટેમ્પલેટ્સ આવ્યા, જેમાં એક જ ફોટા પર અલગ અલગ કેપ્શન મૂકીને નવા જોક્સ બનાવવામાં આવતા હતા. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામના આગમન પછી મીમ્સ મુખ્ય પ્રવાહનો હિસ્સો બની ગયા અને હવે તો ટિકટોક અને રીલ્સના જમાનામાં મીમનો ટ્રેન્ડ છે. તમે સોશિયલ મીડિયા પર આ લાઈન અવારનવાર જોઈ વાંચી કે સાંભળી હશે, દેખ રહા હૈ બિદોદ. મૂળ તો આ લોકપ્રિય વેબ સિરીઝ પંચાયતનો એક ડાયલોગ છે, પણ મીમ બન્યા પછી તેનો ઉપયોગ મિત્રોની

0: મજાક ઉડાવવાથી લઈને રાજકારણીઓ પર કટાક્ષ કરવા સુધી થાય છે. આ જ રીતે હેરાફેરી ફિલ્મના બાબુરાવનો એ બાબુરાવ કા સ્ટાઇલ હૈ કે ઉઠાલે રે બાબા વાળું મીમ પણ તમે જોયું જ હશે. સાથ નિભાના સાથિયાનો રસોડે મેં કોન થા ડાયલોગ હોય, સ્કેમ 1992નું આઇકોનિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય કે પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ અને બાપુજીના રમૂજી રિએક્શન્સ હોય, આ બધું જ હવે ઓનલાઈન જીવનનો ભાગ બની ગયું છે. ખાસ કરીને યુવાનો માટે તો આ મીમ્સ ડિજિટલ વાતચીતનું એક અભિન્ન અંગ બની ચૂક્યો છે. જેન જીને મીમ્સ કેમ ગમે છે આ એક વાત કરી લઈએ ટૂંકમાં. મનોવિજ્ઞાન અનુસાર મીમ્સ લોકોને એકબીજા સાથે જોડવાનું હાસ્ય અને અભિવ્યક્તિનું સરસ સાધન છે. ખાસ કરીને જેનજી માટે તો મીમ્સ ડિજિટલ વાતચીતની માતૃભાષા જેવા બની ગયા છે. આ પેઢી સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા સાથે મોટી થઈ છે, તેથી તેમને લાંબા લેખો કરતાં એક સેકન્ડમાં વાત સમજાવવાનું વિઝ્યુઅલ કન્ટેન્ટ વધુ ગમે છે. પરીક્ષાનો તણાવ, ડિપ્રેશન કે નોકરીની હતાશા જેવા વિષયોને તેઓ ડાર્ક હ્યુમરથી હળવા કરી નાખે છે. મીમ્સ જોઈને તમને લાગે છે કે આ તો મારી જ વાત છે. મીમ્સ તેમને ઓનલાઈન કોમ્યુનિટીઝ, ગેમર્સ, કોડર્સ કે મીમ પેજ ફોલોઅર્સ સાથે તરત જ જોડી દે છે. ચેટમાં સાદા ઇમોજીની જગ્યાએ ધીસ ઇઝ ફાઇન કે સરપ્રાઇઝ પિકાચુ જેવા રિએક્શન્સ મીમ્સ મોકલવા એ તેમની રોજિંદી આદત છે. જંતર મંતર જેવા વિરોધ પ્રદર્શનમાં જીવ્યું તેમ તેમના માટે શાંતિથી કટાક્ષ દ્વારા પોતાનો વિરોધ નોંધાવવાનું સૌથી સ્માર્ટ રસ્તો છે. લાંબા નારાને બદલે એક મીમ પ્લે કાર્ડ મૂકીને તેઓ પોતાનો વિરોધ વાયરલ બનાવી દે છે. મને લાગે છે કે આ બંને ટોક ઉપરથી તમને લાગ્યું હશે કે બને ત્યાં સુધી વિવાદાસ્પદ વાત ટાળી અને મેં લોકોની માગણી સંતોષી છે. જય
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજી પ્રિયંકા. આપણે ગત એપિસોડમાં માનવીની ભવાઈમાં વાત કરી હતી કે ભૂખી ભૂતાવળ, કાળું પોતાના આંખો સામે જે દ્રશ્ય જોઈને આવે છે એ કોઈના માન્યમાં ન આવે એવો છે. ભૂખ માણસ સાથે શું નથી કરાવી દેતો અને માણસના જીવનની ચરમસીમા શું છે એ પન્નાલાલ પટેલે આ ભૂખી ભૂતાવળમાં આપણને સમજાવી દીધું છે. પરંતુ આગળ હજુ પણ કુદરતની પરીક્ષા બાકી છે. શું થાય છે કુદરતની પરીક્ષામાં? કાળું કેવી રીતે ગામ લોકોને આ દ્રશ્ય વિશે કહેશે? લોકો શું વિચારશે? અને રાજુના જીવનનું શું એ સાવકાર પાસે જતી રહી છે? ઘણા બધા પ્રશ્નો છે માનવીની ભવાઈમાં, પરંતુ જાણીશું આજના એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

કાળુને ઠીક લાગ્યું. ટોપલા ઉપર ખડો થઈ ગયો અને સૌ કોઈ માથા ઉપર જગજગી રહેલા આપલાના અજવાળામાં કાળુ જાણે દેવદૂત ન હોય એમ જોઈ રહ્યા. પણ સાચું પૂછો તો કાળુ દેવદૂત ન હતો, પેલી ભૂખી ટળવળતી ભૂતાવળોનો દૂત હતો. કાળુ ચડતા અને ચડ્યો અને ક્ષણભર મૂંઝાયો, મારે શું કહેવું છે, આ લોકોને શું સાંભળવું છે. બીજી ક્ષણે લોભાઈ બોલતા બોલતા તે આવ્યો. હવે શું કહેતા હતા, નાથાની વહુ કંકુ બોલી. અરે બળ્યું, વાત તો કરો, તમે ધાડમાં ગયા હતા તે. એમાં શું કહેવાનું ભાભી, ને કાળુની નજર પેલા મરેલા ઢોરને વીંટાળી ગયેલા એ માનવ ગીત, કાચા માંસના લોચા ને લોહીના ઘૂંટડા વગેરે ખડું થઈ ગયું. પારે શ્વાસ સાથે બોલ્યો, એ તો ભગવાનને હું કહું છું કે અંધાપો હાલજે, પણ આવું સાથે ભાવ કદીએ ન ભાળજે. મી મારી સગી આંખે આપણા ઢોર કપાતા ભાળ્યા, ને કપાયેલા ઢોર પર તમને બધાને શું કહું, પણ જાણે આપણે અહીં મરેલા ઢોર પર આવે ને એવા સમડા ગરજા અને ગીધડા જોઈ લો. એક જ ફેદા ફેદ ને એ જ ખેંચા ખેંચ, એમ જ લડવા ને એમ જ બરાબર. કાળુનો અવાજ કંઈક ઢીલો પડ્યો. આંખના ખૂણા ભીના થઈ ગયા. ગળું સાફ કરતા કહ્યું, આપણે તો મસાણ જગાડેલા નથી જોતા, પણ લોક કહે છે કે મસાણ જગાડે છે ત્યારે હોકસ સાથે બાબરો આવે છે અને એની પાછળ ભૂતાના કંગ ઉલટે છે. સુગરા વાળ ને કંગલા વંગલા દે ખાવ ખાવનો દેકારો બોલાવતી ગળ્યું. કાળુએ પાછું ગળું સાફ કર્યું, પેલો શ્વાસ લીધો. બરાબર એ જ ન્યા, પણ ભાઈ એમાં એક બાબરાની ભૂલ હતી, રામો બોલી ઉઠ્યો. એ જ દુઃખની વાત છે, બાબરો હોત તો કબજે રાખત, પણ આ તો ધણી વગરના ધરોળ સુના. ખરી વાત ભાઈ ગ્રામા, ખરી વાત, કાસમ ઘાંચી બોલ્યો. કાળઝાળ થઈ ઉઠ્યો હોય તેમ ઊભો થયો. હાથ હલાવતા હલાવતા કહેવા લાગ્યો, જેને સહારે નામ, જેને સહારે જાપ જપતા હતા એ મસાણ જગાવતા હતા એ બાબરો, આપણા ઠાકોરને દરબારમાં તો મેલોમાં મેલો છે. સોના રૂપાળા ઢોલીએ ચડી મટેલા હોકા પીવે છે અને મશરની તણાઈઓને મોજો મારે છે, ને આ કાળુ કહે છે કે એમાં જરાય ભૂલ નથી. પેલા ધણી વગરના ઢરોળ ઢોર તો ધાડી લઈ ગયા છે, હવે આવ્યો છે ધરા લૂંટવાનો વારો. ચેતવું હોય તો ચેતજો, નકર આ બે એક બે દનમાં તો ખલ્લાસ. અને ચોપાટમાં પાછું ઉમેરતા કહ્યું, પછી કહેશો શું કહ્યું. ક્ષણ બે ક્ષણ તો શાંતિ છવાઈ. વેમ પડ્યો, આ બધું માનવી ઊભું ને ઊભું સુકાઈ તો નથી ગયું. કાળું ઉતરીને ચોપાટમાં જઈ બેઠો. પછી ઉધરસ છીંક વગેરે સરવાળાટો થયો ને એકબીજા બોલી ઉઠ્યા, ઘર લૂંટી લેશે તો એ ઘરમાં કંઈ કહેશે ને, એ લાઈ ને

0: आ रक्षाबंधन मात्र भाईनी कड़ाई पर राखड़ी नहीं पण गुजरातनी बहनोना स्वावलंबनना स्नेहथी बनावेली राखड़ी बंधाशे। बधाज तहेवारोमां आवतो भाई बहनना संबंधनो पवित्र तहेवार एटले रक्षाबंधन।
1: आ रक्षाबंधन पर गुजरात महिला आर्थिक विकास निगम लिमिटेड महिला अने बाळ विकास विभाग द्वारा आयोजित कर्यो छे राखी मेळो, ज्यां गुजरात राज्यना तमाम जिल्लाओनी बहनोना स्वावलंबनने प्रोत्साहन आपवा तेमना द्वारा उत्पादित राखड़ी तेमज घरगथ्थु अवनवी वस्तुओना प्रदर्शन सह वेचाण करवामां आवशे। तो आवो तारीख 14 थी 23 ऑगस्ट सवारे 11 थी रात्रे 10 वागे राखी मेळो ब्रह्मर्षि हॉल जहानारा बागनी पासे पालनपुर।
2: બે ચાર જણ હુંકારો ભરી ઉઠ્યા, હા હા તમારા જેવા તો ઉછાળા ભરીને શું લઈ જવાના, એક ટંક દાણા હશે એ તો લૂંટાતા લૂંટાતામાં પેટમાં ઠેકાણે કરી દઈશું। વાત તો ખરી છે, ઉછાળે જઈને પારકી ધરતી પર પંડ પાંડવો એના કરતાં એ ઘરનો માળો શું ખોટો। રામો અને લોકો એની હારમાં જઈને બેઠા અને એમ કરતા કરતા તો લગભગ બે ભાગ ગામે આજે પહેલી વાર પોતપોતાનું પોવિતર તરસાળ ઉઘાડી નાખ્યું। રામાભાઈનું કહેવું ખોટું નથી, ધાડ પાડીને બબ્બે મણના દાણાને લઈ જાય ત્યારે અમે અડધા તો મરી જ ચૂક્યા છીએ, અડધા જીવતા છીએ, 15 દન મોડા મરતા હશું તો વહેલા મરી જશું। તો વેચાત ભગવને નાના સરખા છતવાળા પણ ઉછાળાની વિરુદ્ધમાં ઉતરે। નાનાએ કહ્યું, અરે આપણે બધા ભેગા હોઈશું તો એ ભીલાની માએ સવાસે સૂંઠ નથી ખાધી કે ગામમાં આવીને લૂંટી જાય। બહાર શું પડે છે ભીલાના, વેચાત તો જાણે એ ધાડને પાછી ન પાડતો હોય।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ

0: અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
1: ત્યારે એમ રાખો ને, રણછોડ મુખીનું કરમાયેલું મોં સહેજ સતેજ થયું જ્યારે કાસમ ગાંજી ખુશ થયો. હા, આમ તો હિંમત રાખતા તો કુણ ના કે છે. પછી તો રણછોડ મુખી જેવાય ગણતરી કરવા લાગ્યા. ઉચાળે નીકળીએ કા તો વાટમાં ભીલ ઉઠ્યા તો શું કરવાના? કેમ જાણે કે શેરપુર જેવા મોટા ગામમાં નહીં લૂંટાય ત્યારે એના કરતાં ઘરમાં સંતાડી રાખશું, કાળુંથી ન રહેવાય. તમારી બધાની મરજી ન હોય તો કંઈ બેળે ઉચાળા ભરાવા નથી, પણ પાછળથી કહેશો કે કહ્યું નહીં. હજુએ હું તો કહું છું કે સમા થવાની ને ખાલી પેટે પડી રહેવાની બધી એ વાતો આ ઠંડા પોરના ગપ્પા જ માનજો. એ વાતો કરતાંય આજે મેં જોયું છે ને, એ ધાડા જોયા નથી. કાળુના અંગ અને અવાજમાં કંપ વધ્યો. મને થાય છે કે આટલું માનવી આવ્યું ક્યાંથી? એ તો ડુંગરા વીવાય કે આબલા ફાટ્યા? ક્ષણેક થંભી આગળ ચલાવ્યું, પણ ભાઈ, ડુંગરાએ નથી વીવાયા અને આબલાએ નથી ફાટ્યા. ભૂખના માર્યા ડુંગરોમાંથી તણાઈ તણાઈને આપણી આ શાહુકારી વસ્તીને કાંઠે આવ્યા છે ને આવતા જ જાય છે. યાદ કરો, ગણ્યા ધનમાં નદી કાંઠાની ડુંગરીઓ પબરાથી ભરાઈ ન જાય. એક એક ડુંગરી તમને મધના પોળા જેવી ન દેખાય તો મારું નામ ખાસડું ઠોકજો. અને હોકા સાથે ઘરમાં બેસતા ઉમેર્યું, હમણાં તો હું કાંઈ નથી કહેતો. ધાડાની તો એમને ક્યાં પાડીએ છીએ, આપણે આવીને ધાન લઈ જશે, કાંઈ મને તો નહીં ખાઈ જાય ને? રામાએ કહ્યું.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હોકો ભરતા કાળું બહાર ધસી આવે. ચૂલામાંથી લીધેલો અંગારો ચીપિયામાં જ રહી ગયો ને રામા સામે લાંબી ટૂંકી કરતા લોકોને વહેમ પડ્યો, બાળવા જાય છે કે શું. કાળુની સિલક અને એનો અવાજ એવો જ હતો, મને ખાઈ જશે, મને આ કાચાને કાચા કરડી જશે, તને હજુ ખબર નથી. ગામના ઘડા હોય એમને જેને પૂછી આવે, કઈ કોઈ દઈ માનવી માનવીને ખાય એવું સાંભળ્યું? અરે સાંભળ્યું તો હશે, પણ પૂછજે કે કંઈક મને ને એમાંય માં એ પેટના જણે એને ખાતી હશે. કાળુએ પડેક થંભી આસપાસ નજર ફેરવી. કોઈ નહીં, મેં સાંભળ્યું છે, મેં સાંભળ્યું છે, તોય આપણે નહીં માનીએ. પણ યાદ રાખજો, આ છપ્પનિયા સાંભળવા મારા જેવા કર્મીનો દેખાવ મળશે, માટે લાખ વાતની એક વાત, પીઠ ફેરવતા કહ્યું, તોય ના માનો તો તમારા ભોગ. વળી પાછી શાંતિ છવાય. રણછોડ મૂકી બોલતા થયા, તો ધાવ ભેગા ને કરો વિચાર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: ભેગા તો થયે જ છીએ ને, કે તમારે એક એક જણ ઘર સાચવવા રહ્યું એને બોલાવી લેવું છે, રામાએ કહ્યું. આ સાથે લોકોને ભાન આવ્યું. હાય હાય રે બાપ, મારા તો ઘેર કોઈએ નથી, હું તો પૂરી સાંકળ ચડાવાઈ નથી રહી. બીજી બોલી, પણ પુરુષો તો બધા અહીં જ હતા, સ્ત્રીઓ એકલી જાય તો ખરી, પણ ઘરમાં રહે કેવી રીતે? આખરે ફળી દીઠ 2-2 જણા પુરુષોને સાથે પેલા સ્ત્રીઓને બાળકોને મોકલી દેવામાં આવે, જ્યારે બીજા લોકો નક્કી કરવામાં આવે. 2 પક્ષ તો ચોખ્ખા હતા, એક કાળું ને બીજો રણછોડ નાનાનો. પહેલા પક્ષને સ્વાર્થ જેવું કંઈ ન હતું, જ્યારે બીજા પક્ષને સ્વાર્થ હતો. જવાબદારી એ ખરી ને કાલ ઉઠીને રાજમી પૂછે, ભૂખી થઈને ગામ હું ભાગ્યું તો? પણ એ ઉપરનું ઉપર જ હતું, બાકી અંદર ખાને તો કાળિયાનું કહ્યું થાય એ જ હતું. પણ જો નાના રણછોડ ઊંડા ઉતરીને જોવે તો કાળુંનું કહ્યું કંઈ જ ન થાય હતું. એ તો અત્યારે મી મારે કહેતું ને કહ્યું, હવે કરો તમારે કરવું હોય, આપણે ગામ ત્યાં આપણે. આમ કહેતો હોકુ તમાકો ગૂંથાઈ રહ્યો હતો. અને પંચ પણ એકની એક વાત આડી અવળી ફેરવ્યા કરવી, ઉઠવાની તૈયારી કરી અને ત્યારે વેચાતના 10-12 નાતીલાઓને કામ ચલાવ ચોકી નીમી, એટલું જ. ઉચાળા સાથે કંઈક ને કંઈક કરવાનું ન હતું. રણછોડ મુખીએ કાસમને કહ્યું, તમે કોઈ 2 જણ શેરપુર તો જઈ આવો, રહેવાનું ઠામ ઠેકાણું તો જોઈ લો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગ ની પાસે, પાલનપુર.
2: કાળો ને પેલા ચોક્યાત ની મેં એ ગમ્યું ન હતું, પણ શું કરે, એની મોગમ વાત કોઈ સમજ્યું નહીં. જ્યારે જાહેર વિરોધ થઈ શકે એમ ન હતો, પણ આ શેરપુરની વાતમાં એને ચોખ્ખો વિરોધ દર્શાવ્યો. ના, જો જવું તો આથમણી પા, નકર છીએ ત્યાં ભલા. અને એણે કારણમાં ઉગમણીને આથમણી વસ્તી તથા રાજના બંદોબસ્તનો તફાવત કહી સંભળાવ્યો. ઉમેર્યું, આ વખતે તો ઠાકોરોની પંસાળી ગોળીઓ પાંખો રહી જશે. રણછોડ મુખિયામાં ઢીલું મૂક્યું, તો ડેગડીએ જઈ આવો. અને પછે અને ખભે પછેડી નાખી ઊભા થયા. લોકોએ કોણ જાણે કે આ વતન છોડવું પડતું હતું એ માટે, પછી ગામમાં ગાડાની છત ઓછી હતી કે પછી ઘરમાંથી બહાર શું લેવું ને શું ન લેવું એ મૂંઝવણમાં ન પડવા માટે સૌએ ખુદકા સમયે છૂટા પડતા કહ્યું, જાઓ ભાઈ, કાલે બે જણ ડેગડીએ. પણ ડેગડ્યું તો સૂઈ ગયું ને સૌ કોઈ ઘરમાં પેસતા જ કમાડવાસીને કામે વળ્યા. બૈરાને જગાડીને કડલા કાઢવામાં પડ્યો તો વળી બલોયેથી ચીપો ઉખાડવામાં પડ્યો. કાળો સરખો ગુંજારમાં ભીતેને સોળે 5-6 જગ્યા રાખી કડો સાંઠીને મૂકી પડભીત બનાવતો હતો. જ્યારે નાનો રણછોડ મજૂર ઉગાડી દાગીના કાઢી માલી ડોશીના ખોળામાં મૂકતા હતા તો કુદરની માં ઉકરડે છાણ લાવતી હતી. અંદર મોટી મોટી દાણા નાખી છાણા થાપવામાં મશગુલ હતી. દિવસ ઉગ્યો, 2-5 જણ મળીને હોકાઈ ગગડાવતા હતા, પણ કોઈ કોઈની પોતાની કળા કહે. એક કાળો ને તે કોદર રામા ભગા એ ત્રણને જ વાત કરી, ભલે ગુંજારમાં પડભીત કરો, પડભીત વખત આવે એ નાસું પડે તો માએ બાંધેલા બળદ મજાના રહી જશે. બીજી વાત અને બીજી કળા, તેમાં આખા ગામમાં માલી ડોસીને ત્યાં વધારવાળાનો વધારે લાય એ હિસાબે અત્યંત ગભરાટ હતો. રણછોડ નાના કરતા માલી ડોસી તો જાણે ગાંડા બની ગઈ હતી અને કહેતી હતી કે તમારી બૈરીઓને કહો કે આ બધું મારી પાસે લાવે ને ખોળામાં ભેગું કરીને અધમણ ઘરેણું આડે દિવસે જઈ પોષ પોષ લોહી ચડતું હતું અને આજે શ્વાસે શ્વાસે શેર શેર લોહી બળતું હતું.

લાવો ને માં તમે બધું, હું ક્યાંક ગોળી ઘાલું, નાનાએ કહ્યું. ડોશી છેડાઈ પડે, જા જા આવ્યો મોટો ઘાલવાવાળો. રણછોડ બોલી ઉઠ્યો, અરે ભાઈ તમે લાવો મારી પાસે, હું તો બે જણ એક કરી રાખીશ. વિચાર હતો ભીત અને માળણ વચ્ચે. ઓસરામાં એક એક બબ્બે દાગીના છૂટા છવાયા ખોસી ગાલવાનું, પણ ડોશીને એનાથી એ છાશી ઉરાઈ ઉઠી. અરે મને બધો એ ગમશે મારા, તમે એક એક પા જતા રહો, અને આ ધોળા આવ્યા છે આમ અમથા નથી આવ્યા. ડોશીએ પેલી શિખામણની ગાંઠ વાળી હતી, માટે તો ઘણાની પોટલી બાંધી હતી ને. ગરત ગાંઠે ને વિદ્યા પાઠે પીટ્યા, કંઈ જાણ છે કે નહીં, બબડતા પોટલી સાથે ખાટલામાં જઈ બેઠા. ને પછી તો ખાવાનું હોય ને પોટલીવાળાના ખાટલા પાસે, ને ક્યાંક બહાર જતા હોય તે પોટલીને ગોદડી નીચે ગાલી, ઉપર જાત જાતની નિશાની રાખી નાનાના પહેરા પર એને બેસાડ્યા પછી જ. બહુઓ તો કહેતી, ના કાં તો છાતીએ બાંધીને જવાના છે, જ્યારે ખોડી વળી જુદું જ માનતી, કહેતી તો સારું, પણ આ તો કાં તો મરશે ત્યારે સાપણ થવાની, પહેરનારાઓનો જીવ લેવાની. સાપ ન થાય, એ સાપ થાય કે ન થાય એ તો રામ જાણે, પણ ડોશીનો જીવ ખોળિયામાં નહોતો એટલો પેલા ઘરેણામાં હતો, પોટલીમાં હતો એ ચોક્કસ. પણ માલી ડોશી જ કેમ, ગોદરની માનો જીવ પણ પેલી બે દૂજની ભેંસોમાં હતો, રામોનો જીવ એના છોકરામાં હતો, અને કાળુ સરખાનો એ જીવ બળદમાં હતો. પણ રાત પડતી ત્યારે સૌ કોઈના જીવ ગામને ઝાંપે જઈ બેસતા, ભણકારા ઉઠતા એ બંદૂક ફૂટી, વાદળ સરખું દેખાતું, ને આમ ગામ અને ગાળાના માનવોનું ખાવ પીવું તો વગર ભૂલવે ભૂલાઈ ગયું હતું, પણ ઊંઘવાનું પણ ભૂલાઈ ગયું. પરોઢ

થતા પેલો કુકડો બોલતો ત્યારે જ લોકોને ખાતરી થતી આજનો દન જીવ્યા ભેળા વળી પણ આજનો દન તો જીવ્યા ભેગા ભળ્યા વળી. આપણે વાત કરી રહ્યા છે માનવીની ભવાઈની. માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક. આ પુસ્તકની અંદર ઘણી બધી એવી વાતો છે. હજુ હવે 56 દુકાળ પોતાની ચરમસીમા ઉપર છે અને કાળુએ કરેલા દ્રશ્યનું વર્ણન એ પોતાને અંદરથી દરેક માનવને હલાવી મૂકે એવું છે. કુદરતની આ જ કરામત છે. જ્યારે ભગવાન પરીક્ષા લેવા બેસે છે ત્યારે એ કશું બાકી નથી રાખતો. પર સાચો માનવી એ જ કે આવા માનવને આ પરીક્ષાના સમયમાં પણ પોતાનું ધૈર્ય ન ગુમાવે, પોતાની ખંત ન ગુમાવે. આગળ માનવીની ભવાઈમાં શું થશે એ જાણીશું આવતા એપિસોડમાં. તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. તમને અમારા શોઝ કેવા લાગે છે એના વિશે તમે અમારા ઇન્સ્ટાગ્રામ, અમારા ફેસબુક, તમે અમારા યુટ્યુબ આઈડી ઉપર કમેન્ટ કરીને કહી શકો છો. તો મળીશું આવતા એપિસોડમાં. ધીસ ઇઝ આરજે પ્રિયંકા એન્ડ યુ આર લિસનિંગ રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. ચાલો એક વાર્તા સંભળાવું. એક શિલ્પી હતું. આ વાર્તાનું શીર્ષક છે એક શિલ્પી હતું. એ સુંદર શિલ્પોનું સર્જન કરતો હતો. તેને અમર થવાનું મન થયું. તે માટે તેને યુક્તિ કરી. તેને પોતાના જ મોહરા આબેહૂબ દેખાય તેવા બનાવી દીધા. ચિત્રગુપ્તના ચોપડામાં હતી તેવી જ પોતાની મૂર્તિઓથી ખંડ ભરી દીધો. આયુષ્ય પૂરું થતાં યમરાજના પાર્ષદો તેને લેવા આવ્યા. શિલ્પીએ પોતે બનાવેલા મોહરા વચ્ચે સંતાઈ ગયો. પાર્ષદો આવ્યા, એક સરખા શિલ્પોની વચ્ચે પેલા શિલ્પીને શોધવા લાગ્યા, પણ શોધી શક્યા નહીં. છેવટે થાકીને યમરાજ પાસે ગયા. તેમણે સમસ્યા કહી સંભળાવી. યમરાજે શું કીધું એ હું જણાવીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, આપણે સાંભળી રહ્યા છીએ વાર્તા આરજે અંજલિ સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. રેડિયો પાલનપુર પર તમે સાંભળી રહ્યા છો એક વાર્તા. જ્યારે યમરાજના પાર્ષદોને શિલ્પી મળ્યો નહીં ત્યારે તેઓ પાછા ગયા અને યમરાજને પોતાની સમસ્યા કહી સંભળાવી. ત્યારે યમરાજે

કહ્યું, તેને શોધી કાઢવાની એક સહેલી રીત તમને બતાવું. એ માણસ છે. માણસને પોતાના વખાણ ખૂબ વહાલા હોય છે. કહેવાય છે ને કે પ્રશંસા તો ખુદાને વાલી છે. તમે બધા મોરા પાસે જઈ શિલ્પીના વખાણ કરવા માંડો એટલે તે તરત જ પકડાઈ જશે. પાર્ષદો પુનઃ પૃથ્વી પર આવ્યા. શિલ્પોની વચ્ચે ઉભેલા શિલ્પીને સંભળાય તે રીતે કહેવા લાગ્યા, વાહ, શું સુંદર શિલ્પો છે! ત્રણેય લોકમાં આની બરોબરી કરી શકે તેવી રચના જોઈ નથી. આવી અદ્ભુત કલાનું સર્જન કરનાર કોણ મહાનુભવ હશે? ને બીજે ક્ષણે કલાકારથી બોલાઈ ગયું, એ તો મેં સર્જન કર્યું છે. યમરાજના પાર્ષદોએ એ જ ક્ષણે શિલ્પીને ગળામાંથી પકડી હાર પહેરાવી દીધો. પ્રશંસાને વશ થઈ અહંકાર કરવું તે યમરાજને નિમંત્રણ આપવા બરાબર છે. આપણે સાંભળી રહ્યા છીએ વાર્તાઓ. ટૂંક સમયમાં હું ફરીથી આવીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો વાર્તાઓ. ચાલો તમને એક બીજી વાર્તા સંભળાવું. આ વાર્તાનું શીર્ષક છે જીવનમાં અસ્મિતા જરૂરી છે. અરબસ્તાનનું બાદશાહ હાતિમ તાઈ હતું. તે ખૂબ જ દયાળુ અને પરગજુ હતું. એનામાં ગજબ સત્યનિષ્ઠા હતી. એકવાર પોતાના દરબારમાં દરબાર ભરી બેઠો ત્યારે દરબારીઓએ પૂછ્યું, જહાપના, આપે આપનાથી પણ વધુ યોગ્યતા વાળો માણસ જોયો છે ખરો? હાતિમ તાહે માથું હલાવ્યું, હા કહ્યું. દરબારીઓને આશ્ચર્ય થયું, બાદશાહથી વધુ યોગ્યતા વાળો કોણ હશે? તે કોણ છે? દરબારીઓએ આશ્ચર્યભાવે પૂછ્યું. ત્યારે હાતિમ તાઈએ કહ્યું, એક દિવસ મેં ગામ લોકોને રાજમહેલમાં ઉજાણી માટે બોલાવ્યા હતા. આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે ગામના તમામ લોકો, ગરીબ, તવંગર, મજૂર, શેઠ, શાહુકાર, અબાલ, વૃદ્ધ, બધાએ રાજમહેલમાં જમવા આવવાનું. હું ગામ લોકોને જમવા બોલાવી નગરચર્યા જોવા નીકળ્યો. આગળ શું થયું એ હું જણાવીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર વાર્તાઓ. આપણે સાંભળી રહ્યા છીએ જીવનમાં અસ્મિતા જરૂરી છે વાર્તા. તેમણે જણાવ્યું કે હું ગામ લોકોને જમવા બોલાવી નગરચર્યા જોવા નીકળ્યો. ત્યાંથી થોડો લાંબો થયો અને જંગલની વાટ પકડી. ત્યાં રસ્તામાં એક કઠિયારું લાકડાનો ભારો બાંધતો હતો. હું પતિ પત્નીનો સંવાદ સાંભળવા ઊભો રહ્યો. પત્ની કહેતી હતી, ઝટ કરો, હાથ ધોઈ લો, મને ભૂખ લાગી છે, આપણે ખાઈ લઈએ. કઠિયારું ઝટપટ હાથ ધોઈ પત્ની પાસે આવ્યો. બંને ભાથું છોડતા હતા. ત્યાં બાદશાહ નજીક આવીને પૂછ્યું, ભાઈ કઠિયારા, આજે રાજમહેલમાં જલસો છે, સૌને જમવાનું આમંત્રણ છે, તો તું મિષ્ટાન આરોગવાનું છોડી દઈ આ ઠંડો રોટલો ને શાક કેમ ખાય છે? તે બાદશાહનો ઢંઢેરો સાંભળ્યો નહોતો. ત્યારે કઠિયારાએ કહ્યું, સાંભળ્યો હતો ભાઈ, પરંતુ અસ્મિતા ધરાવતો માણસ છું, પોતાની મહેનતનું જ ખાવામાં માનું છું, મારા પરસેવાની કમાણીમાંથી કમાઈનો રોટલો ખાઉં છું, હું મફતનું ખાતો નથી અને કોઈની લાચારી ભોગવતો નથી. આગળ રાજા શું કહે છે અને કઠિયારો શું કહે છે એ વાત પણ આપણે જાણીશું, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જ્યારે રાજાએ કઠિયારાને પૂછ્યું ત્યારે કઠિયારાએ જવાબ આપ્યો કે હું મફતનું ખાતો નથી અને કોઈની લાચારી ભોગવતો નથી. જે માણસ પરસેવો પાડવા માટે કાયર હોય તે હાતિમ તાઈના દરબારમાં રોટલા માટે પૂંછડી પટપટાવતો હાથ લાંબા કરી શકે છે. હું જાત મહેનતનો જ રોટલો ખાઉં છું. અરે ભાઈ, આમાં હાથ લાંબો કરવાની વાત જ ક્યાં છે? આ તો બાદશાહનું આમંત્રણ છે, હાતિમ તાઈએ એને કહ્યું. ના ભાઈ, અમારો રોટલો મિષ્ટાન કરતાં મીઠો છે. આવ, તું પણ બેસ અમારી સાથે અને રોટલો ખાઈ લે. કઠિયારાના જવાબ સામે હાતિમતાઈનું મસ્તક નમી પડ્યું. વાહ, આનું નામ ખુમારી કહેવાય. જીવનમાં આવી અસ્મિતા હોય તો પ્રભુને ગમતા થવાય છે. લોકો આજે મફતનું લઈ દિનહીન બાપડા બિચારા ગુલામની જેમ લાચાર્યુંભર્યું જીવન જીવે છે. તેમનામાં અસ્મિતા કે તેજસ્વિતા જેવું કંઈ છે જ નહીં. જાનવરથી એ બદતર જીવન જીવી રહ્યા છે. આપણે ભગવાનનું દિવ્ય સંતાન છીએ, એ વાત આપણે ભૂલવી ન જોઈએ. તો આ વાર્તા કેવી લાગી જરૂરથી જણાવજો. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

હેલો ભાઈ નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર વાર્તાઓ. ચાલો તમને સંભળાવું એક નવી વાર્તા. વાર્તાનું શીર્ષક છે ભગવાન સાઈડ પર મૂક્યો છે. એક શેઠાણીએ જીત કરી શેઠ પાસે મોંઘી કાર મંગાવીને આજુબાજુમાં પડોશમાં વટ પાડી દીધો. સૌ એમના વખાણ કરવા લાગ્યા. શેઠાણી તો ઊંચા વગે ચાલવા લાગ્યા. એક દિવસ શેઠાણીએ કારમાં અંબાજી જવાનું વિચાર્યું, પણ પોતાની સાથે સ્ત્રી વર્ગને જ લઈ જવાનો વિચાર કર્યો. દિવાળીના દિવસો હતા. દીકરી સાસરેથી આવી હતી. મોટર તૈયાર કરાવી જેઠાણીને તૈયાર કર્યા. પાછલી સીટમાં દીકરી અને જેઠાણીને બેસાડ્યા. પોતે આગલી સીટમાં ડ્રાઈવર જોડે બેસી ગયા. કાર ઉપડવાની તૈયારીમાં જ હતી કે સામેથી માસી દેખાયા. જોકે પાછળ ત્રણની સીટ હતી તેથી એ ખાલી હતી. માસીને પાછળ બેસાડી દીધા. હવે ગાડીમાં જગા નહોતી. ડ્રાઈવરને ગાડી ચલાવવા કહ્યું એ જ સમય સામેથી વિવાણ આવતા જોયા. મુશ્કેલી ઊભી થઈ ગઈ. પાછળ તો જગ્યા જ નહોતી. આગળ પણ પોતે બેસી ગયા હોવાથી મુશ્કેલી સર્જાઈ ગઈ. વિવાણે પૂછ્યું, ક્યાં જાઓ છો? અમે અંબાજી દર્શન કરવા જઈએ છીએ. તું તો મારે આવવું છે, લેતા જાઓ. વિવાણને કેમ છોડાય? શેઠાણીએ કોઈને ખોટો ન લાગે તેવા સ્વભાવના હતા. ડ્રાઈવર પુરુષ હતો, બધું સ્ત્રી વર્ગ હતો તેથી ડ્રાઈવરને હુકુમ કર્યો, ડ્રાઈવર તું ઉતરી જા. આગળ શું થયું એ જણાવીશ નાનકડા બ્રેક બાદ. પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર વાર્તાઓ. આપણે સાંભળી રહ્યા છીએ વાર્તા ભગવાન સાઈડ પર મૂક્યો છે. જ્યારે શેઠાણીએ ડ્રાઈવરને કહ્યું કે તું પણ ઉતરી જા, ડ્રાઈવર શેઠાણીનો હુકુમ માનીને નીચે ઉતરી ચાલતો થયું. પરંતુ હવે કાર ચાલક તો કોઈ હતું જ નહીં, ગાડી કોણ ચલાવશે? બધા અજાણ હતા. શું ગાડી ચાલશે ખરી? અંબાજી જવાશે ખરું? બધો નારી વર્ગ મૂંઝાયો. આપણે માણસોને પણ આપણી સંસાર ગાડીમાં ઈશ્વરને ઉતારી દીધા છે. સામાજિક, રાજકીય, આર્થિક, શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી છે, પણ સર્વે ક્ષેત્રે ભગવાનનું સ્થાન બાજુ પર મૂકી દીધું છે. આપણી ગાડી અટકવાની જ છે. આપણે 17 દુકાને ફરી માલ ખરીદતા હોઈએ તો કોઈ પણ દુકાનદાર અગવડના સમયે ઉધાર મદદ કરશે જ નહીં, વિશ્વાસ રાખશે જ નહીં. તો પછી 17 જગ્યાએ પ્રભુને ખોળવા નીકળીએ તો આપણો વિશ્વાસ પ્રભુ કેવી રીતે કરશે? યાદ રાખીએ, અગવડમાં અને સગવડમાં પ્રભુને વળગી રહીએ, આપણા કામ થઈ જશે. ડાળા પાંદડાને પકડ્યા સિવાય થડને પકડીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને મક્કમ આશ્વાસન આપ્યું છે કે જે મારું થઈ મારા કામમાં રચ્યો પચ્યો રહેશે તેનો સંસાર હું ચલાવીશ.

હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલી અને આજે મેં તમને ઘણી વાર્તાઓ સંભળાવી. આ વાર્તાઓ કેવી લાગી મને જરૂરથી કહેજો. આવી વાર્તાઓ તમારે સાંભળવી હોય અથવા તમારી પાસે આવી કોઈ વાર્તાઓનું કલેક્શન હોય તો અમને મોકલી આપજો અમારા વોટ્સએપ નંબર 9592966888 પર. યાદ રાખજો, આ વોટ્સએપ નંબર છે. આની ઉપર તમે ફક્ત મેસેજ કરી શકો છો, એટલે કે તમારી ઓડિયો ક્લિપ અથવા તો તમારું લખાણ અમને મોકલાવી શકો છો. અને વધારે માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયાના પેજીસ સાથે પણ સંકળાઈ શકો છો. અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. રેડિયો પાલનપુર તમે ગૂગલ પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો મળશે. સાથે સાથે અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ, એટલે જ્યાં છો ત્યાંથી અમને સાંભળી શકશો. નેક્સ્ટ ટાઈમ હું જલ્દીથી આવીશ, ક્યાં જતા નહીં. જોડાયેલા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: If you like this video, subscribe to my channel right now. Just click on the subscribe button.
1: Press the bell icon on YouTube app and never miss another update.
2: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
3: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
4: Mm-hmm.

0: જીવતી વાર્તા ડોક્ટર ભાવેશ પંડ્યાના સ્વરમાં દર મંગળવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે. પુનઃ પ્રસારણ દર શુક્રવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે.
1: દરેક વ્યક્તિના જીવનમાં એવી તો અનેક નાની મોટી ખાટી મીઠી ઘટનાઓ બનતી હોય છે. કદાચ એમાંથી જ કોઈ એવી એક ઘટના બની જાય છે કે જે જીવનનો હેતુ બની જાય છે, લક્ષ્ય બની જાય છે. અને આવી જ હેતુલક્ષી સત્ય ઘટના ઉપર આધારિત કે જેના પાત્રો હાલ પણ આજે આપણી વચ્ચે, મારી વચ્ચે, તમારી વચ્ચે ક્યાંક ને ક્યાંક હાજર છે, જીવંત છે. અને એમના જીવનમાં બનેલ એવી ઘટનાઓ કે જે દરેકે દરેક વ્યક્તિને પરસી જાય છે, હૃદયને અડી જાય છે. તો આવી જ જીવંત વાર્તાઓ આપણને પ્રસ્તુત કરશે ડોક્ટર ભાવેશ પંડ્યા. સાંભળીએ ડોક્ટર ભાવેશ પંડ્યા સંકલિત જીવંત વાર્તાઓ રેડિયો પાલનપુર 90.4 FM ઉપર.
2: એવા માણસો આપણી આસપાસ છે જેમને આપણે ઓળખતા હોઈએ છીએ, જેમને આપણે જાણતા હોઈએ છીએ, પણ જેમને આપણે નજીકથી પરિચિત હોતા નથી. છોડ કે બંધન બાંધે પાયલ, જેણે દુનિયાના બંધન છોડી દીધા છે, જેણે દુનિયાના બંધનની પાયલ છોડી દીધી છે, એવી વ્યક્તિની આજે વાત કરવી છે. એ વ્યક્તિને આપ માની લો કે એમનું નામ છે શારદાબેન પટેલ. શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જિલ્લાનું નામ પણ કચ્છ. કચ્છ જિલ્લાની આ ઘટના વાત છે મિત્રો 26 જાન્યુઆરી 2001 ની. હાહાકાર મચી ગયો છે જ્યાં જુઓ ત્યાં, જ્યાં જુઓ ત્યાં લોકો રડતા. શું કરી શકાય, કોણ એનો રસ્તો કરી શકે? આખું અર્થતંત્ર, આખું વ્યવસ્થાતંત્ર, આખું જીવનતંત્ર, આખું જીવનશૈલી, વિચારશૈલી બદલાયેલી છે. જે જગ્યાએ શિક્ષકને સન્માન આપવામાં આવતું હતું, એ જગ્યાએ આજે શિક્ષકને માત્ર અને માત્ર સરકારી પ્રતિનિધિ તરીકે જોવામાં આવે છે, એવી પરિસ્થિતિ. અને મિત્રો, 56 દુકાળને ભૂલાવે એવી પરિસ્થિતિ. માણસોએ 10-10 દિવસથી ખાધું નથી, પાણી પીધું નથી, નાવા ધોવાની તો વાત ક્યાં કરી. થયું જાણે એવું ભૂકંપ આવ્યા પછી દેશ વિદેશથી સહાય આવી શરૂ થઈ.

સહાય મોકલનાર કોણ છે? વિદેશી છે, બીજા જિલ્લાના છે, બીજા રાજ્યના છે, બીજા પ્રદેશના છે, બીજા વિસ્તારના છે, અનેક સંસ્થાઓ છે. અને શોધે કોને કોને આપવું? જે જાય તે પ્રાથમિક શાળામાં જાય. પોતાની ચિંતા કર્યા વગર બાળકો માટે સતત ચિંતા કરનારા શિક્ષિકા બેન માટે શું વિચારી શકાય? વાઢાઈની બાજુમાં, કચ્છના વાઢાઈની બાજુમાં આવેલા ગામની વાત કરું છું. એ સમયે માનનીય એડી ચૌહાણ, કે જેઓ અત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પ્રાંત અધિકારી તરીકે, પ્રાંત કલેક્ટર તરીકે ફરજ બજાવે છે, એમણે આ દીકરીને પૂછ્યું કે બેટા, તમારે કોઈ તકલીફ છે? તમારી કઈ જરૂરિયાત છે? તારે દીકરી ઊભા ઊભા રડવા લાગી. એ હા પણ નથી બોલી શકતી, એ ના પણ નથી બોલી શકતી. એ શું જવાબ આપે? એ રડતી જાય છે ને બોલતી જાય છે કે સાહેબ, આજે ખાધા પીધા વગરનો મારો ચોથો દિવસ છે. ગામમાં જે સુવિધા આપે છે એ સુવિધા તો મને આપે છે, પણ એમાંથી હું કશું જ લઈ શકતી નથી, કારણ કે હું સરકારી કર્મચારી છું. સાહેબ, આપના સિવાય આજ સુધી મને કોઈએ પૂછ્યું પણ નથી કે મારે શું જરૂર છે. શારદાબેન રડતા જાય છે, શારદાબેન બોલતા જાય છે. એની ચૌહાણ એમની સાથેની શક્તિવર્ધક પીણું એમને આપે છે, પણ એ પીણું પીતા પીતા જ શારદાબેન એકદમ ચક્કર ખાઈને પડી જાય છે અને બેહોશ થાય છે. શું થયું હશે શારદાબેનને? શારદાબેનની નાડી ચકાસતા ખબર પડી કે જીવે છે પણ બેહોશ છે. તુમ્હે હમ ક્યા સમજતે હૈ ક્યા પતા તુમ્હે, ખુદા કા ડર ના હોતા તો ખુદા કહેતે તુમ્હે. બાળકો પણ ચિંતિત છે, આસપાસ ઉભા છે. એ શાળાના જીવતા રહેલા માત્ર 13 બાળકો. શું થયું હશે બેનને? શું થયું હશે શારદાબેનને? શું થયું હશે આપણા ટીચરને? ત્યાંથી ફોન કરીને, એમને સંપર્ક કરીને નજીકના શહેરમાં લઈ જવામાં આવે છે. ત્યાંની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓને છેલ્લા 4 દિવસથી ન ખાવાથી, શરીરમાં અશક્તિ હોવાથી, તેમના પેટમાં રહેલા ગર્ભ 3-4 મહિનાના ગર્ભને પણ નુકસાન થાય છે. અને આ શારદાબેન પટેલ જે હમણાં જ પરિણીત છે, જેમનું લગ્ન જ 2001 વર્ષમાં થયું છે અને લગ્ન કરીને સીધા જે નોકરી આવ્યા છે, શારદાબેનના જીવનનું ભવિષ્ય ચૂંથાઈ ગયું. શારદાબેન તો બેહોશ હતા, એમને તો ખબર પણ નહોતી. ખબર હતી માત્ર ડોક્ટરને અને આસપાસ ઉભેલા વ્યક્તિઓને. જ્યારે ભાનમાં આવ્યા ત્યારે એમને 2 નંબર આપ્યા, એક એમના પિયરનો, એક એમના પતિના ઘરનો, એમના સસરાના ઘરનો. શ્રોતા મિત્રો, જ્યારે ફોન એના પિતાના ઘરે કરવામાં આવ્યો ને, ત્યારે પિતાએ પૂછ્યું કે દીકરીને કેમ છે? મારી દીકરીને તો કોઈ તકલીફ નથી ને, અત્યારે તો જાગતી છે ને, જીવતી છે ને, સજીવ છે ને, અત્યારે તો બેહોશ નથી ને, અત્યારે તેને તકલીફ નથી ને. પિતા રડતા જાય છે અને પૂછતા જાય છે. બાજુમાં ઉભેલા ફોન ઉપર સંભળાય છે એમના માતા પણ દીકરીથી ચિંતિત થાય છે. દીકરીના માટે તેઓ સતત ચિંતા કરતા જાય છે અને બંને માણસો ત્યાંથી તરત નીકળવા માટે, જે તે શહેરે પહોંચવા માટેની તૈયારી કરવા માટે તલપાપડ બને છે. પણ આવો જ બીજો ફોન એમના સસરાના ત્યાં કરવામાં આવે છે. તોડ કે બંધલ બાંધે પાયલ, ફોન ઉપડ્યો એના પતિએ. એમને સમાચાર આપ્યા કે તમારી દીકરી, તમારા પત્ની જે બીમાર છે, અત્યારે હોસ્પિટલમાં છે. એમને ત્યાં સુધી સમાચાર સાંભળ્યા, પણ જ્યારે એમને કહેવામાં આવ્યું કે એમના પેટમાં જે 3-4 મહિના

નો ગર્ભ હતો એ ગર્ભ. બેન નું લગ્ન 1999 ના અંતના મહિનામાં થયું ને 2001 ની હું આ વાત કરી રહ્યો છું, પહેલા મહિનાની વાત કરી રહ્યો છું. એ ગર્ભ ને હવે નુકસાન છે અને એ બાળક નથી. ત્યારે ત્યાંથી એવો ખતરનાક જવાબ મળે છે. શારદાબેન પટેલને ઉચ્ચારીને ગાળ બોલવામાં આવે છે અને કહેવાય છે કે એને

0: જેને નુકસાન થયું હતું અને એક સરકારી કર્મચારી હોવાના લીધે તેઓ ત્યાંથી નીકળી નહોતા શક્યા. એમની પણ તબિયત ખરાબ હતી. શારદાબેન પટેલ અત્યારે પણ હયાત છે. શારદાબેન પટેલ અત્યારે પણ જીવિત છે. શારદાબેન પટેલ બનાસકાંઠા જિલ્લા સાથે પણ સીધી રીતે સંકળાયેલા છે. આપણે એમની સીધી ઓળખાણ આપવાનું ટાળીએ છીએ, પણ આ શારદાબેન પટેલ આજે સમગ્ર કચ્છ જિલ્લામાં, સમગ્ર ગુજરાત રાજ્યમાં એક અદના શિક્ષિકા તરીકે જાણીતા થયા છે, જેમણે પોતાનું જીવન માત્ર અને માત્ર લાઓ તુમ્હારે બચ્ચે ઇન્સાન બના દેંગે, લોગ પૂજેંગે એસે મહાન બના દેંગે, એકમાત્ર આવી શ્રદ્ધા સાથે શારદાબેન પટેલ, જે એમનું કાલ્પનિક નામ છે, જીવી રહ્યા છે. શારદાબેન પટેલનું સાચું નામ ન આપવાનું કારણ કે અત્યારે તેઓની સ્થાયી થયેલી જિંદગીને આપણે વ્યવસ્થિત રીતે અસ્થિર કરનાર કોઈ વ્યક્તિ એમને ન મળી શકે. ફરીથી આવી જીવતી વ્યક્તિઓ સાથે, જીવતી વાર્તાઓ સાથે, દેશ બદલનાર, દુનિયા બદલનાર, વિચાર બદલનાર વ્યક્તિઓ સાથે રેડિયો પાલનપુરમાં મળતા રહીશું. મારો, તમારો, આપણા સૌનો અવાજ એટલે 90.4 પાલનપુર, રેડિયો પાલનપુર સાંભળતા રહો, જોડાયેલા રહો. જય હિન્દ, જય ગુજરાત.
1: જિંદગી જાણે જીવતી વાર્તા,
2: એક જીવતી વાર્તા ડોક્ટર ભાવેશ પંડ્યાના સ્વરમાં દર મંગળવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે. પુનઃ પ્રસારણ દર શુક્રવારે બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: કાર આપ સુન રહે હૈ અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકા કે સાથ રેડિયો પાલનપુર 90.4 પર. હમારે સાથ જુડે, સાથ ગાયે ઔર અપને પસંદીદા ગાનો કે રિધમ કો ફીલ કરે. સિર્ફ યહી, સિર્ફ હમારે સાથ બને રહે ઔર મ્યુઝિક કો ટેક ઓવર કરને દે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
4: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી. આપણી અંતાક્ષરીની આ સિઝનમાં આપણે જે 3 હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે 3 અલગ અલગ ઇરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની. અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ના ઇરાનું તે કયો ફેમસ સોંગ છે? જોકે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો

શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

કેટલું સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં

નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શહેરનો અવાજ એટલે 91.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હલો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર મેં હું આપકા દોસ્ત, આપકા હોસ્ટ આરજે દિલબર. સાંસો કી રૂહાનિયત, દિલ કી ધડકન, દિલ કી આવાઝ 2.0 પર હમ બાત કરતે હૈ હમારે ઇસ શો પર કુછ એસે કિસ્સો કી જિસમે પ્યાર તો હૈ હી પર મિલના યા બિછડના વો માયને નહીં રખતા. સચ્ચી બાત દિલ કે રિશ્તો મેં જો હોતી હૈ વો માયને રખતી હૈ, યાની કે સચ્ચા પ્યાર. પ્યાર કભી એક મુલાકાત મેં હો જાતા હૈ, કભી કભાર એસા ભી હોતા હૈ કે લોગ 3-4 યા ફિર યે કહે કે હજારો બાર મુલાકાત કર લે તબ ભી ઉન્હે અહેસાસ નહીં હોતા કે ઉનકે બીચ પ્યાર પનપ રહા હૈ. પર છોટા સા એક વો કહેતે હૈ ના હમ ખનક હોતી હૈ, ખલીશ હોતી હૈ જો દિલ મેં

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: ઘડી કભી રુકી હુઈ નહીં હોતી હૈ જબ વો ટિક ટિક આવાઝ કરતી હૈ, પર હમે કુછ એસી પરિસ્થિતિયાં હોતી હૈ, એસા માહોલ હો જાતા હૈ, એસે લમ્હે હમારે આસપાસ જુડ જાતે હૈ કે તબ હમે લગતા હૈ કે યે જો ટિક ટિક આવાઝ હૈ વો શાયદ હમે યે બતાને કી કોશિશ કર રહી હૈ કે વક્ત રુક ગયા હૈ. વૈસે દેખા જાય તો વક્ત આગે બઢ રહા હોતા હૈ પર હમારે લિયે વો વક્ત રુક જાતા હૈ, ઉસી કો હમ ઇંતઝાર કહેતે હૈ. દોસ્તો, સુમિત ઓર ખુશ્બુ. સુમિત એક બડી લંબી યાની 6-7 ઘંટે કી ટ્રાવેલિંગ પર નિકલતા હૈ અપને કામ સે. કુછ 1.5 ઘંટે કી દૂરી પર એક છોટા સા ગાંવ આતા હૈ ઓર ગાંવ કે બહાર દોપહરી કા વક્ત હોતા હૈ, કરીબ 3-4 બજે, ઓર એક કહે સકતે હૈ ના કી ટીચર લગ રહી એક લડકી કો યે સુમિત કો વહાં પર બસ સ્ટોપ કે આગે ખડે હુએ દેખના, યે કોઈ સંજોગ થા યા ફિર ખુદાઈ જાને કે ઉનકો મિલાને કે લિયે એક પૂરી સાજિશ થી. ક્યુંકિ મેં હર બાર યે કહેતા હું કે અગર મોહબ્બત શિદ્દત સે હોતી હૈ, દિલ સે હોતી હૈ, તો પૂરી કાયનાત આપકો મિલાને કે લિયે જુડ જાતી હૈ. એસા હી કુછ હુઆ હોગા. ઓર સુમિતે દેખા કે યે ટીચર લગ રહી હૈ, ક્યુંકિ ઉસકે પાસ એક બડા સા ઝોલા થા ઓર એસે કુછ મતલબ હાથ મેં પેન થી, કુછ સોચ રહી થી, મોબાઈલ ભી થા. કુછ કરીબ 2 સાલ પહેલે કી બાત હૈ, તો ઉસને ગાડી કો આરામ સે ધીરે સે કરકે એકદમ સે તો કિસી કો નહીં પૂછ સકતે કે આપકો લિફ્ટ ચાહીએ, તો ઉસને થોડા સા આગે જાકે એક પાણી કા મટકા રખા હુઆ થા વહાં પે ગાડી ખડી કર દી. વો નીચે ઉતરા, થોડા સા એસે અપની અંગડાઈ લી ઓર ફિર એક લોટા ભર કે પાણી પિયા, મુંહ કો સાફ કિયા ઓર ફિર મુસ્કુરાતે હુએ ઉસને એસે દરવાજા ખોલને કી જગહ પર વહાં પર ખડે હોકર ઉસ લડકી કી ઓર દેખા. લડકી ભી ઉસ વક્ત અકેલી થી, થોડે સે દૂર એક કકડી બેચને વાલી એક ઔરત બેઠી હુઈ થી ઓર વો ભી નીંદ કે વજહ સે થોડા સા એસે ઉદાસ ગરમી કી વજહ સે થી, ઓર યે લડકી તબ ઉસ તરફ દેખતી હૈ. તબ સુમિત કી ઓર ઉસકી દોનો કી આંખે મિલતી હૈ ઓર સુમિત એસે ઇશારો સે પૂછતા હૈ કી આના હૈ, આપકો કહીં જાના હૈ. વો લડકી થોડી સી આંખો સે ક્વેશ્ચન માર્ક કી તરહ અપને મુંહ પે સારે રિસ્પોન્સ સારે વો કહેતે હૈ ના હમ કી એકદમ સે કોઈ અચાનક આપસે કોઈ ચીજ પૂછે તો આપ એકદમ હક્કા બક્કા રહે જાતે હૈ, વૈસે વો રિપ્લાય કરતી હૈ. તબ વાપસ સુમિત પૂછના હૈ કે આપકો લિફ્ટ ચાહીએ, ઇતની દોપહેરે મેં શાયદ યહાં પે મેને કોઈ બસ દેખી નહીં હૈ, અગર આપ ચાહે તો મેં આગે 4 ઘંટે તક જાને વાલા હું, આપકો રાસ્તે મેં કહીં જાના હૈ તો મેં છોડ દૂંગા. લડકી બોલી કે વૈસે તો બસ આ જાની ચાહીએ પર આજ આઈ નહીં હૈ તો શાયદ લેટ ભી હો સકતી હૈ ઓર મુજે 2.5 ઘંટે કે બાદ જો સિટી આતા હૈ વહાં પે ઉસસે પહેલે નિકલના હૈ, વહાં પે જાના હૈ. તો ફિર સુમિત ને કહા કે આઈએ અગર આપકો એતરાઝ નહીં હૈ તો. ઓર વો કકડી બેચને વાલી આંટી ભી બોલતી હા બેટા ચલે જાઓ, ક્યુંકિ અબ તક અગર બસ નહીં આઈ તો ફિર ઇસ રૂટ પે નહીં આએગી. ખુશ્બુ આતી હૈ ઓર ગાડી મેં બેઠ જાતી હૈ. જૈસે હિ ખુશ્બુ ગાડી મેં બેઠતી હૈ, યે નામ હમે પહેલે સે પતા હૈ, ઇસીલિયે સુમિત કો તો પતા નહીં થા કે યે નામ ઉસકા ખુશ્બુ થા, પર વાકઈ વો જૈસે બેઠતી હૈ ઉસકે વો ફ્રેગરન્સ વાલા પરફ્યુમ બોલે યા ફિર તલકમ પાવડર, એક બેહદ દિલ કો ખુશનુમા કર દેને વાલી ખુશ્બુ પૂરે ઉસકી ગાડી મેં ફેલ જાતી હૈ ઓર સુમિત બાગ બાહ હો જાતા હૈ. અબ ક્યા હુઆ હોગા યે જાનેંગે હમ ઇસ છોટે સે.

0: તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: જૈસે બારિશ કા મોસમ આતા હૈ ઓર મોર કી પુકાર આપને સુની હોગી તો એસા લગતા હૈ કે કિતની ઇંતહા સે વો પુકારતા હૈ, વો ઉસકા જો સુર નિકલતા હૈ વો ચીર સે બાદલો કો ઓર બારિશ કો ખીંચ કે લેકે આતા હૈ. અબ યે હોતા હોગા નહીં હોતા હોગા યે તો ઉપર વાલા જાને, પર એસે હી ઇન દોનો કે બાતો કે બીચ મે એક ડેઢ ઘંટે કે બાદ મે એક છોટી સી ચાય કી ટપરી આતી હૈ ઓર દોનો રુકતે હૈ ચાય પીને કે લિયે. પર ચાય કી દુકાન પે જાકે દોનો હી પૂછતે હૈ કે કોફી મિલેગી, ઓર વો ચાય વાલા બોલતા હૈ કે સર ઓર મેડમ મેને લિખા હુઆ હૈ યહાં પે યે ચાય કી ટપરી હૈ, કોફી નહીં હૈ. ફિર ભી વો બોલતા હૈ કે નહીં નહીં રુકીએ, મેને કુછ દિન પહેલે એક ગેસ્ટ કે લિયે યહાં પે કોફી રખી હુઈ થી જો આયે દિન આતે રહેતે હૈ, તો આપકો આજ કોફી તો મેં પિલાઉંગા, કોઈ વાત નહીં આપ બેઠીએ. 4 બજે ને આયે શામ કે 4-4:30 બજે દોનો કોફી કે લિયે વો વહાં પે એક પેડ કે નીચે એક છોટા સા ટેબલ રખા હુઆ થા ઓર પ્લાસ્ટિક કી ચેર પે વો બેઠતે હૈ, ઓર ઉસી બેઠને મેં સુમિત કા હાથ ખુશ્બુ કે હાથ કો છૂ જાતા હૈ. સુમિત કો લગતા હૈ કે એક બિજલી સી કોન જાતી હૈ ઓર એસા હી ખુશ્બુ કો ભી થોડા સા સહમ જાતી હૈ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: ગાડી કા પહિયા તો ચલતા રહા, કિલોમીટર્સ ચલતે રહે, સમય કા ચક્ર ભી ચલતા રહા, ઓર 4 ઘંટે કે સફર મેં 2.5 ઘંટે બીતના કોઈ બડી બાત નહીં થી. અબ 15 મિનિટ બાકી થે શાયદ મુશ્કિલ સે. ઓર ખુશ્બુ ને બતા કે અભી આગે વાલે 10-12 મિનિટ કે મોડ પર આપ મુજે વહાં પે છોડ દીજીએ, વહાં સે મુજે ટેક્સી મિલ જાયેગી યા ફિર ઓટો મેં કર લુંગી. વહાં સે 6 મિનિટ કે અંતર પર મેરા ઘર હૈ. સુમિત ને કડસી કે લિયે બોલા કે મેં આપકો વહાં છોડ દેતા હું, અબ તો હમ દોસ્ત હૈ. ફિર ખુશ્બુ ને કહા, ઇસીલિયે તો મેં કહે રહી હું કે દોસ્ત હૈ તો ફિર ફોર્માલિટી ક્યું, હમ ઇસી બાત કો આગે ક્યું એસે મોડ પર લે જા રહે કે જહાં પર જાકે શાયદ આપકો યા મુજે કુછ ઓર સવાલ કે જવાબ દેને પડે. ઓર ઇસી બાત પર દોનો પે ચુપ્પી સાધ ગઈ. પતા નહીં દિલ કી બાત હુઈ નહીં હુઈ, કોન્ટેક્ટ નંબર લેના થા નહીં લેના થા, મોબાઈલ દોનો કે પાસ થા, કુછ નહીં પૂછા, કહાં પે રહેતે હૈ, 5 મિનિટ કે બાદ મેં કૌન સી સોસાયટી હૈ, યે કુછ નહીં પૂછા સુમિત ને, ના હી ખુશ્બુ ને બતાયા. આરામ સે વહાં પર આઈ ખુશ્બુ, વહાં સે નીચે ઉતરી और उसने अपनी बैग से निकाल कर एक गुलाब की पंखुड़िया जो एक छोटे से पेपर रुमाल में उसने रखी हुई थी, उसने कहा कि आज बच्चे मेरे लिए गुलाब लेके आए थे पर पंखुड़िया ये गर्मी की वजह से गिर गई है, पर मैंने उसको संभाल के रखा है. मैं आपको कुछ और नहीं पर ये एक भेंट देना चाहूँगी एक दोस्त को. सुमित उसे देखता रहा. 2 मिनट के बाद उसने वो पेपर नैपकिन वाली गुलाब की पंखुड़ियों को अपने हाथ में लिया और खुशबू एक स्माइल देकर वहाँ से निकली. थोड़ी कॉर्नर पर ऑटो खड़ी थी उसमें बैठी. उसने पीछे मुड़कर भी देखा. सुमित ने कांच से देखकर उसको हाथ

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: વો કહેતે હૈ ના કે અગર સહી વક્ત સહી જગહ પર સહી ઇન્સાનો કે બીચ મેં ઓર ઉન ઇન્સાનો કો ઉસ સહી બાત કરને કા મોકા ઓર સહી અલ્ફાઝ મિલ જાય તો ફિર બાત બન જાતી હૈ. પર એસા નહીં હુઆ સુમિત ઓર ખુશ્બુ કે બીચ. 3-4 મહિને કે બાદ મેં વાપિસ, દૂસરે 2 મહિને કે બાદ મેં, 1.5 મહિના શાયદ હુઆ હોગા, ઓર વાપિસ સુમિત ટ્રાય કરતા હૈ, નહીં મિલતી હૈ ખુશ્બુ. ખુશ્બુ કી ઓર સે ક્યા હોતા હૈ યે તો પતા હી નહીં થા. એસે હી એસે 1.5 સાલ નિકલ ગયા. સુમિત કે પાસ બહોત રિશ્તે આયે. સુમિત બતાતા હૈ કે પર મેં કૈસે માન લું કે ખુશ્બુ મેરે સે પ્યાર નહીં કરતી થી, ક્યુંકી મુઝે અબ અહેસાસ થા કે મેરા દિલ તો વહાં પર છૂટ ગયા હૈ, મુઝે ઉસે વાપિસ લાના હૈ. 1.5 સાલ બાદ વાપિસ તબ ઉસકે ઝહન મેં આયા કે મેને યે ક્યું નહીં કિયા કે ઉસી ગાંવ મેં જાકર વહાં કે લોગો કો પૂછા નહીં કે વો કૌન થી, કહાં થી, કૈસે થી, મુઝે ઉસસે મિલના હૈ. ઓર 1.5 સાલ બાદ યે બાત સુમિત કો ઉસકી છોટી બહેન બતાતી હૈ કે ભૈયા આપકી સ્ટોરી મેં મુઝે લગતા હૈ કે આપકો ઉસ ગાંવ મેં જાના ચાહીએ, વહાં પે જાકે આપ રોજ પૂછતે, યા ફિર વહાં પે 1-2 દિન રુક જાઈએ, યા ફિર ઉસી દિન આપ સુબહ સે શામ તક પૂછીએ, કોઈ ના કોઈ બચ્ચા, કોઈ ના કોઈ સ્કૂલ તો બતાએગી, 1.5 સાલ બાદ ભી લોગ તો વહાં પે હોંગે, ઓર એસા થોડી હૈ કે ઉસી દિન ઉન્હોને છોડ દિયા હોગા, તો અભી 6 મહિને પહેલે તક ભી અગર વો કામ કર રહી હૈ તો વહાં કે લોગ ખુશ્બુ દીદી કો જાનતે હોંગે, આપ ઉન્હે લે આઈએ, મુઝે દીદી ની ઉસકો અપની ભાભી બનાના હૈ. છોટી સી 11th સ્ટાન્ડર્ડ મેં પડતી અપની બહેન ને જબ યે બાત ઉસકો કહી, તબ સુમિત કે ઝહન મેં આયા કે સચ મેં યહી સહી વક્ત હૈ, ઓર વો દૂસરે દિન સુબહ મેં છુટ્ટી લેકર પહોંચ ગયા ઉસ ગાંવ મેં. વહાં પર આજ ભી વો કકડી બેચને વાલી આંટી બેઠી થી, વો ઉસે દેખ કર પહેચાન ગઈ ઓર ઉસને બોલા કે અરે બાબુ.

આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.